સુપ્રભાત. 228.3 દશાંશ મીટર્સ એટલે કે 1314 કિલો હર્ટ્સ પર આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. આજે રવિવાર, આષાઢ દિનાંક 21, શક સંવત 1948, તારીખ 12 જુલાઈ 2026. અત્યારે સવારના 5:58 અને 30 સેકન્ડ્સ થઈ રહી છે. પ્રસારણની પ્રાતઃ સભાનો પ્રારંભ કરીએ મંગળ સ્વરથી.

આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. અત્યારે થોડી જ વારમાં બરાબર 6 વાગે હિન્દીમાં સમાચાર દિલ્હીથી રિલે કરીશું.

0: શેરશંકર દવેના સ્વરમાં આ રચના સાંભળ્યા બાદ હવે સાંભળીએ ગોવિંદ બોરીચાને.
1: કેચ ધ રેઇન, બારિશ કે પાણી કી એક એક બુંદ કો હમે બચાના હૈ, તો મેરા ખાસ આગ્રહ હૈ વર્ષા કા બુંદ બુંદ પાણી હમ મિલકર કે બચાએ.
2: જળ છે તો આપણી છીએ, ચાલો ઘર અને ઓફિસ માં રેઇન વોટર હાર્વેસ્ટિંગ ટેકનોલોજી અપનાવીએ. રિચાર્જ પેટ અને શાફ્ટ બનાવીએ, બિન ઉપયોગી બોરવેલ ને ઠીક કરીએ, જળાશયો માં કાપ દૂર કરીએ, વધુ ને વધુ વૃક્ષો વાવીએ. ચાલો આ વરસાદ માં કેચ ધ રેઇન અભિયાન સાથે જોડાઈએ.

0: હેલો
1: રાજેશજી, હું પોલીસ સ્ટેશનેથી બોલું છું.
0: ફરીથી
1: તમે ડિજિટલ અરેસ્ટમાં છો. બીજા રૂમમાં જાઓ. એકલા તમારા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યા છે. લાંબા જશો.
0: 10 લાખ આપી દો, બચી જશો.
2: સર, આટલા ક્યાંથી?
0: એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 2 લાખ
1: મોકલો, બાકીના પછી.
2: સર, 2 લાખ?
3: શું થયું પપ્પા?
2: બેટા કહી રહ્યા છે કે મારા પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે.
1: અરે,
2: કાપી નાખ્યો.
3: પેનિક નહીં કરો પપ્પા, ડિજિટલ અરેસ્ટ જેવું કાંઈ જ નથી હોતું. આ બધા ફ્રોડ છે.
2: ફ્રોડ?
3: પોલીસ, બેંક, આરબીઆઈ વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડિયો કોલથી સાવધાન રહો. તેમને કોઈ પૈસા ના મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો. જો તમે સમજદારી નહીં બતાવો
4: તો પૈસા ગુમાવશો.
5: આરબીઆઈ કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.

0: આ સાથે જ ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં સમાપ્ત થયો. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અને હવે પ્રસ્તુત છે કૃષિ માહિતી. આજનો વિષય, કૃષિમાં યુવાનોનું આકર્ષણ. પ્રસ્તુતિ સીડી કરમસિયાણી.
1: નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું સીડી કરમસિયાણી. આજની કૃષિ માહિતીનો વિષય છે કૃષિમાં યુવાનોનું આકર્ષણ. મિત્રો, કૃષિ ક્ષેત્રમાં આજે નવી અને વિશાળ તકો ઊભી થઈ રહી છે જે યુવાનોને આકર્ષિત કરી શકે છે. આધુનિક કૃષિ હવે માત્ર પરંપરાગત ખેતી સુધી મર્યાદિત નથી રહી, પરંતુ તેમાં એગ્રી પ્રોસેસિંગ, ફૂડ પ્રોસેસિંગ, સપ્લાય ચેઇન મેનેજમેન્ટ, કોલ્ડ સ્ટોરેજ, કૃષિ વીમા, ડિજિટલ એગ્રીકલ્ચર અને બાયોટેકનોલોજી જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. ખેતરથી થાળી સુધીનો અભિગમ અપનાવીને ઉત્પાદનથી લઈને માર્કેટિંગ સુધીના દરેક તબક્કામાં મૂલ્યવર્ધન કરીને વધુ આવક મેળવી શકાય છે. આ સાથે પ્રાકૃતિક ખેતી જેવા વિકલ્પો યુવાનો માટે નવી દિશા પ્રદાન કરે છે, કારણ કે તે ઓછા ખર્ચે, પર્યાવરણ મૈત્રી અને લાંબા ગાળે ટકાઉ છે. રસાયણ મુક્ત ઉત્પાદનો માટે વધતી માંગને ધ્યાનમાં લેતા પ્રાકૃતિક ખેતી યુવાનોને નવા બજારો સાથે જોડવાની ઉત્તમ તક પૂરી પાડે છે. યુવાનોને કૃષિમાં આકર્ષિત કરવા માટે શિક્ષણ, કુશળતા, વિકાસ અને ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ જરૂરી છે. કૃષિ યુનિવર્સિટીઓ, સંશોધન સંસ્થાઓ અને વિસ્તરણ સેવાઓ દ્વારા પ્રાયોગિક તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવે તો યુવાનોમાં આત્મવિશ્વાસ વધે છે. ડિજિટલ સાધનો, મોબાઈલ એપ્લિકેશન્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી આધારિત સલાહ સેવાઓ દ્વારા કૃષિ વધુ સરળ, સચોટ અને નફાકારક બની છે. સાથે સાથે ખેડૂત ઉત્પાદક સંસ્થાઓ, સ્વસહાય જૂથો, સ્ટાર્ટઅપ્સ દ્વારા યુવાનોને ઉદ્યોગ સાહસિકતા તરફ પ્રોત્સાહન આપી શકાય, જેથી તેઓ માત્ર નોકરી શોધનાર નહીં પરંતુ રોજગાર સર્જનાર બની શકે. બજાર સાથેનું મજબૂત જોડાણ પણ યુવાનોને કૃષિમાં જાળવી રાખવા માટે અગત્યનું છે. કૃષિ ઉત્પાદનોનું યોગ્ય ભાવ, બ્રાન્ડિંગ, પેકેજિંગ અને સીધી માર્કેટિંગ વ્યવસ્થાઓ વિકસાવવાથી આવકમાં વધારો થઈ શકે છે. સરકાર દ્વારા સબસિડી, વીમા, લોન અને પ્રોત્સાહન યોજનાઓ દ્વારા યુવાનોને સહાય આપવામાં આવે તો કૃષિ વધુ આકર્ષક બની શકે. ખાનગી ક્ષેત્ર અને એનજીઓની ભાગીદારી દ્વારા નવીનતા, રોકાણ અને તાલીમની તકો વધારી શકાય. આજના સમયમાં કૃષિ ક્ષેત્રને જ્ઞાન આધારિત અને ટેકનોલોજી સંચાલિત બનાવવા તરફ ધ્યાન આપવું જરૂરી છે અને અપાઈ રહ્યું છે. જમીનને પ્રયોગશાળાઓ સાથે, ગામોને સંસ્થાઓ સાથે અને વૈજ્ઞાનિકોને ખેડૂતો સાથે જોડવાની નવી ટેકનોલોજીનું ઝડપી પ્રસારણ શક્ય બને છે. યુવાનોને ટેકનોલોજી એજન્ટ તરીકે વિકસાવી શકાય, જે નાના અને સીમિત ખેડૂતો સુધી આધુનિક જ્ઞાન અને સેવાઓ પહોંચાડે છે. આ સાથે એગ્રી ક્લિનિક અને એગ્રી બિઝનેસ કેન્દ્રો દ્વારા એક જ સ્થળે વિવિધ સેવા ઉપલબ્ધ કરાવી શકાય. ટૂંકમાં એમ કહી શકાય કે કૃષિમાં યુવાનોનું આકર્ષણ અને આત્મનિર્ભરતા અને ટકાઉ ગ્રામ્ય વિકાસ માટે અત્યંત આવશ્યક છે. યોગ્ય નીતિ આધાર, ટેકનોલોજીનો ઉપયોગ, શિક્ષણ બજાર જોડાણ અને ઉદ્યોગ સાહસિકતાના વિકાસ દ્વારા યુવાનોને કૃષિ તરફ આકર્ષિત કરી શકાય છે. જો સંકલિત અને દ્રઢ

0: પ્રયાસો કરવામાં આવે તો યુવાનો કૃષિ ક્ષેત્રમાં નવી ઉર્જા, નવીનતા અને પ્રગતિના પ્રેરક બની શકે છે, જે દેશના સમૃદ્ધ અને ટકાઉ ભવિષ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ છે. મિત્રો, ગ્રામ્ય યુવાનોમાં કૃષિ પ્રત્યેની ઘટતી રસ પાછળ આર્થિક, સામાજિક અને પર્યાવરણીય પરિબળો જવાબદાર છે. ખેતીમાં અનિશ્ચિત આવક, પાક નિષ્ફળતા સામે પૂરતી સુરક્ષાનો અભાવ, નાણાકીય સહાય અને લોન મેળવવા મુશ્કેલીઓ તેમજ બજારની અસ્થિરતા જેવા કારણો યુવાનોને કૃષિથી દૂર કરે છે. સામાજિક સ્તરે ખેતીને ઓછા પ્રતિષ્ઠાવાળું વ્યવસાય માનવાની માન્યતાઓ અને માતા પિતાની ઈચ્છા કે તેમના સંતાનો ખેતી સિવાયના ક્ષેત્રોમાં આગળ વધે તે પણ મહત્વપૂર્ણ છે. સાથે સાથે જમીનની ઘટતી ઉર્વરતા, પાણીની અછત અને હવામાન પરિવર્તન જેવી પર્યાવરણીય સમસ્યાઓ કૃષિને જોખમી અનિશ્ચિત બનાવી છે. આમ છતાં કૃષિ ક્ષેત્રમાં આજે નવી અને વિશાળ તકો ઊભી થઈ છે. એ માટે યુવાનોએ કૃષિમાં આકર્ષિત કરવા માટે જેમ આગળ કીધું તેમ શિક્ષણ, કુશળતા વિકાસ અને ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ જરૂરી છે. યુવાનોને ટેકનોલોજી સાથે જોડીને કૃષિ સાથે જોડવામાં આવે તો કૃષિમાં યુવાનોનું આકર્ષણ વધે તો કૃષિમાં એક નવી ક્રાંતિ આવી શકે.
1: આપ સાંભળી રહ્યા હતા કૃષિમાં યુવાનોનું આકર્ષણ, આ વિષયે કૃષિ માહિતી, પ્રસ્તુતિ સીડી કરમસિયાણી, પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી પ્રસ્તુત છે રામચરિત માનસ ગાન, સ્વર અનુરાધા પોંડવાલનો. 357

0: અનુરાધા પોંડવાલના સ્વરમાં આપ સાંભળી રહ્યા હતા રામચરિત માનસ ગાન, પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અત્યારે થોડી જ વારમાં બરાબર 6:55 સંસ્કૃતમાં સમાચાર દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.
1: ઇયમ આકાશવાણી સંપ્રતિ વાર્તા શ્રૂયંતામ પ્રવાચિકા રચા ઝા.

0: નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી આજથી અમદાવાદમાં સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમનો આરંભ કરાવશે. વિવિધ વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની 149મી રથયાત્રાની પૂર્વ તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થાની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરી. સુરતના 6 અસરગ્રસ્ત તાલુકાઓમાં 65,21,000થી વધુની સહાય ચૂકવાઈ. અસરગ્રસ્તોની મદદ માટે ફ્લડ લોન યોજના શરૂ. રાજ્યભરમાં યોજાયેલી લોક અદાલતમાં 5 લાખ કરતાં વધુ કેસોનો નિકાલ. અને પાંચમી અને અંતિમ T20 મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 56 રનથી હરાવી 4-0થી શ્રેણી જીતી. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજ્યના પ્રવાસે છે. આજે તેઓ અમદાવાદમાં સામૂહિક વૃક્ષારોપણ અભિયાનના ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત રહી જાહેર સભાને સંબોધશે, તેમજ વિવિધ વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે. સાંભળીએ એક અહેવાલ.
1: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજ્યના પ્રવાસ દરમિયાન આજે અમદાવાદમાં વિવિધ વિસ્તારમાં વૃક્ષારોપણ અભિયાન હેઠળ યોજાનારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સૌપ્રથમ તેઓ સવારે સોલાના સાયન્સ સિટીમાં સાયન્સ ડોમ ખાતે સામૂહિક વૃક્ષારોપણ અભિયાનનો શુભારંભ અને વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરશે. અહીં તેઓ જાહેર સભા પણ સંબોધશે. ત્યારબાદ શ્રી શાહ ભાડજ અને બોપલ વિસ્તારમાં AMC પ્લોટ ખાતે તથા ગાંધી આશ્રમ વિસ્તારમાં NDDB પ્લોટ ખાતે વૃક્ષારોપણ કરશે. જયેશ પટેલ, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
0: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગાંધીનગર હરિયાળી લોકસભા પરિયોજના હેઠળ મોટા પાયે સ્થાનિક પ્રજાતિના વૃક્ષો વવાશે. ગાંધીનગર લોકસભા વિસ્તારને દેશમાં મોડેલ હરિયાળી લોકસભા મત વિસ્તાર બનાવવાનો સંકલ્પ કરાયો છે. તે મુજબ રાજ્યના વન વિભાગ દ્વારા 23 હેક્ટર જમીનમાં સુધારણા સાથે 2,30,000 વૃક્ષ વાવવાનું કામ શરૂ કરાયું છે. સાંભળીએ એક અહેવાલ.
2: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ગાંધીનગર હરિયાળી લોકસભા પરિયોજનાના હેઠળ આ વર્ષે 1.25 કરોડ રોપા વાવવાનો લક્ષ્યાંક છે. તે મુજબ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના 82 સ્થળોએ 540 હેક્ટરથી વધુના વિસ્તારમાં 60 લાખ રોપા વાવાશે. આ પરિયોજનામાં સ્થાનિક અને લુપ્ત થતી વનસ્પતિઓ પર ભાર મુકાયો છે. વન વિભાગ દ્વારા કુલ 121 વનસ્પતિની પ્રજાતિઓ વાવવામાં આવશે. શિરાલી ચાવડા, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
0: અમદાવાદ મહાનગરમાં 6 મિની રથયાત્રાઓ સહિત રાજ્યભરમાં વિવિધ સ્થળોએ યોજાતી 230 રથયાત્રાઓ શાંતિ અને સલામતીપૂર્વક પાર પાડવા મુખ્યમંત્રીએ માર્ગદર્શન આપ્યું. રથયાત્રા ઉમંગ અને ઉત્સાહ સાથે શાંતિ, સલામતી અને સફળતાપૂર્વક પાર પાડવા માટેની પોલીસ અને મહાનગરપાલિકા તંત્રની તૈયારી

0: કાર્યોની ઝીણવટપૂર્વક સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કરી હતી. અમદાવાદમાં રથયાત્રાના રૂટ પર આવતી જર્જરિત ઇમારતો અને મકાનો આસપાસ લોકો રથયાત્રાના દર્શન માટે ભીડ ન કરે તે માટેની ચુસ્ત વ્યવસ્થાઓ કરવા પણ તેમણે સૂચનાઓ આપી હતી. શહેર પોલીસ તંત્ર ઝીરો રિસ્ક અને સંપૂર્ણ સતર્કતા તથા સજ્જતાથી 31,000થી વધુ પોલીસ કર્મીઓની સેવા સાથે આ 149મી રથયાત્રા શાંતિપૂર્વક પાર પાડે તે માટે જરૂરી સૂચનો કર્યા હતા. આ રથયાત્રામાં 240થી વધુ ધાબા પોઈન્ટ, 65 ડ્રોન, 2800થી વધુ બોડી વોર્ન કેમેરાથી અમદાવાદ શહેર પોલીસ યાત્રા પર નજર રાખશે. સુરત શહેરના 6 અસરગ્રસ્ત તાલુકાઓમાં 2,887 લાભાર્થીઓને 65,21,000થી વધુની આર્થિક સહાય પેટે કેશ ડોલ્સ તેમજ ઘરવખરી નુકસાનીની સહાય ચૂકવવામાં આવી છે. શહેરના 6 અસરગ્રસ્ત તાલુકા વિસ્તારોમાં 1,918 લાભાર્થી કુટુંબોને ત્વરિત આર્થિક રાહત પૂરી પાડવા માટે 17.26 લાખથી વધુની કેશ ડોલ્સ સહાય ચૂકવવામાં આવી છે. 959 અસરગ્રસ્ત લાભાર્થીઓને તેમના ઘરના સામાન અને ઘરવખરીના નુકસાનના વળતર પેટે 47,95,000 રૂપિયાની રોકડ રકમનું વિતરણ કરવામાં આવ્યું છે. પૂરગ્રસ્ત સુરતના લોકોને આર્થિક સહાય આપવા માટે વરાછા સહકારી બેન્કે 9% વ્યાજ સાથે 5 લાખ રૂપિયા સુધીની ફ્લડ લોન યોજનાનો આરંભ કર્યો છે. પૂર અને પાણી ભરાવા સામે સુરક્ષા આપતી નવી વીમા યોજનાનું લોન્ચિંગ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું. વરાછા બેન્કની મુખ્ય કચેરી ખાતે આયોજિત કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે પૂરના કારણે થયેલા નુકસાનનું સાચું આકલન કરવા માટે સરકાર દ્વારા 72 કલાકમાં સર્વે પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જેમાંથી 80% કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. નાની મોટી ઇન્ડસ્ટ્રીઝ, દુકાનો અને કમર્શિયલ એકમોને થયેલા નુકસાનનો અહેવાલ તૈયાર થઈ રહ્યો છે, જેના આધારે રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં રાહત પેકેજ જાહેર કરવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. રાજ્ય સહિત દેશભરમાં ગઈકાલે બીજી રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી. રાજ્યની વિવિધ કોર્ટોમાં યોજાયેલી આ લોક અદાલતોમાં 5 લાખથી વધુ કેસોનો સુખદ નિકાલ કરાયો હતો. ગુજરાતની ઔદ્યોગિક અને મજૂર અદાલતોમાં નેશનલ લોક અદાલતનું ગઈકાલે સફળ આયોજન કરાયું, જેમાં 1508 કેસોનો સુખદ નિકાલ કરાયો. પક્ષકારો વચ્ચે પરસ્પર સમજાવટથી 2.18 કરોડ રૂપિયાથી વધુની રકમનું ઐતિહાસિક સેટલમેન્ટ કરાયું હતું. સુરત જિલ્લાની તમામ અદાલતોમાં યોજાયેલી રાષ્ટ્રીય લોક અદાલત દરમિયાન ચેક રિટર્ન, મોટર વાહન અકસ્માત, વળતર, બેંક તથા DVGCL ના લેણા, દીવાની, પારિવારિક, લગ્ન વિષયક તેમજ સમાધાન લાયક ફોજદારી કેસો સહિત વિવિધ પ્રકારના કેસોની બહોળી સંખ્યામાં સમાધાનથી નિકાલ કરવામાં આવ્યો હતો અને અનેક પક્ષકારોને વળતરની રકમનું ત્વરિત વિતરણ કરવામાં આવ્યું હતું. જામનગરમાં ગઈકાલે યોજાયેલી રાષ્ટ્રીય લોક અદાલતમાં 1587થી વધુ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લામાં ભરૂચ, અંકલેશ્વર, નેત્રંગ, વાલિયા, વાગરા, અમોદ, જબુસર અને હાંસોટ ખાતે યોજાયેલી લોક અદાલતમાં મોટર અકસ્માત, ભરણ પોષણ, મજૂર તકરાર સહિતના કેસોનો નિકાલ કરાયો હતો. છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્રના જનસંવાદથી જન વિકાસ અભિયાનને સફળ બનાવવા માટે લોકસભાના સાંસદ જશુ રાઠવાના નિવાસસ્થાને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન જનસંવાદથી જન વિકાસ અભિયાન અંતર્ગત જિલ્લાના અંતરિયાળ ગામોમાં આવેલી લોકોની સમસ્યાઓને પ્રાથમિકતા આપીને તેના ઝડપી અને અસરકારક નિરાકરણ માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી, તેમ રાજ્યસભાના સાંસદ મુકેશ રાઠવાએ જણાવ્યું હતું.
1: ગામની જે માળખાકીય સુવિધાઓમાં એ શિક્ષણ, આરોગ્ય, રસ્તાઓ કે તમામ બાબતોમાં કોઈ જો કમી રહી ગઈ હોય એનું પૂર્ણ નિરાકરણ થાય એ દિશામાં પ્રયત્ન કરવામાં આવ્યા છે. વિશેષતઃ કવાંટ, છોટાઉદેપુર અને નસવાડીના જે ડુંગર વિસ્તાર છે અને જ્યાં પાણીની પ્રશ્નો હોય કે જે શિક્ષણના અંદર જે ઓરડાના પ્રશ્નો હોય, આંગણવાડીના હોય, એમાં કોઈ ક્ષતિ રહી ગયું હોય એમાં સંપૂર્ણ ધ્યાન રાખીને એનું નિરાકરણની દિશામાં આજે ચર્ચા કરવામાં આવી.
0: આગામી રથયાત્રા પૂર્વે સુરત ક્રાઇમ બ્રાન્ચે કરેલી કાર્યવાહીમાં 70થી વધુ આરોપીઓ પકડાયા છે. ક્રાઇમ બ્રાન્ચે ઓપરેશન રેમ્બો અંતર્ગત વિવિધ ગુનાઓમાં આવેલા આરોપીઓને ઝડપી પાડતા 70થી વધારે અસામાજિક તત્વો પાસેથી તીક્ષ્ણ હથિયારો મળી આવ્યા હોવાનું સુરતના ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ ઝબીરે કહ્યું હતું.
2: અલગ અલગ ઓનલાઈન પ્લેટફોર્મ તીક્ષ્ણ હથિયારના જે વિક્રેતા કરવામાં આવે છે, આ અલગ અલગ ઓનલાઈન પ્લેટફોર્મમાંથી ઇન્ફોર્મેશન એકઠા કરીને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ જે શંકાસ્પદ જગાઓ પર રેડ કરવામાં આવી અને રેડ દરમિયાન 17 જેટલા અસામાજિક તત્વો અને પૂર્વ ઇતિહાસ ધરાવતા ગુનેગારોને પોલીસે આગળની જે કાયદેસર કાર્યવાહી કરવા માટે ક્રાઇમ બ્રાન્ચમાં પૂછપરછ કરવા માટે લાવેલા છે.
0: ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રદેશમાં આગામી 7 દિવસ દરમિયાન છૂટાછવાય સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. ઉત્તર ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં માછીમારો માટે આગામી 2 દિવસ ખાસ ચેતવણી જાહેર કરવામાં આવી છે, જ્યાં પવનની ગતિ 40-50 કિલોમીટર અને દરિયામાં કરંટ વધતા વધુમાં વધુ 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે તેમ છે. ક્રિકેટમાં ગઈકાલે સાઉથપ્રમમાં રમાયેલી 5મી અને અંતિમ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 56 રનથી હરાવીને શ્રેણી 4-0થી જીતી લીધી છે. ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા 3 વિકેટે 257 રન બનાવ્યા. જવાબમાં ભારતીય ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે માત્ર 201 રન જ બનાવી શકી. ઇંગ્લેન્ડ તરફથી સૌથી વધારે જોશ બટલરે માત્ર 64 બોલમાં 131 રનની રમત રમી અને તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. મંગળવારે ભારત ઇંગ્લેન્ડ સામે 3 મેચની 1 દિવસીય શ્રેણીની પ્રથમ મેચ. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના કોસીમપાડા ગામમાં ગેરકાયદેસર ગાંજાના વાવેતરનો પર્દાફાશ થયો છે. વલસાડ SOGએ ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી ખેતીની જમીનમાંથી 20 લીલા ગાંજાના છોડ સાથે એક યુવકની ધરપકડ કરી હતી. પોલીસે કુલ 9,55,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાં આવેલા રંગોળા ડેમનો 15 નંબરનો દરવાજો અચાનક ટેકનિકલ ખામીના કારણે તૂટી પડ્યો હોવાની ઘટના બની છે. આના કારણે ડેમમાં સંગ્રહિત 2,00,000 લીટર પાણીનો જથ્થો નિરર્થક વહી રહ્યો છે. અમારા પ્રતિનિધિના જણાવ્યા અનુસાર ઘટનાની જાણ થતાં વહીવટીતંત્ર અને સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ક્ષતિગ્રસ્ત દરવાજાઓનું રિપેરિંગ કામ શરૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી આજથી અમદાવાદમાં સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમનો આરંભ કરાવશે. વિવિધ વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની 149મી રથયાત્રાની પૂર્વ તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થાની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરી. સુરતના 6 અસરગ્રસ્ત તાલુકાઓમાં 65,21,000થી વધુની સહાય ચૂકવાઈ. રાજ્યભરમાં યોજાયેલી લોક અદાલતમાં 5 લાખ કરતાં વધુ કેસોનો નિકાલ અને 5મીને અંતિમ T20 મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 56 રનથી હરાવી 4-0થી શ્રેણી જીતી. આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
3: આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે ભક્તિ ગીતોનો કાર્યક્રમ વંદના. પ્રથમ સાંભળીએ પંડિત ભીમસેન જોશીનો સ્વર.

0: સુરેશ વાડકરના કંઠે ગવાયેલ આ રચના સાથે જ ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના અહીં સમાપ્ત થયો. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અને હવે પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય નાબાઈ સ્થાપના દિવસ. સંપાદન પરેશ મારુ, પઠન આશુતોષ અંતાણી.
1: દર વર્ષે તારીખ 12 જુલાઈના નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક નાબાર્ડનો સ્થાપના દિવસ ઉજવવામાં આવે છે. નાબાર્ડ ભારતના ગ્રામીણ અને કૃષિ ક્ષેત્રના વિકાસની કરોડરજ્જુ છે. ભારતના ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવા અને ખેડૂતોને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે આ સંસ્થા ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, જ્યાંની બહુમતી વસ્તી ગામડાઓમાં વસે છે. ગ્રામીણ ભારતનો વિકાસ એ જ સાચો દેશનો વિકાસ છે. આ વિચારને સાર્થક કરવા માટે ભારત સરકારે ગ્રામીણ વિસ્તારોમાં ધિરાણ એટલે કે લોન, ખેતીનો વિકાસ અને કુટીર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે એક સમર્પિત સંસ્થાની જરૂરિયાત અનુભવી. આ જરૂરિયાતના પરિણામે તારીખ 12 જુલાઈ 1982 નાબાર્ડ એટલે કે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક ની સ્થાપના કરવામાં આવી હતી. તેથી દર વર્ષે તારીખ 12 જુલાઈના સમગ્ર દેશમાં નાબાર્ડ સ્થાપના દિવસ ઉત્સાહભેર ઉજવવામાં આવે છે. નાબાર્ડની સ્થાપના પૂર્વે કૃષિ ધિરાણનું કાર્ય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને અન્ય નાણાકીય સંસ્થાઓ દ્વારા જોવામાં આવતું હતું, પરંતુ ગ્રામીણ ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે તે પૂરતું નહોતું. સંસદના એક વિશેષ અધિનિયમ નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ એક્ટ 1981 હેઠળ આ બેંકની સ્થાપના કરવામાં આવી છે. તેની સ્થાપના બી શિવરામન સમિતિની ભલામણોના આધારે કરવામાં આવી હતી. તત્કાલીન પ્રધાનમંત્રી સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીએ તારીખ 5 નવેમ્બર 1982 આ સંસ્થા રાષ્ટ્રને સમર્પિત કરી હતી. તેનું મુખ્ય મથક મુંબઈ ખાતે આવેલું છે. નાબાર્ડ માત્ર એક બેંક નથી, પરંતુ ગ્રામીણ ભારતના ઉત્થાન માટે કામ કરતી સર્વોચ્ચ સંસ્થા છે. નાબાર્ડના મુખ્ય કાર્યોમાં કૃષિ ધિરાણ, ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ, કુટીર અને લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન, સ્વસહાય જૂથોનું સંચાલન વગેરેનો સમાવેશ થાય છે. કૃષિ ધિરાણ અંતર્ગત ખેડૂતોને પાક ઉત્પાદન, ટ્રેક્ટર, સિંચાઈની સુવિધાઓ વગેરે માટે સહકારી બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો RRB દ્વારા સસ્તી લોન પૂરી પાડવી, ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંતર્ગત ગામડાઓમાં પાકા રસ્તા, પુલ, ગોડાઉન, સિંચાઈ યોજનાઓ અને શાળાઓ બનાવવા માટે સરકારને રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ હેઠળ નાણાકીય સહાય આપવી, કુટીર અને લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં હસ્તકલા, વણાટકામ અને નાના ગૃહ ઉદ્યોગો ચલાવતા કારીગરોને આર્થિક મદદ કરવી જેથી રોજગારીની તકો ઊભી થાય, જ્યારે સ્વસહાય જૂથોના સંચાલન અંતર્ગત ગ્રામીણ મહિલાઓને સ્વનિર્ભર બનાવવા માટે સ્વસહાય જૂથ બેંક લિંકેજ કાર્યક્રમ શરૂ કરવામાં નાબાર્ડે ક્રાંતિકારી ભૂમિકા ભજવી છે. છેલ્લા 4 દાયકા કરતા વધુ સમયથી નાબાર્ડે ગ્રામીણ ભારતનો ચહેરો બદલવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. ખેડૂતોને સરળતાથી લોન મળી રહે તે માટે કિસાન ક્રેડિટ કાર્ડ KCC યોજનાની શરૂઆત કરવામાં નાબાર્ડની ભૂમિકા અગ્રણી રહી છે. ગામડાઓની સહકારી બેંકોને ટેકનોલોજી સાથે જોડીને ડિજિટલ બનાવવાનું કામ પણ નાબાર્ડ દ્વારા થઈ રહ્યું છે. જળ સંરક્ષણ અને ઓર્ગેનિક ખેતી એટલે કે જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે નાબાર્ડ સતત જાગૃતિ કાર્યક્રમો અને સબસિડી યોજનાઓ ચલાવે છે.

0: બારમી જુલાઈના નાબાર્ડના મુખ્યમથક સહિત દેશના તમામ રાજ્યોની પ્રાદેશિક કચેરીઓમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે ગ્રામીણ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરનારી બેંકો, સહકારી મંડળીઓ, ખેડૂતો અને સ્વસહાય જૂથોની મહિલાઓને પુરસ્કૃત કરવામાં આવે છે. આગામી વર્ષ માટે ગ્રામીણ વિકાસના નવા લક્ષ્યાંકો અને નવી યોજનાઓની જાહેરાત કરવામાં આવે છે. નાબાર્ડનો સ્થાપના દિવસ એ માત્ર એક સંસ્થાની વર્ષગાંઠ નથી, પરંતુ ગ્રામીણ ભારતના સશક્તિકરણની સફરની ઉજવણી છે. ગામડું સમૃદ્ધ તો દેશ સમૃદ્ધ ના સૂત્રને નાબાર્ડે ખરા અર્થમાં ચરિતાર્થ કર્યું છે. આજે જ્યારે ભારત વૈશ્વિક સ્તરે આર્થિક મહાસત્તા બનવા તરફ જઈ રહ્યું છે, ત્યારે નાબાર્ડ જેવી સંસ્થાઓ દેશના અંતરિયાળ વિસ્તારના નાગરિકોને વિકાસની મુખ્ય ધારા સાથે જોડી રાખવાનું અમૂલ્ય કાર્ય કરી રહી છે.
1: આપ સાંભળી રહ્યા હતા નાબાર્ડ સ્થાપના દિવસ. આ વિષયે પ્રાસંગિક સંપાદન પરેશ મારુ, પઠન આશુતોષ અંતાણી. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે થોડી જ વારમાં સમાચાર વિભાગ દ્વારા સવારનું બુલેટિન રજૂ થશે.

આકાશવાણી ભુજ સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે. નમસ્કાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 3 દિવસ રાજ્યના પ્રવાસે છે. સત્તાવાર યાદી મુજબ આજે શ્રી શાહ અમદાવાદમાં મહાનગરપાલિકા અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ ઓડા તથા માર્ગ અને મકાન વિભાગના અંદાજે 405 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આજે સોલાના સાયન્સ સિટીમાં સાયન્સ ડોમ ખાતે સામૂહિક વૃક્ષારોપણ અભિયાનના શુભારંભ સાથે તેઓ જાહેરસભા પણ સંબોધશે. ઉપરાંત શ્રી શાહ પ્રહલાદનગર વિસ્તારમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના અમીરગઢના કાર્યકર્તા રમણ પટેલના 75મા જન્મદિવસ સમારોહમાં ઉપસ્થિત રહેશે. તેઓ અમદાવાદમાં અંદાજે 60 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નવનિર્મિત સરકારી આવાસોનું ઈ લોકાર્પણ કરશે. ગુજરાત રાજ્યમાં ફરી એક વખત ચાંદીપુરા વાયરસને લઈને ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. હિંમતનગર સહિતના આસપાસના વિસ્તારોમાં 5 બાળકોના વાયરસને કારણે મોત નિપજતા આરોગ્ય વિભાગ એક્શન મોડમાં છે. આ પરિસ્થિતિને પગલે કચ્છ જિલ્લામાં પણ સઘન તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી કેશવકુમારે માહિતી આપતા જણાવ્યું હતું કે વર્ષ 2024માં જિલ્લાના જે તે વિસ્તારોમાં કેસ અને શંકાસ્પદ કેસ નોંધાયા હતા તે તમામ લોકેશન પર આરોગ્ય વિભાગ દ્વારા હાલ સઘન સર્વેલન્સ ચાલી રહ્યું છે. જિલ્લામાં એક પણ કેસ હજુ સુધી નોંધાયો નથી. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં કાર્યરત આરોગ્ય વિભાગના કર્મચારીઓને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા છે કે સર્વેલન્સ દરમિયાન જો કોઈ પણ બાળકમાં ચાંદીપુરા વાયરસના પ્રાથમિક લક્ષણો પણ દેખાય તો વિલંબ કર્યા વિના તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવા. કચ્છ જિલ્લાની તમામ અદાલતો તેમજ ફેમિલી કોર્ટમાં ગઈકાલે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. હાઈકોર્ટના મુખ્ય ન્યાયમંત્રી અને રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના મુખ્ય સંરક્ષણ અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ મૈડા દિલીપ પીના માર્ગદર્શન હેઠળ યોજાયેલી લોક અદાલતમાં કુલ 16,215 કેસોનો નિકાલ કરી કુલ રૂપિયા 31 કરોડના એવોર્ડ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સચિવ અને સિનિયર સિવિલ જજ બીએમ પ્રજાપતિએ લોક અદાલતને સફળ બનાવવા માટે સહયોગ આપનાર ન્યાયાલયના કર્મચારીઓ તેમજ સ્ટેટ હોલ્ડર્સ તેમજ વકીલોનો આભાર વ્યક્ત કર્યો હતો. છેલ્લા 2 દિવસથી સમગ્ર રાજ્યમાં સાથે કચ્છમાં 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા ધૂળિયું વાતાવરણ સર્જાયું હતું. આ પવનને કારણે ગરમીમાંથી આંશિક રાહત જરૂર મળી છે અને તાપમાનનો પારો નીચો આવ્યો છે, પરંતુ કૃષિ ક્ષેત્ર અને જનજીવનને વ્યાપક નુકસાની થવાની ભીતિ સેવાઈ રહી છે. કચ્છના પિયત વિસ્તારોમાં અત્યાર સુધીમાં ખેડૂતો દ્વારા અંદાજિત 80,000 હેક્ટર જેટલા વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યું છે. ડંખીલા અને તીવ્ર પવનને કારણે જમીનમાંથી બહાર આવેલા કુમળા છોડ તૂટી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા 1 સપ્તાહ સુધી વરસાદની કોઈ આગાહી ન કરાતા ખેડૂતો વાવેતર નિષ્ફળ જવાની ચિંતામાં છે. ભુજ શહેર સહિત અન્ય તાલુકા મથકો અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવનને લીધે અનેક જગ્યાએ વૃક્ષોની ડાળી તૂટી છે તો માટી પવનમાં ઉડવાને કારણે વાહન ચાલકો માટે ભારે મુશ્કેલી સર્જાઈ રહી છે. ક્રિકેટ. ઇંગ્લેન્ડમાં ભારતને 5મી અને અંતિમ T20 મેચમાં 56 રને હરાવી શ્રેણીની 4 મેચ જીતી

સંપૂર્ણ વિજય મેળવ્યો છે. સાઉથ એમ્પ્ટન ખાતેની મેચમાં ઇંગ્લેન્ડના 3 વિકેટે 257 રન સામે ભારતીય ટીમે 8 વિકેટ 201 રન કર્યા હતા. ઈશાન કિશનના 56 અને તિલક વર્માના 53 રન મુખ્ય રહ્યા. એ અગાઉ ઇંગ્લેન્ડની ટીમે 3 વિકેટ ગુમાવી 257 રન કર્યા હતા. જોસ બટલરે 131 રન કર્યા હતા, જ્યારે હેરી બ્રુક 95 અને વિલ જેક 7 રન સાથે નોટ આઉટ રહ્યા હતા. શિવમ દુબેએ 2 વિકેટ ઝડપી હતી. આ જીત સાથે ઇંગ્લેન્ડ ભારતીય ટીમને પાછળ છોડીને T20 ઇન્ટરનેશનલ રેન્કિંગમાં નંબર 1 ટીમ બની ગઈ છે. આજે વિશ્વમાં 12 જુલાઈએ વિશ્વ પાણીપુરી દિવસ ઉજવવામાં આવે છે. એક સમયમાં માત્ર મહિલાઓનું મનપસંદ સ્ટ્રીટ ફૂડ ગણાતી પાણીપુરી આજે કચ્છમાં પણ દરેક વયના લોકોની પ્રથમ પસંદગી બની ગઈ છે. હાલમાં પાણીપુરી માત્ર સ્વાદ પૂરતી સીમિત ન રહેતા અનેક યુવાનો માટે સ્વરોજગારીનું મહત્વનું સાધન પણ બન્યું છે. ઓછા રોકાણમાં શરૂ થતો આ વ્યવસાય અનેક પરિવારોને રોજગાર અને આવક આપી રહ્યો છે. જોકે વધતી લોકપ્રિય સાથે સ્વચ્છતા અને આરોગ્ય પ્રત્યે સાવચેતી રાખવી પણ એટલી જ જરૂરી બની રહી છે. જો આમાં વપરાતી સામગ્રીમાં સ્વચ્છતાનો અભાવ હોય તો કોલેરા, ટાઇફોઇડ, કમળો, ડાયરિયા જેવા રોગોનું જોખમ વધી શકે છે. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.

0: નમસ્કાર. આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ન્યૂઝીલેન્ડની તેમની ઐતિહાસિક બે દિવસીય મુલાકાત પૂર્ણ કરી સ્વદેશ આવવા માટે રવાના થયા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં 405 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. વિયેતનામના પ્રધાનમંત્રી લે મિન હુને ફુ ક્વોક ટાપુ પાસે સ્પીડબોટ દુર્ઘટનાની તપાસનો આદેશ આપ્યો. દુર્ઘટનામાં 15 ભારતીયોના મોત. ઈરાને હોર્મુઝ સામુદ્રધુની આગામી સૂચના સુધી બંધ કર્યું. ફિફા વિશ્વકપમાં નોર્વેને 2-1 હરાવી ઇંગ્લેન્ડનો સેમીફાઇનલમાં પ્રવેશ. અને વિમ્બલ્ડન ટેનિસમાં લિન્ડા નોસ્કોવાએ મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ન્યૂઝીલેન્ડની તેમની ઐતિહાસિક બે દિવસીય મુલાકાત પૂર્ણ કરીને સ્વદેશ આવવા માટે રવાના થયા છે. 4 દાયકાથી વધુ સમયમાં ભારતીય પ્રધાનમંત્રી દ્વારા ન્યૂઝીલેન્ડની આ પ્રથમ મુલાકાતે દ્વિપક્ષીય સંબંધોને મોટો વેગ આપ્યો. મુલાકાત દરમિયાન શ્રી મોદીએ ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન સાથે દ્વિપક્ષીય ચર્ચા કરી હતી. બંને દેશો વચ્ચે સંરક્ષણ, પર્યટન, રમતગમત, આપત્તિ વ્યવસ્થાપન, ડેરી અને પશુપાલન સહિતના ક્ષેત્રોમાં 5 સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા હતા. ઓકલેન્ડના સ્પાર્ક એરેના ખાતે યોજાયેલા સામુદાયિક કાર્યક્રમમાં ભારતીય સમુદાયના 10,000થી વધુ સભ્યોએ હાજરી આપી હતી. સભાને સંબોધતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે ભારત અને ન્યૂઝીલેન્ડનું ભવિષ્ય એકબીજા સાથે જોડાયેલું છે અને દ્વિપક્ષીય વેપાર કરાર ભારતની વિકસિત રાષ્ટ્ર તરફની યાત્રાને વેગ આપશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતમાં અમદાવાદ મહાનગરપાલિકાના 405 કરોડ રૂપિયાના વિવિધ જાહેર વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ કાર્યક્રમ દરમિયાન ગૃહમંત્રી તેમના લોકસભા મતવિસ્તાર ગાંધીનગરમાં એક મહત્વાકાંક્ષી સામૂહિક વૃક્ષારોપણ અભિયાન પણ શરૂ કરશે. અમારા સંવાદદાતા અપર્ણા કુંટનો અહેવાલ સાંભળીએ.
1: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અપને સંસદીય ક્ષેત્ર કો દેશ મેં સબસે હરા ભરા બનાને કે લિયે મહત્વાકાંક્ષી ગાંધીનગર હરિયાલી લોકસભા અભિયાન કી શરૂઆત કર રહે હૈ, જિસકે તહેત ઇસ સાલ ગાંધીનગર સંસદીય ક્ષેત્ર મેં 1.25 કરોડ સે અધિક પૌધે લગાયે જાયેંગે. ઇસ અભિયાન કે તહેત વન વિભાગ અહેમદાબાદ ઓર ગાંધીનગર જિલો મેં વન કવચ મોડેલ કે માધ્યમ સે લગભગ 60 લાખ સ્વદેશી પૌધે લગાયેગા, જો ત્વરિત પર્યાવરણ સુધાર કે લિયે જાપાની મિયાવાકી પદ્ધતિ કા ગુજરાતી સ્વદેશી સંસ્કરણ હૈ. અપને દોરે કે આખરે દિન શ્રી શાહ કલ ગાંધીનગર મેં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી પરિસર મેં 11વી ઇન્ટરપોલ ડિજિટલ ફોરેન્સિક એક્સપર્ટ ગ્રુપ બેઠક ઓર પહેલી અંતરરાષ્ટ્રીય અન્વેષક અપરાધ પ્રતિયોગિતા કા ઉદ્ઘાટન કરેંગે. ઇસકે બાદ વે દહેગાંવ મેં નવનિર્મિત એપીએમસી સબ્ઝી મંડી કા ભી લોકાર્પણ કરેંગે. અપર્ણા ખુંટ, આકાશવાણી સમાચાર, અહેમદાબાદ.
0: વિયેતનામના પ્રધાનમંત્રી લે મિન હુને ફુ ક્વોક ટાપુ પાસે સ્પીડબોટ દુર્ઘટનાની તપાસનો આદેશ આપ્યો છે. આ દુર્ઘટનામાં 15 ભારતીય પ્રવાસીઓના મોત થયા હતા. મુંબઈમાં વિયેતનામના મહાવાણિજ્ય દૂતાવાસના જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રીએ અધિકારી

0: અધિકારીઓને દુર્ઘટનાનું કારણ જાણવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે જરૂરી પગલાં લેવા નિર્દેશ આપ્યો છે. તેમણે નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ જવાબદાર લોકો સામે કડક કાયદેસર કાર્યવાહી કરવા તેમજ ઇજાગ્રસ્તોને સારવાર આપવા અને મૃતકોના પરિવારોને શક્ય તમામ સહાય પૂરી પાડવાનો પણ નિર્દેશ આપ્યો. ગઈકાલે આ દુર્ઘટના બની ત્યારે બની હતી જ્યારે 36 લોકોને લઈ જતી એક સ્પીડબોટ અચાનક ઊંચા મોજાની ઝપેટમાં આવી ગઈ અને ફુકવોક ટાપુ પાસે પલટી ગઈ હતી. અમારા સંવાદદાતાનો અહેવાલ.
1: दूतावास के अनुसार मृतकों में से 10 तमिलनाडु से, 3 आंध्र प्रदेश से और 2 केरलम से थे. नाव में 32 भारतीय पर्यटकों, 3 चालक दल के सदस्यों और 1 परिचारक सहित कुल 36 लोग सवार थे. 17 यात्रियों और चालक दल के 4 सदस्यों सहित 21 लोगों को बचा लिया गया और अस्पताल में भर्ती कराया गया. 2 जीवित बचे लोगों की हालत गंभीर बनी हुई है और उन्हें गहन चिकित्सा देखभाल दी जा रही है. हनोई स्थित भारतीय दूतावास ने बताया कि खोज और बचाव अभियान जारी है. वहीं प्रभावित परिवारों को जानकारी और सहायता प्रदान करने के लिए हो ची मिन सिटी स्थित भारतीय दूतावास में एक नियंत्रण कक्ष स्थापित किया गया है. विश्व दर्पण के लिए समाचार कक्ष से विशाल शर्मा.
0: दरमियान विदेश मंत्री डॉक्टर एस जयशंकरे वियतनामना ફુકવોક ટાપુ નજીક બોટ દુર્ઘટનામાં 15 ભારતીય નાગરિકોના મોત પર દુઃખ વ્યક્ત કર્યું. સોશિયલ મીડિયા પોસ્ટમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું હતું કે તેઓ આ દુઃખદ બોટ દુર્ઘટનાથી ખૂબ જ દુઃખી છે. વિદેશમંત્રીએ મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઇજાગ્રસ્તોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી. ખાદ્ય સુરક્ષા અને માનાંક સત્તામંડળ FSSAIએ ખાદ્ય સુરક્ષા અને માનાંક કાયદા 2026 અંતર્ગત નિયમોના ઉલ્લંઘનનો આરોપ લગાવતી અસંખ્ય ગ્રાહકોની ફરિયાદો બાદ સ્વીગી ઇન્સ્ટામાર્ટને 9 નોટિસ ફટકારી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં FSSAIએ જણાવ્યું હતું કે સ્વીગીને વિગતવાર સમજૂતી અને પાલન અહેવાલ સબમિટ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. અહેવાલ રજૂ નહીં કરતા કડક કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવશે. ગ્રાહકોની ફરિયાદમાં સ્વીગી ઇન્સ્ટામાર્ક પર સમયસીમા સમાપ્ત, બગડેલું, સડેલું, દૂષિત અને અન્ય રીતે અસુરક્ષિત ખાદ્ય ઉત્પાદનો ગ્રાહકોને આપવાનો આરોપ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. હોર્મુઝ સામુદ્રધુનીમાં સાયપ્રસના ધ્વજવાળા જહાજ પર ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના હુમલા બાદ અમેરિકાએ ઇરાન પર નવા હુમલા શરૂ કર્યા છે. અમેરિકી સૈન્યએ જણાવ્યું કે આ હુમલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્દેશ પર કરવામાં આવ્યા હતા. વેપારી જહાજ પર થયેલા હુમલામાં એક નાગરિક ક્રૂ સભ્ય ગુમ છે અને જહાજને આગથી ઘણું નુકસાન થયું છે. દરમિયાન ઈરાને હોર્મુઝ સામુદ્રધુનીને આગામી સૂચના સુધી બંધ કર્યું છે. ઈરાની નૌકાદળે જણાવ્યું હતું કે એક જહાજ દ્વારા અનધિકૃત માર્ગનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યા બાદ તેને બંધ કરવામાં આવ્યું છે. નૌકાદળે જણાવ્યું હતું કે જ્યાં સુધી આ વિસ્તારમાં અમેરિકાની દખલગીરી બંધ ન થાય ત્યાં સુધી કોઈપણ જહાજોને આ માર્ગ પરથી પસાર થવા દેવામાં આવશે નહીં. નૌકાદળે જણાવ્યું હતું કે સામુદ્રધુનીમાં આ ઘટના અંગે અમેરિકાની કોઈપણ કાર્યવાહીનો કડક જવાબ આપવામાં આવશે. અમેરિકા ઈરાન પાસેથી જાહેર ખાતરી માંગે છે કે તે હોર્મુઝ સામુદ્રધુનીમાંથી પસાર થતા જહાજો પર હુમલો કરશે નહીં. દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે તણાવ છતાં ઈરાન સાથે તેઓ વાતચીત ચાલુ રાખશે. ઈરાને જણાવ્યું હતું કે હોર્મુઝ સામુદ્રધુની તેના નિયંત્રણ હેઠળ રહેશે અને તેમાંથી પસાર થતા જહાજોએ ફી ચૂકવવી પડશે. ફિફા વિશ્વકપમાં આજે વહેલી સવારે ફ્લોરિડાના મિયામી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં નોર્વેને 2-1થી હરાવીને ઇંગ્લેન્ડે સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. ઇંગ્લેન્ડના જુડ બેંગહામે વધારાના સમયમાં 2 ગોલ કરી વિજય મેળવ્યો હતો. ઇંગ્લેન્ડ ત્રીજીવાર વિશ્વકપની સેમીફાઇનલમાં પહોંચ્યું છે. આ અગાઉ સ્પેન અને ફ્રાન્સ પહેલાથી જ સેમીફાઇનલમાં પ્રવેશ કરી ચૂક્યા છે. વિમ્બલ્ડન ટેનિસ ટુર્નામેન્ટમાં 21 વર્ષીય લિન્ડા નોસ્કોવાએ ગઈકાલે રાત્રે લંડનમાં ચેક રિપબ્લિકની કેરોલિનાને 6-2, 5-7, 6-3થી હરાવીને મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો. દરમિયાન આજે વિશ્વના એક નંબર યાનિક સિનર પુરૂષ સિંગલ્સની ફાઇનલમાં જર્મનીના એલેક્ઝાન્ડર સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 8:30 વાગે શરૂ થશે. હવામાન વિભાગે આગામી 4 દિવસ સુધી દેશના ઉત્તર અને પૂર્વ ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ચંડીગઢ, અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને ઓડિશામાં ભારે વરસાદની આગાહી છે. હવે આજના અખબારોના સમાચાર રજૂ કરે છે નિકિતા શાહ.
2: આજના અખબારોમાં વિયેતનામમાં સ્પીડબોટ પલટી સહિત વિવિધ સમાચારોને મુખ્ય મથાળામાં સ્થાન અપાયું છે. સંદેશની હેડલાઇન છે, વિયેતનામમાં પ્રવાસીઓને લઈ જતી બોટ પલટી જતા 15 ભારતીયોના મોત. નવ ગુજરાત સમયની હેડલાઇન છે, ખૂન કા બદલા ખૂન, મોજતબાનું પ્રણ, હત્યા થઈ તો ઈરાનનો નાશ, ટ્રમ્પ. ગુજરાત સમાચાર લખે છે, ઇથેનોલમાં પીછેહઠ થાય તો રૂપિયા 1,00,000 કરોડનું રોકાણ જોખમમાં, સરકાર. દિવ્ય ભાસ્કરે સી ગિરનારની
0: વિવિધ વિકાસ યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. વિયેતનામના પ્રધાનમંત્રી લે મિન હુને ફુ ક્વોક ટાપુ પાસે સ્પીડબોટ દુર્ઘટનાની તપાસનો આદેશ આપ્યો. દુર્ઘટનામાં 15 ભારતીયોના મોત. ઈરાને હોર્મુઝ સામુદ્ર દુની આગામી સૂચના સુધી બંધ કર્યું. ફિફા વિશ્વકપમાં નોર્વેને 2-1 હરાવીને ઇંગ્લેન્ડનો સેમીફાઇનલમાં પ્રવેશ. અને વિમ્બલ્ડન ટેનિસમાં લિન્ડા નોસ્કોવાએ શો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.
3: આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે જોઈએ અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કેટલાક મુખ્ય કાર્યક્રમોની રૂપરેખા.

અત્યારે 8:30 વાગે આપ સૌનો માનીતો કાર્યક્રમ ફોન ઇન આપની પસંદ, પ્રસ્તુતિ તન્વી મહેતાની. સાંભળશો બાળ વાર્તા અભિમાની સસલું. પ્રસ્તુતિ ભાનુબેન પરમાર અને બાળ મિત્ર આર્યા રાઠોડની રહેશે.

10 વાગે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન જે કેન્દ્રિત રહેશે નિર્દેશક બિમલ રોયની જન્મજયંતિ પર વિશેષ ફિલ્મી ગીતો પર. દસ અને 45 મિનિટે સાંભળશો લોક સંગીત. બપોરે 12 અને 2 મિનિટે ગેર ફિલ્મી ગીતો અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું. બહેનો માટેનો કાર્યક્રમ સહિયર 12:30 વાગે. 1 અને 30 મિનિટે ફોજી દોસ્તો માટે જય ભારતી. પ્રસારણની બીજી સભામાં સાંજે 5:12 મિનિટે કાર્યક્રમ ગુલમહોર. યુવા દોસ્તો માટે યુવાણી રજૂ થશે 6:30 વાગે. રાત્રે 10 વાગે રવિ વાસરીય સંગીત સંભા અંતર્ગત કુમાર મોરદુરનું ખ્યાલ ગાયન પ્રસ્તુત થશે.

આ પ્રસારણ આપ આકાશવાણીના ભુજ કેન્દ્રનું સાંભળી રહ્યા છો. અત્યારે થોડી જ વારમાં બરાબર 8 વાગે સમાચાર પ્રભાત દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.

આકાશવાણી ભુજ પ્રસ્તુત છે મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ન્યૂઝીલેન્ડની બે દિવસીય મુલાકાત પૂર્ણ કરી સ્વદેશ આવવા માટે રવાના. વિયેતનામના પ્રધાનમંત્રી લે મિન હુને ફુ ક્વોક ટાપુ પાસે સ્પીડબોટ દુર્ઘટનાની તપાસનો આદેશ આપ્યો. દુર્ઘટનામાં 15 ભારતીયોના મોત. પાર્શ્વગાયિકા જાનકી અમ્માના નિધન પર પ્રધાનમંત્રી મોદીએ શોક વ્યક્ત કર્યો. ઈરાને હોર્મુઝ સામુદ્ર ધુની આગામી સૂચના સુધી બંધ કર્યું. અમદાવાદમાં આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે મેગા વૃક્ષારોપણ અભિયાન સાથે રૂપિયા 405 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની 149મી રથયાત્રાની પૂર્વ તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થાની ઉચ્ચ સ્તરીય સમીક્ષા કરી. સુરતના 6 અસરગ્રસ્ત તાલુકામાં 65,21,000થી વધુની સહાય ચૂકવાઈ. અસરગ્રસ્તોની મદદ માટે ફ્લડ લોન યોજના શરૂ. રાજ્યભરમાં યોજાયેલી લોક અદાલતમાં 5 લાખ કરતાં વધુ કેસોનો નિકાલ. કચ્છ જિલ્લામાં કુલ 16,215 કેસોનો નિકાલ કરી કુલ રૂપિયા 31 કરોડના એવોર્ડ કરવામાં આવ્યા. રાજ્યમાં ફરી એક

વખત ચાંદીપુરા વાયરસને પગલે આરોગ્ય વિભાગ દ્વારા કચ્છ જિલ્લામાં સઘન તપાસ શરૂ કરાઈ. છેલ્લા બે દિવસથી સમગ્ર કચ્છમાં 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાતા ધૂળિયું વાતાવરણ સર્જાયું. કચ્છ જિલ્લામાં બાગાયતી ખેતીની સહાય માટે 24 જુલાઈ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. આજે વિશ્વ પાણીપુરી દિવસ. હાલમાં પાણીપુરી માત્ર સ્વાદ પૂરતી સીમિત ન રહેતા અનેક યુવાનો માટે સ્વરોજગારીનું મહત્વનું સાધન પણ બન્યું. આગામી 4-5 દિવસ દરમિયાન દેશના ઉત્તર અને પૂર્વ ભાગોમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. ઇંગ્લેન્ડે ભારતને 5મી અને અંતિમ T20 મેચમાં 56 રને હરાવી શ્રેણીની 4 મેચ જીતી સંપૂર્ણ વિજય મેળવ્યો. હવે પછીના સમાચાર 9:30 મિનિટે.

આકાશવાણી ભુજ પ્રસ્તુત કરે છે ફોન ઇન આપની પસંદ કાર્યક્રમ પ્રસ્તુતિ તન્વી મહેતા.

0: हेलो, फोन इन आपनी पसंद।
1: फोन इन आपनी पसंद।
0: हाँ जी,
1: नमस्कार।
0: नमस्कार,
1: હું ખંભાતથી જિગ્નેશ ખરા વાત કરું છું। ફિલ્મનું નામ છે હમ આપકે કોન,
0: હા,
1: અને ગીતના શબ્દો છે યે મોસમ કા જાદુ હૈ મિતવા।
0: જી જી,

0: સુરત થી જે પિયુષ મહેતા અને નવસારી થી જયેશભાઈ પંચાલ આ બધા અમારા મિત્રો રેડિયો મિત્રો છે, અમે બધા મળીને સાંભળીએ છીએ ભુજના કાર્યક્રમો.
1: જી જી, તો ચોક્કસ થી આપની પસંદગી નું ગીત આપી દઈએ.
0: હા, થેન્ક યુ મેડમ.
1: ઓકે, આવજો
0: આવજો.
2: 10 9 8 7 6 5 4 3 2 1 let's start the fun.

0: જી જી આકાશવાણીના કાર્યક્રમો સાંભળો છો?
1: જી રેગ્યુલર રેગ્યુલર રેગ્યુલર સાંભળીએ.
0: ખૂબ સરસ.
1: સવારે 6 વાગે રેડિયો ચાલુ કે સેનાઈ ક્યાંથી આખો દિવસ આમ રનિંગમાં સમાચાર ને બધે સાંભળીએ છીએ બેન.
0: વાહ વાહ બહુ સરસ. તો આજે જણાવો કયું ગીત સાંભળશો?
1: તુમ દિલ કી ધડકન મે રહેતે હો.
0: હા બહુ સરસ ગીત છે. જી તો આપ સૌને સંભળાવી અને આજ રીતે આકાશવાણીમાં ફોન કરતા રહેજો, જોડાયેલા રહેજો.
1: 100% 100%. અત્યારે તો વરસાદની મોસમ છે એટલે અત્યારે આવા રોમેન્ટિક ગીત સાંભળવાની મજા આવે ને.
0: ના ના ચોક્કસ. અને આનું સંગીતનું બહુ સરસ છે, બહુ સુંદર પસંદગી છે આપની.
1: જી જી જી જી આભાર આભાર આપનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર.

0: हेलो, फोन ही ना अपनी पसंद। Hello? जी
1: नमस्कार।
0: नमस्कार
1: तन्वी बेन।
0: ओहो केम छो
1: महेंद्र भाई, आदिपुर थी बोली बेन।
0: और की गई महेंद्र भाई तुम्हारा आवाज।
1: अरे वाह वाह, धन्यवाद धन्यवाद। तो वरसाद माँ तो मारे पलड़ू हो तुम, पर बता क्या पलड़े छे।
0: खरी बात,
1: वरसाद माँ
0: हाँ
1: મારે પલડવું હતું, પણ બધા ક્યાં પલડે છે? ભૂખ તો બચપણ થી રેઇનકોટ લઈને નીકળી પડે છે, અને વરસાદ પડે એની રાહ જોવે છે, અને વરસાદ પડે અને ઈ કોરા રહી જાય છે, બસ સમયની આ વાત છે, તો વાદળી છે વર્ષે ને નીકળી જાય, કઈ નક્કી ન હોય।
0: જી જી જી બિલકુલ બિલકુલ।
1: હા તો આ સમયની વાત છે, પડી જાવ વરસાદમાં, આપણે નાઈ લેવું તો નાઈ લેવું, નહીં તો પછી વાદળી નીકળી જાય તો કઈ ના થાય, તો મેઘરાજા છે। એક ગીત છે મારે સાંભળવું છે, ફિલ્મ નું નામ તો મને યાદ નથી, અને આપની આજ્ઞા તો એ લઈને ગાઈ સંભળાવું।
0: ચોક્કસ ચોક્કસ।
1: હાજી, પેલી મારા મિત્ર નું નામ લઈ લો, મારી સાથે મારા મિત્ર દિવ્ય મોજ, મારા પતિ શ્રી રંજનબેન ચૌહાણ, મારી દીકરી અંગિતા નીતિન પરમાર, અમારો દોયત્રો વેદ પરમાર, મારો છોકરો જય ચૌહાણ।
0: જી જી
1: બેન, બે લેન ગાઈ સંભળાવું છું।
0: ચોક્કસ।
1: મેરા છોટા સાગર બાર મેરે અંગના મેં, મેરા છોટા સાગર બાર મેરે અંગના મેં, છોટે છોટે ચંદા હૈ છોટે છોટે તારે, રાત ને કિયા સિંગાર મેરે અંગના મેં, રાત ને કિયા સિંગાર મેરે અંગના મેં। આ ટાઈપનું ગીત છે બેન, લતા મંગેશકર ના અવાજમાં।
0: અચ્છા અચ્છા, હા હા
1: જી
0: ચોક્કસ।
1: આ ગીત સંભળાવવા વિનંતી, આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ,
0: જય શ્રી કૃષ્ણ
1: મંગલ સ્વૈર્ય સાથે, આદિપુર થી મહેન્દ્રભાઈ દરજી બેન, ધન્યવાદ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર।
0: ઓકે।

0: હેલો, હા જી,
1: ગુડ આફ્ટરનૂન મેડમ, કેમ છો?
0: એકદમ મજામાં.
1: મેડમ, નારાયણ સોસાયટી મેં અમદાવાદ થી બોલું છું, કરશનભાઈ રબારી.
0: ઓહો કરશનભાઈ, કેટલા સમય પછી વાત થાય છે.
1: હા, ઘણો ટાઈમ મેડમ વચ્ચે લાગતો નથી.
0: જી જી,
1: પણ થોડી તકલીફ પડે છે.
0: હા હા, શું કેમ છો, તબિયત પાણી બરાબર?
1: મોકલી લઈશું.
0: હા બસ, તો જલ્દી જ મોકલજો.
1: હા આવશે, એટલે મેઘરાજા ને કહીશું તમે એ બાજુ થોડી પધરાવણી કરો.
0: જી જી,
1: જરૂર જરૂર,
0: ચોક્કસ.
1: આજે ફિલ્મ નું નામ છે પૈસા એ પૈસા.
0: હા,
1: અને જેટલા શબ્દો છે સજની ઓ સજની.
0: હા,
1: એમાં થોડા નામ આપી શકું?
0: જી જી, જણાવો.
1: મારી મિસિસ છે હીરા, છોકરા છે કમલ રબારી અને વિજય રબારી.
0: હા,
1: અમારે એક દક્ષા મેડમ છે, બધા સાંભળીએ છે.
0: ચોક્કસ, તો બધાને સંભળાવી દઈએ.
1: હા, થેન્ક યુ.
0: જી જી, આવજો
1: આવજો.
0: જી.

0: આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા ફોન ઇન આપની પસંદ કાર્યક્રમ પ્રસ્તુતિ તન્વી મહેતા.
1: આકાશવાણી ભુજ પ્રસ્તુત છે મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને વિદેશ મંત્રીએ વિયેતનામના ફુ ક્વોક ટાપુ નજીક બોટ દુર્ઘટનામાં 15 ભારતીય નાગરિકોના મોત પર દુઃખ વ્યક્ત કર્યું. અલગ અલગ ભાષાઓમાં જેમના ગીતો અનેક પેઢીઓ સુધી લોકપ્રિય રહ્યા એવા પાર્શ્વ ગાયિકા જાનકી અમ્માના નિધન પર પ્રધાનમંત્રી મોદીએ શોક વ્યક્ત કર્યો. FSSAI એ ખાદ્ય સુરક્ષા અને માનાંક કાયદા 2026 અંતર્ગત નિયમોના ઉલ્લંઘનનો આરોપ લગાવતી અસંખ્ય ગ્રાહકોની ફરિયાદો બાદ સ્વીગી ઇન્સ્ટામાર્ટને 9 નોટિસ ફટકારી. ઈરાને હોર્મુઝ સામુદ્રધુની આગામી સૂચના સુધી બંધ કર્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાતના અમદાવાદમાં સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમનો આરંભ કરાવશે અને સાથે 405 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની આગામી 149મી રથયાત્રાની પૂર્વ તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થાની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરી. સુરતના 6 અસરગ્રસ્ત તાલુકાઓમાં 65,21,000થી વધુની સહાય ચૂકવાઈ અસરગ્રસ્તોની મદદ માટે ફ્લડ લોન યોજના શરૂ. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા હાયર સેકન્ડરી ટાટ પરીક્ષા 19 જુલાઈને બદલે હવે 2 ઓગસ્ટે લેવાશે. સમગ્ર કચ્છમાં 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાતા ધૂળિયું વાતાવરણ સર્જાયું. છેલ્લા 2 દિવસથી દિવસ રાત દરમિયાન ફૂંકાઈ રહેલા ભારે અને ડંખીલા પવનોથી લોકો પરેશાન. 5મી અને અંતિમ T20 મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 56 રનથી હરાવીને 4-0થી શ્રેણી જીતી. હવે પછીના મુખ્ય સમાચાર સાંજે 5 વાગીને 10 મિનિટે સાંભળી શકશો.

0: પ્રસ્તુત છે બાળકો માટેનો કાર્યક્રમ કિલ્લોલ. નમસ્તે બાળ મિત્રો, નમસ્તે ધારાબેન.
1: નમસ્તે બાળ મિત્રો, નમસ્તે જિજ્ઞાબેન.
0: ધારાબેન, આપણે હર હંમેશ કાર્યક્રમમાં બાળમિત્રોને અવનવી વાતો કહેતા હોઈએ છીએ, માહિતી આપતા હોઈએ છીએ, ક્યારેક બાળગીતો સંભળાવતા હોઈએ છીએ, તો ક્યારેક સરસ મજાના ઉખાણા પૂછીને કસોટી કરતા હોઈએ છીએ.
1: પણ કસોટી અને માહિતી તો બહુ થઈ જિજ્ઞાબેન, હવે આજે થોડા હસાવી દઈએ તો?
0: ચોક્કસ ચોક્કસ. હા તો ધારાબેન, આજે આપણે બાળમિત્રોને હસાવી જ દઈએ. જો પપ્પાએ પિન્ટુને કહ્યું કે મને કહેતો, ચંદ્ર મોટો કે સૂર્ય? પિન્ટુએ કહ્યું, પપ્પા સૂર્ય કરતા તો ચંદ્ર જ મોટો કહેવાય ને. તો પપ્પા કે, એ કઈ રીતે? પિન્ટુ કહે કે સૂર્ય તો આખો દિવસ એકલો જ ફરે છે, જ્યારે ચંદ્ર તો પોતાની સાથે કેટલા બધા તારા લઈને ફરે છે. તો છે ને, એ તો આખી ગેંગનો લીડર છે, એટલે ચંદ્ર મોટો જ કહેવાય ને.
1: આપણા ચિંટુભાઈએ તો ચંદ્રની ગેંગ લેખી લીધી. અને એવી જ રીતે મોન્ટુ એના દાદાને પૂછે છે કે દાદા ભગવાન ક્યાં રહે છે? એટલે દાદાએ કહ્યું, બેટા ભગવાન તો આપણા બધાના દિલમાં રહે છે. એટલે મોન્ટુ કહે, સાચું હો દાદા, એનો મતલબ કે ભગવાન આપણા પેટની બરાબર ઉપર રહે છે, તો પછી આપણે જ્યારે આઈસ્ક્રીમ ખાઈએ ને ત્યારે એને ઠંડી નહીં લાગતી.

0: ભગવાન પાસે પ્રાર્થના કરતો હતો કે હે ભગવાન, પ્લીઝ ગંગા નદીને અમદાવાદથી બદલીને મુંબઈમાં લાવી દો ને. એટલે મમ્મીએ સાંભળ્યું ને પૂછ્યું કે બેટા, આવી પ્રાર્થના તું કેમ કરે છે? એટલે પિન્ટુએ કહ્યું, મમ્મી આજે ભૂગોળની પરીક્ષામાં હું ગંગા નદી મુંબઈમાં છે ને એવું લખીને આવ્યો છું. એટલે ભગવાન લાજ રાખે તો જ પાસ થાઉં. અને કદાચ ભગવાન આપણા બાળમિત્રોની આવી નિર્દોષ પ્રાર્થનામાં ખુશ પણ થાય અને એને પરીક્ષામાં સરસ મજાના માર્ક્સ આપીને એને રાજીએ કરી દે.
1: એવી જ રીતે બાળમિત્રો, પપ્પાએ બક્કાને કહ્યું કે હવે તું તારું ભણવાનું સરખું રાખજે હો, જો આ મોંઘવારી કેટલી બધી વધી ગઈ છે. ત્યારે બક્કાએ કહ્યું, હા પપ્પા, મને પણ ખબર પડી ગઈ હો કે કાલે મેં જ્યારે ગણિતનો દાખલો ગણ્યો ને ત્યારે ગયા વર્ષે જે જવાબ 5 આવતો હતો ને એ આજે 25 થઈ ગયો.
0: અને એવી રીતે જીજ્ઞાબેન, આપણા નટુભાઈ છે ને એ એવા સરસ મજાના જવાબ આપે ને, એના પપ્પાએ એને પૂછ્યું કે તું કેવી રીતે સાબિત કરીશ કે લીલોતરી ખાવાથી આંખનું તેજ વધે છે? એટલે નટુભાઈ કહે, સિમ્પલ, આજ સુધી કોઈ ઘોડાને ચશ્મા પહેરતો જોયો છે? કેમ કે ઘોડા તો લીલોતરી જ ખાય.

0: તારાબેન, એક તો રવિવાર હોય, રજાનો દિવસ હોય, એમાં સરસ મજાનો કિલ્લોલ કાર્યક્રમ ચાલુ હોય, એમાં તમે સરસ મજાના જોક્સ સંભળાવીને બાળમિત્રોને હસાવતા હો, અને આવું સરસ મજાનું ગીત સંભળાવીને પિકનિક પર પણ લઈ જતા હો,
1: અને તે ગીતોની સાથે સાથે હવે એવી જ સરસ મજાની બાળવાર્તા આપણે સંભળાવી દઈએ તો બાળમિત્રોને?
0: અરે તો ધારાબેન, બાળમિત્રોને તો મજે મજા થઈ જાય હો.
1: એટલે જીજ્ઞાબેન, આજે તો બાળમિત્રોને કાર્યક્રમમાં મનોરંજન જ મનોરંજન, અને આ મોજ મજા મસ્તી અને ધમાલમાં વધારો કરી અને બાળમિત્રોને સંભળાવીએ બાળવાર્તા અભિમાની સસલું.
0: અને બાળવાર્તા કરી રહ્યા છે ભાનુબેન પરમાર.
2: નમસ્તે બાળમિત્રો, આજે આપણે સુંદર મજાની વાર્તા સાંભળીશું. વાર્તાનું નામ છે શેખી ખોર સસલું. એક સુંદર મજાનું જંગલ હતું. એમાં જાત જાતના પ્રાણીઓ રહે, પંખીઓ પણ રહે. હિલોડા લેતા સરોવરના શીતળ પાણી, કલકલ કરતા ઝરણા અને લહેરાતી વનરાજી વચ્ચે સૌ પશુ પંખીઓ લીલા લહેર કરે. એ જંગલમાં એક સસલાભાઈ રહે, દોડો દોડો દૂધ જેવો ઉજળો વાન, પોચી પોચી રૂ જેવી રૂવાઠી અને ગોળ ગોળ મોતી જેવી ચમકતી આંખો વાળા સસલાભાઈ રૂપવાળા ખૂબ, પણ અભિમાની અને બડાઈખોર ભારે. પોતાની જાતને એ સૌથી હોશિયાર, બહાદુર અને દેખાવડી ગણાવે. એની માં એને ઘણીવાર સમજાવે કે બેટા, અભિમાન બહુ ખરાબ વસ્તુ છે, એના પરિણામ સારા ન હોય. પણ માને તો સસલાભાઈ સેના, એ તો હાથીભાઈને જોઈને કહેશે, ઓ કાળા કાળા હાથીડા, તું તો સાવ કદરૂપ, મને તો ચાંદા મામાએ દત્તક લીધો જોઈને મારું રૂપ. હાથીભાઈ તો સાંભળે પણ વિચારે કે એ તો નાદાન છે, એના જેવા કંઈ થવાય? એ તો છાના માના ચાલ્યા જાય, ક્યારેક વળી કાચબાબાઈનો બેટો થઈ જાય તો એને પણ ચીડાવવા માંડે, કાચબો તો કાણો, ચાલે છાનો માનો, બીતું બીતું ડોકું કાઢે, આફત જોઈમો અંદર નાખે. જો અમારી ચાલ કેવી ઝડપી છે, ચાલતા શીખ ચાલતા. કાચબાઈભાઈ પણ એને ગણકારે નહીં અને ચાલવા માંડે. આમ સસલાભાઈ જંગલમાં સૌની કાંઈ ને કાંઈ મસ્કરી કર્યા કરે અને ઉતારી પાડે, પણ સૌ એનો શેખી ખોર સ્વભાવ ઓળખી ગયેલા એટલે કંઈ દાદ ન આપે. એના સસલાભાઈ તો એમ જ માની બેઠા હતા, બધા મારાથી ડરે છે એટલે જ મને કંઈ કહી શકતા નથી. એનું અભિમાન તો દિવસે દિવસે વધવા માંડ્યું. એક દિવસની વાત છે, સસલાભાઈ ઝરણાને કિનારે પાણી પીવા ગયા હતા. ત્યાં એણે જોયું કે કેટલાક ખાખી કપડાવાળા, માથે ટોપા પહેરેલા માણસો એક ઝાડ પર કંઈક ઘર જેવું બાંધીને છાનામાના બેઠા હતા. એમની નજર જંગલ તરફ જ હતી. સસલાભાઈ તો પાણી પીને નીચે ઘાસમાં છુપાઈને બધું જોવા લાગ્યા. થોડી વાર થઈ ત્યાં ઝરણાને કિનારે વાઘભાઈ પણ પાણી પીવા આવ્યા. જેવા વાઘભાઈ પાણી પીવા માંડ્યા કે પેલા માણસોએ એમના હાથમાંથી કંઈક હતું એના પર આંગળી દબાવી અને એક ધડાકો થયો. સાથે જ વાઘભાઈની ચીસ પણ સંભળાઈ. સસલાભાઈના તો ધબકારા વધી ગયા. આમ તો પોતે પણ ખૂબ ડરપોક હતા, પણ અત્યારે સંતાયેલા હતા એટલે જોવાની લાલચ ન રોકી શક્યા.

વાઘભાઈ તો ઘાયલ થઈ રાડો પાડતા પાછા જંગલમાં ચાલ્યા ગયા અને પેલા માણસો નિરાશામાં ડોકા દોણાવતા ગાડીમાં બેસીને ચાલ્યા ગયા. આ બધું જોઈ લીધા પછી સસલાભાઈ બહાર નીકળ્યા. ત્યાં તેમની નજર ઝાડ નીચે પડેલી કોઈ વસ્તુ પર પડી. જોયું તો પેલા માણસોએ જેના પર જરાક આંગળી દબાવીને આવડા મોટા વાઘને ભગાડી મૂક્યો તે રમકડું એટલે પિસ્તોલ હતી. પેલા માણસો પાસેથી તે પડી ગઈ હતી. સસલાભાઈને થયું કે વાહ, હવે તો આપણે બધાને દબાવી શકીશું અને જંગલમાં રાજ્ય કરીશું. એ તો ખભા પર પિસ્તોલ નાખીને રોફ બંધ નીકળ્યા. જે સામે મળે એને સામે પિસ્તોલ તાકે અને કહેશે, આ જંગલના અમે સિપાઈ, અમારી વાત સૌએ માનવી ભાઈ, નહીંતર ચખાડશું મોતની મીઠાઈ. ધડાકા કરતી આ જોઈ છે ને ભાઈ? બધા વિચારવા લાગ્યા કે આ શું ઉપાડી લાવ્યો છે કે એનાથી બધાને ડરાવવા લાગ્યો છે. એક કાગડો વળી સલાહ આપવા લાગ્યો કે સસલાભાઈ, આ સેના ખેલ માંડ્યા છે, શાંતિથી રહીને ભાઈ. ત્યાં તો ચૂપ કરતા સસલાભાઈએ કાગડાની નજીક જઈને પિસ્તોલ દબાવી. થયો ધડાકો અને બિચારા કાગડાભાઈના તો રામ રમી ગયા. આસપાસના બધા પ્રાણી પંખી ધ્રુજી ગયા કે ભારે થઈ, આ તો સાચે જ બહાદુર થઈ ગયો લાગે છે. સસલો કહે, હવે બધાએ હું કહું એમ જ કરવાનું, હું તમારો રાજા છું, નહીં કરો તો આવા હાલ થશે. બધા સસલાથી ડરવા લાગ્યા અને એનો પડ્યો બોલ ઝીલવા લાગ્યા. ધીમે ધીમે સિંહના કાને પણ આ વાત આવી. પહેલાં તેણે માન્યું નહીં, પણ પહેલાં ઘાયલ વાઘે પણ કહ્યું, એ તો રમકડું આપણને પણ તકલીફ કરે એવું હોય છે, જુઓ ને મારો પગ ભાંગી ગયો છે. બીજા પ્રાણીઓએ કાગડાવાળી વાત પણ કહી. ત્યાં તો ગુફાની બહાર અવાજ સંભળાયો, નામ છે મારું સસ્સા રાણા, બહાર નીકળ ઓ સિંહનમાલા, તારી ગુફામાં હવે હું રહીશ અને મારી ચાકરી કરીશ તું. સિંહને થયું કે અત્યારે બળથી નહીં પણ કળથી જ કામ કરવામાં માલ છે. એણે તો નમ્રતાથી કહ્યું કે આવો આવો મહારાજા સસ્સા રાણા, લ્યો આ તમારી ગુફા અને હવે તમે જંગલના રાજા. સસલો તો ખૂબ પોસાયો, હાથમાં પિસ્તોલ રાખી એ તો અંદર પેઠો અને સિંહને કહ્યું, ચાલ બહાર નીકળ, હવે તારે ગુફાને બારણે ચોકી કરવાની. વાઘને કહ્યું, મારા માટે કુમળું કુમળું ઘાસ તોડી લાવ. રીછને કહે, તારે મારા માટે ઝરણામાંથી પાણી ભરી લાવવાનું છે. અને મોરને કહે કે તારે મને પવન નાખવાનું છે. બધા હુકમનું પાલન કરવા લાગ્યા, પણ મનમાં કોઈને ગમે નહીં, નિર્બળની ચાકરી કોને ગમે. પણ શું થાય, સસલાભાઈ તો એ આરંભ કરવા લાગ્યા. એક તો અભિમાની, તેમાં તો ચાર ગણો વધારો થયો. થોડા દિવસ થયા પછી જંગલના ડાગિયા કૂતરાને ત્યાં શહેરમાંથી એના માસીભાઈ કાળિયો કૂતરો આવ્યો અને ડાગિયાને વાતને વાતમાં કાળિયાની જંગલની હાલતની વાત કહી. અમે તો બધા હેરાન પરેશાન થઈ ગયા છીએ, મૂર્ખ સસલાને રમકડું મળ્યું છે, એનાથી એણે તો બધાને દબાવી દીધા છે. અમારા જૂના રાજા સિંહ તો ખૂબ સારા છે, પણ એને એ પણ સફળાઈ ગયા છે. કાળિયો તો શહેરમાં રહેતો એટલે એને તો બધી જ વાતની ખબર. એ કહે, અરે એને પિસ્તોલ કહેવાય, મારા શેઠ પાસે પણ એવી જ છે, એના કારતૂસ ન હોય તો એ નકામી થઈ જાય. એ સસલાને તો હું ઠીક કરીશ, આપણે એને એવો પાઠ ભણાવશું કે જિંદગીભર ખો ભૂલી જાય. કાળિયો તો સસલા પાસે ગયો અને નમસ્કાર કરીને કહે, અરે સસ્સા મહારાજ, જંગલના બધા પ્રાણીઓ તમારું સન્માન કરવા માંગે છે, આખા જંગલમાં તમારી સવારી કાઢવાની છે, હાથીભાઈ પર અંબાડીમાં બેસાડી ને તમને વાતે ગાતે જંગલમાં ફેરવશું. સસલો તો ખૂબ જ ગેલમાં આવી ગયો. બધા પ્રાણીઓ ભેગા થઈ હાથીને બેસાડવામાં આવ્યો, પણ સસલાભાઈ એની પીઠ ઉપર પહોંચે જ નહીં. એટલે વાઘભાઈ, વરુભાઈ, સિંહભાઈ બધા એક પછી એક ઊભીને પગથિયા જેવું બનાવ્યું. સસલાભાઈ પિસ્તોલ સહિત ચડવા લાગ્યા, પણ શરીર ડોલી જવા લાગ્યું. એટલે કાળિયો કહે, લાવો મહારાજ, જરા વાર પકડી રાખું, ત્યાં સુધી તમે ચડી જાઓ એટલે તમને આપી દઈશ. પહેલાં તો સસલાભાઈને શંકા ગઈ, પણ વળી થયું કે એને વાપરતા ક્યાંથી આવડે, થોડી વાર ભલે ને પકડતો. એણે તો પિસ્તોલ કાળિયાના હાથમાં આપી અને ચડવા લાગ્યો. કાળિયાએ તો ઝટપટ તેમાંથી ગોળી કાઢી લીધી અને ખાલી પિસ્તોલ પાછી આપી દીધી. સસલાભાઈ તો ઠસાથી હાથી ઉપર પિસ્તોલ લઈને બેઠા. બધા પ્રાણીઓનું સરઘસ આગળ ચાલ્યું. સસલો તો હાથી ઉપર બેઠો બેઠો બધાને તૂતડાવા કરે, ડંફાસો માર્યા કરે. જ્યારે મોટું મેદાન આવ્યું ત્યારે અગાઉથી નક્કી કર્યા મુજબ બધા જ ગોળાકારે ઊભા રહી ગયા. એટલે સસલો કહે, એલા એ બુદ્ધિના બારદાન હાથીડા, ઊભો કેમ રહી ગયો, ચાલ નહીં તો ધડાકો કરી દઈશ. કાળીએ બધાને શીખવી દીધું હતું
એટલે હવે કોઈ પણ બીક નહોતી.

0: ખીખી કરીને હસવા લાગ્યા. સસલાનો તો પિત્તો ગયો. એણે તો ટચ દઈને પિસ્તોલ ઉપર પંજો દબાવ્યો તો ક્લિક જેવો અવાજ આવ્યો અને કોઈને કાંઈ થયું નહીં. બધા હો હો હો કરીને હસી પડ્યા. હવે સસલો ખરેખર મૂંઝાયો કે થઈ તો ભારે, આ રમકડું તો કામ કરતું બંધ થઈ ગયું અને બધા પ્રાણીઓને ખબર પડી ગઈ છે. એની ઉપર બેઠો બેઠો થરથર ધ્રુજવા લાગ્યો. સિંહે જરાક ગંભીર અવાજ કરીને કહ્યું, કાં બહાદુર બંકા સંસારાળા, મો ઉપર સેના વાદળ છવાણા, રાજા થઈને હવે કેમ મૂંઝાણા, કે પછી લોઢાના ચણા ન ચવાણા. સસલાને થયું કે હવે આપણું આવી બન્યું. બધાને ખૂબ હેરાન કર્યા છે એટલે કોઈ મૂકશે નહીં, એટલે આંખમાં પાણી આવી ગયા અને હાથ જોડીને રડતો રડતો કહેવા લાગ્યો, મને નીચે ઉતારો, મારી ભૂલ થઈ ગઈ, તમે બધા મારાથી બહાદુર છો, હું તો ખોટો અભિમાનમાં તણાણો હતો, હવે ક્યારેય શેખી નહીં કરું. પણ બધા પશુઓ પંખીઓ, પેલો કાગડો યાદ હતો, કાળિયા કૂતરાએ શરુ કર્યો એટલે હાથીભાઈએ તો જોરથી માથું ધુણાવ્યું અને સસલાભાઈ ભોંય પર પડી ગયા. ભાંગ્યા, દાંત તૂટ્યા, ધૂળમાં રૂપ ખરડાઈ ગયું અને ચીસો પાડતા પાડતા લંગડાતા લંગડાતા માંડ માંડ ઊભા થઈને જાડીના ઢસડાતા ઢસડાતા સંતાઈ ગયા. ત્યારે પણ તેના કાનમાં બીજા પ્રાણીઓનો ખડખડાટ હસવાનો આનંદિત અવાજ રોદન કરી જતો હતો.
1: તો જોયું ને બાળ મિત્રો, સરસ મજાની બાળ વાર્તા તમે ભાનુબેન પરમાર પાસેથી સાંભળીને
2: અભિમાની સસલું.
1: અને આ વાર્તા પરથી તમે એટલું ચોક્કસથી જાણ્યું હશે કે આપણે આપણા જીવનમાં ક્યારે પણ અભિમાન કરવું જોઈએ નહીં,
2: કેમ કે આત્મવિશ્વાસ અને અભિમાન આ બંને વચ્ચે પાતળી ભેદરેખા છે. આ વસ્તુ તો મારાથી થશે જ એ આત્મવિશ્વાસ કહેવાય, પણ આ કાર્ય મારા સિવાય કોઈ નહીં કરી શકે એ અભિમાન કહેવાય. એટલે હમેશા આ પાતળી ભેદરેખાને ક્યારેય નહીં ઓળંગવાની અને આપણા કામને આત્મવિશ્વાસથી આપણાથી નિપુણ લોકોની સલાહની સાથે સાથે આપણા કાર્યમાં આગળ વધવાનું.
1: એટલે બાળમિત્રો, ઘણાને પોતાના જ્ઞાનનું અભિમાન હોય, ઘણાને પોતાના રૂપનું અભિમાન હોય, ઘણા પોતે અમીર છે, રહીશ છે એવું અભિમાન હોય, ઘણાને પોતા પાસે સરસ મજાના કપડાં છે, રમકડાં છે એવું પણ અભિમાન હોય. એટલે ક્યારેય પણ કોઈ પણ જાતનું અભિમાન નહીં કરવાનું અને દરેક સાથે સરળતાથી પ્રામાણિકતાથી વ્યવહાર કરવાનો. જો તમે આવા સરળ અને નિખાલસ હશો ને તો તમે એકબીજા સાથે સરસ રીતે હળીમળી શકશો, ભળી શકશો અને તો જ તમે જીવનમાં આગળ.
2: રજૂઆત,
3: મારું નામ આર્યા રવિન્દ્રભાઈ રાઠોડ છે, હું ભુજી કટક થી આવું છું, મારી ઉંમર 4.5 વર્ષ છે. અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ રામ નારાયણ જાનકી વલ્લભમ

0: તો બાળમિત્રો, આર્યા રાઠોડે કેવા સરસ મજાના ગીતો આપણને સંભળાવ્યા. એવા જ સરસ મજાના ગીતો, માહિતી, જોક્સ, ઉખાણા, શ્લોક, કે તમને કોઈ વાદ્ય વગાડતા આવડતું હોય, સરસ મજાનું ગાતા આવડતું હોય, તો એવી પ્રસ્તુતિ લઈને આપ પણ આકાશવાણી ભુજના સ્ટુડિયો પર અચૂક પધારશો.
1: તો બાળમિત્રો, અમે તમારી ચોક્કસથી રાહ જોઈશું હો.
0: અને આ પ્રતીક્ષાની સાથે સાથે આજનો કિલોલ કાર્યક્રમ અહીં જ સમાપ્ત થયો. ફરી મળીશું આજ સમયે આજ માધ્યમ પર
1: આપના માનીતા કાર્યક્રમ કિલોલમાં.
0: ત્યાં સુધી આવજો બાળમિત્રો, આવજો જિજ્ઞાબેન,
1: આવજો બાળમિત્રો, આવજો.

આપ સાંભળી રહ્યા હતા બાળકો માટેનો કાર્યક્રમ કિલ્લોલ, પ્રસ્તુતિ જિજ્ઞા મહેતા અને ધારા અધિકારીની, પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: હેલો
1: રાજેશજી, હું પોલીસ સ્ટેશનેથી બોલું છું.
0: ફરીથી
1: તમે ડિજિટલ અરેસ્ટમાં છો. બીજા રૂમમાં જાઓ. એકલા તમારા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યા છે. લાંબા જશો.
0: 10 લાખ આપી દો, બચી જશો.
2: સર, આટલા ક્યાંથી?
0: એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે
1: 2 લાખ મોકલો, બાકીના પછી.
2: સર, 2 લાખ?
3: શું થયું પપ્પા?
2: બેટા કહી રહ્યા છે કે મારા પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે.
1: અરે,
2: કાપી નાખ્યો.
3: પેનિક નહીં કરો પપ્પા, ડિજિટલ અરેસ્ટ જેવું કઈ જ નથી હોતું. આ બધા ફ્રોડ છે.
2: ફ્રોડ?
3: પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડિયો કોલથી સાવધાન રહો. તેમને કોઈ પૈસા ના મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો. જો તમે સમજદારી નહીં બતાવો
4: તો પૈસા ગુમાવશો.
5: RBI કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.
6: આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. શ્રોતા મિત્રો, જ્યારે જ્યારે ભારતીય સિનેમાના સુવર્ણ ઇતિહાસના પાના ખુલે છે ત્યારે એક નામ અત્યંત આદરપૂર્વક લેવાય છે, અને એ નામ છે નિર્દેશક વિમલ રોયનું, કે જેમની વાસ્તવિકતા, સંવેદના અને માનવતાથી ભરેલી ફિલ્મોએ ભારતીય સિનેમાનો ચહેરો બદલી નાખ્યો. આજનો મનોરંજન કાર્યક્રમ કેન્દ્રિત છે નિર્દેશક વિમલ રોયની જન્મ જયંતિ પર.

12 જુલાઈ 1909ના રોજ જન્મેલા બિમલ રોય ભારતીય ફિલ્મોને એક નવી સંવેદના, નવી દિશા અને નવી ઊંચાઈઓ આપી. તેમની ફિલ્મોમાં ચમક દમક કરતા માનવ જીવનની વાસ્તવિકતા વધુ જોવા મળતી હતી. આવો સાંભળીએ પરખ ફિલ્મમાં લતા મંગેશકરને.

0: रेन, बारिश के पानी की एक एक बूंद को हमें बचाना है, तो मेरा खास आग्रह है वर्षा का बूंद बूंद पानी हम मिलकर के बचाएं।
1: जल छे तो आपनी चाहिए, चलो घर अने ऑफिस में रेन वाटर हार्वेस्टिंग टेक्नोलॉजी अपनाविए, रिचार्ज पेट अने शाफ्ट बनाविए, बिन उपयोगी बोरवेल ने ठीक करिए, जलाशयों में काप दूर करिए, वधु ने वधु वृक्षों वाविए, चलो आ वरसाद में कैच द रेन अभियान साथे जोड़िए।
2: સાદી કહાની, સાચી લાગણીઓ અને જીવંત પાત્રો આ જ બિમલ રોયની ફિલ્મોની સફળતાનું રહસ્ય હતું. 1958માં આવેલી તેમની ફિલ્મ મધુમતી ભારતીય સિનેમાની યાદગાર ફિલ્મોમાંની એક છે. પુનર્જન્મની અનોખી કહાની અને સલીલ ચૌધરીના અદ્ભુત સંગીતે આ ફિલ્મને અમર બનાવી દીધી. આવો સાંભળીએ લતા મંગેશકરને.

0: બેનઝીર ફિલ્મમાં ઈશ્વર હતો લતા મંગેશકરનો.
1: કેચ ધ રેઇન, બારિશ કે પાણી કી એક એક બુંદ કો હમે બચાના હૈ. તો મેરા ખાસ આગ્રહ હૈ, વર્ષા કા બુંદ બુંદ પાણી હમ મિલકર કે બચાએ.
2: જળ છે તો આપણી છીએ. ચાલો ઘર અને ઓફિસ માં રેઇન વોટર હાર્વેસ્ટિંગ ટેકનોલોજી અપનાવીએ. રિચાર્જ પેટ અને શાફ્ટ બનાવીએ. બિન ઉપયોગી બોરવેલ ને ઠીક કરીએ. જળાશયો માં કાપ દૂર કરીએ. વધુ ને વધુ વૃક્ષો વાવીએ. ચાલો આ વરસાદ માં કેચ ધ રેઇન અભિયાન સાથે જોડાઈએ.
0: નિર્દેશક વિમલ રોયની જન્મ જયંતિ પર વિશેષ ફિલ્મી ગીતો આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ મનોરંજન અંતર્ગત. વિમલ રોયે પોતાની કારકિર્દીની શરૂઆત કેમેરામેન તરીકે કરી હતી. કેમેરાની પાછળથી તેમણે માનવીય લાગણીઓ અને જીવનની વાસ્તવિકતાને ખૂબ નજીકથી જોયા. આ અનુભવ પછી જ તેઓ ડિરેક્શન તરફ આગળ વધ્યા. તે સમયની મોટાભાગની ફિલ્મો સ્ટુડિયોમાં શૂટ થતી, પરંતુ વિમલ રોય ઘણીવાર વાસ્તવિક ગામડા, રસ્તાઓ અને કુદરતી સ્થળોએ શૂટિંગ કરવાનું પસંદ કરતા. ફિલ્મ દો બીઘા જમીન એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ ફિલ્મને વાસ્તવિક બનાવવા માટે કલાકારોને સામાન્ય લોકો વચ્ચે રહેવા અને તેમના જીવનને સમજવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેથી ફિલ્મમાં અસલિયતનો અદ્ભુત સ્પર્શ જોવા મળે છે. આવો સાંભળીએ આ ફિલ્મનું ગીત લતા મંગેશકર અને મન્ના ડેના સ્વરમાં.

સાથે જ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન અહીં સમાપ્ત થયો. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: રુકમણીરાજ બારોટના સ્વરમાં આપ સાંભળી રહ્યા હતા લોકસંગીત, પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અમારો હવે પછીનું પ્રસારણ અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું.
1: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 દેશોની મુલાકાત પૂર્ણ કરી સ્વદેશ પરત ફર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રતિષ્ઠિત પાર્શ્વગાયિકા એસ જાનકી અમ્માના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમમાં શરૂ કરાવ્યો. કેન્દ્રીય ગૃહમંત્રીએ વ્યક્તિત્વ વિકાસમાં પુસ્તકાલયોની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડતા યુવા પેઢીને પુસ્તકાલયો સાથે જોડવા અપીલ કરી. વિયેતનામના પ્રધાનમંત્રી લે મિન હુને ફુકોક ટાપુ પાસે સ્પીડબોટ દુર્ઘટનાની તપાસનો આદેશ આપ્યો. દુર્ઘટનામાં 15 ભારતીયોના મોત. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને

0: વિદેશ મંત્રીએ વિયેતનામના ફુકવોક ટાપુ નજીક બોટ દુર્ઘટનામાં 15 ભારતીય નાગરિકોના મોત પર દુઃખ વ્યક્ત કર્યું. પૂર્વ ચીનના દરિયાકાંઠાના શહેર તાઇઝોમાં વાવાઝોડું બાવી ત્રાટક્યું. વાવાઝોડાના પગલે લગભગ 2 લાખ લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા. મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં મોસી લિનફેલ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 9 થયો. બચાવ કામગીરીના 4થા દિવસે વધુ 7 મૃતદેહ મળી આવ્યા. એક વ્યક્તિ હજુ કચરાના ઢગલા નીચે ફસાયેલો છે. FSSAIએ ખાદ્ય સુરક્ષા અને માનાંક કાયદા 2026 અંતર્ગત નિયમોના ઉલ્લંઘનનો આરોપ લગાવતી અસંખ્ય ગ્રાહકોની ફરિયાદો બાદ સ્વીગી ઇન્સ્ટામાર્ટને 9 નોટિસ ફટકારી. ઈરાને હોર્મુઝ સામુદ્રધુની આગામી સૂચના સુધી બંધ કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની 149મી રથયાત્રાની પૂર્વ તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થાની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરી. સુરતના 6 અસરગ્રસ્ત તાલુકાઓમાં 65,21,000થી વધુની સહાય ચૂકવાઈ. અસરગ્રસ્તોની મદદ માટે ફ્લડ લોન યોજના શરૂ. રાજ્યભરમાં યોજાયેલી લોક અદાલતમાં 5 લાખ કરતાં વધુ કેસોનો નિકાલ. આગામી રથયાત્રા પૂર્વે સુરત ક્રાઇમ બ્રાન્ચે કરેલી કાર્યવાહીમાં 70થી વધુ આરોપીઓ પકડાયા. અને વલસાડ જિલ્લામાં પોલીસે 9,55,000નો ગાંજો જપ્ત કર્યો. હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: શ્રોતા મિત્રો, અત્યારે સવારના 11:02 થઈ છે. રજૂ કરીએ છીએ કાર્યક્રમ વિસરાતા સુર.
2: मैं रंगून से बोल रहा हूँ. मैं अपनी बीवी रेणुका देवी से बात करना चाहता हूँ. हाँ हाँ.

શ્રોતા મિત્રો, વિસરાતા સુર કાર્યક્રમની શરૂઆતમાં આ હતું પતંગા ફિલ્મનું ગીત. શમશાદ બેગમ અને ચિતલકરનો સ્વર હતો, સંગીત હતું સી રામચંદ્રનું અને રાજેન્દ્ર કૃષ્ણની ગીત રચના હતી. આજે છે બોલિવૂડના જાણીતા કલાકાર રાજેન્દ્ર કુમારની પુણ્યતિથિ. શ્રોતા મિત્રો, આમ તો તેમનું આખું નામ રાજેન્દ્ર કુમાર તુલી, પરંતુ બોલિવૂડમાં તેમને માત્ર રાજેન્દ્ર કુમારના નામથી જ બધા ઓળખતા. ભારતીય અભિનેતા. 1949માં તેમણે તેમના કરિયરની શરૂઆત કરેલી અને 4 દશક સુધી તેમણે હિન્દી ફિલ્મોમાં કામ કર્યું. 1960નું જે દશક હતું તે તેમના માટે ખૂબ જ સફળ પુરવાર થયેલું. 1970માં તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવેલા. તેમને જસ્ટિસ ઓફ પીસનું સન્માન પણ પ્રાપ્ત થયેલું. ઉપરાંત તેમણે મહેંદી રંગ લાગ્યો એ ગુજરાતી ફિલ્મમાં પણ કામ કરેલું. તેમને લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો. આવો કાર્યક્રમમાં હવે સાંભળીએ ગીતા દત્તના સ્વરમાં જોગન ફિલ્મનું ગીત, સંગીત બુલોસી રાનીનું અને ગીત રચના મીરાબાઈની.

0: શ્રોતા મિત્રો, આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ માણી રહ્યા છો કાર્યક્રમ વિસરાતા સુર. મિત્રો, પતંગા અને જુગન 1949 અને 50માં આવેલી આ ફિલ્મોમાં રાજેન્દ્ર કુમારની હતી. ત્યારબાદ 1955માં દેવેન્દ્ર ગોયલની વચન ફિલ્મમાં તેમણે ગીતા બાલી સાથે મુખ્ય ભૂમિકા કરી અને બસ આ જ ફિલ્મ તેમની ખૂબ હિટ રહી અને ત્યારબાદ જ તેમની ઓળખ બોલિવૂડમાં થવા માંડી. આવો સાંભળીએ વચન ફિલ્મનું જ ગીત મોહમ્મદ રફીના સ્વરમાં. શંકર જયકિશનનું સંગીત છે અને હસરત જયપુરીની ગીત રચના.
1: સંભળ કર ચલો જાના વરના ગિર જાગી આ જવાની મસ્ત હૈ ડગર

શ્રોતા મિત્રો, 1957માં રાજેન્દ્ર કુમારે મધર ઇન્ડિયા ફિલ્મમાં કામ કર્યું, જે બનાવી હતી મહેબૂબ ખાને. એક મહાકાવ્ય પર આધારિત આ ફિલ્મ હતી અને આ ફિલ્મમાં તેમણે અભિનેત્રી નરગિસના મોટા પુત્રની ભૂમિકા નિભાવી અને દર્શકોની ખૂબ જ સારી પ્રતિક્રિયા તેમને મળી. 1957ના વર્ષની આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ અને આ ફિલ્મને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ મળ્યો. તો આવો સાંભળીએ મધર ઇન્ડિયા ફિલ્મનું શમશાદ બેગમના સ્વરમાં ગવાયેલું આ ગીત. સાથ આપ્યો છે આશા, મન્ના અને મોહમ્મદ રફીએ અને ગીત રચના છે શકીલ બદાવનીની.

શ્રોતા મિત્રો, આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ માણી રહ્યા છો કાર્યક્રમ વિસરાતા સુર. અને આજે વિસરાતા સુર કાર્યક્રમમાં હું આપની સાથે વાત કરી રહી છું રાજેન્દ્ર

કુમારની અને સંભળાવી રહી છું એમની જ ફિલ્મોના ગીતો. રાજેન્દ્ર કુમારે 1959માં 3 બેક ટુ બેક હિટ ફિલ્મ આપી અને આ વર્ષમાં પ્રથમ હિટ ફિલ્મ તેમણે આપી વિજય ભટ્ટની રોમેન્ટિક સંગીતમય ફિલ્મ ગુંજ ઉઠી શહેનાઈ, અને આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ખૂબ જ સુપરહિટ સાબિત થઈ. આવો સાંભળીએ આ જ ફિલ્મનું ગીત લતા મંગેશકરના સ્વરમાં. વસંત દેસાઈનું સંગીત છે અને ભરત વ્યાસની ગીતરચના.

શ્રોતા મિત્રો, રાજેન્દ્ર કુમારે ગુંજ ઉઠી શહેનાઈ પછી ચિરાગ કહાં રોશની કહાં ધૂલ કા ફૂલ કાનૂન જેવી ફિલ્મોમાં અભિનય કર્યો. ત્યારબાદ મીના કુમારી સાથે તેમની ફિલ્મ આવી જિંદગી ઓર ખ્વાબ, અને ત્યારબાદ મોહન કુમારની ફિલ્મ આસ કા પંછીમાં તેમણે વૈજયંતી માલા સાથે કામ કર્યું, જેનું ગીત હમણાં જ આપે સાંભળ્યું લતા મંગેશકર અને સુબીર સેનના સ્વરમાં. શંકર જયકિશનનું સંગીત હતું અને શૈલેન્દ્રની ગીત રચના. શ્રોતા મિત્રો, આ સાથે જ આજનો વિસરાતા સુર કાર્યક્રમ સમાપ્ત થયો. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. અત્યારે સવારના 11:30 થઈ છે. રજૂ કરીએ છીએ ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમની શરૂઆત અલગા યાજ્ઞિક અને અભિજીતે ગાયેલા આ ગીતથી.

ભૂપિંદર અને મિતાલી સિંઘના સ્વરમાં હમણાં જ આપે આ ગીત સાંભળ્યું. ગેરફિલ્મી હિન્દી ગીતોના કાર્યક્રમમાં હવે સાંભળીએ હરિહરન નો સ્વર.

0: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
1: શું આજનું મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
0: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
1: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
0: મહોતું
2: મહોતું
0: વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
2: મહોતું.
3: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. હવે સાંભળીએ મુખ્ય સમાચારો.
4: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની 6 દિવસની સફળ મુલાકાત પૂર્ણ કરીને નવી દિલ્હી પરત ફર્યા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજથી 2 દિવસ જામનગર જિલ્લાની મુલાકાતે. જામનગર તથા ધ્રોલ તાલુકાના લતીપુર ગામે વિવિધ કાર્યક્રમો યોજાશે. વિદેશ મંત્રાલયે 2017ની સૂચના પાછી ખેંચી, જેમાં યમનની મુસાફરી કરતા ભારતીય નાગરિક ઉપર કેટલીક શરતો લાદવામાં આવી હતી. કર્મચારી ભવિષ્યનિધિ સંગઠન ઇપીએફઓએ એમનેસ્ટી સ્કીમ 2026 રજૂ કરી, જે પ્રોવિડેન્ટ ફંડ ટ્રસ્ટ ચલાવતી સંસ્થાઓને તેમની સ્થિતિ નિયમિત કરવાની એક વખતની તક પૂરી પાડે છે. ભાવનગર શહેરમાં સરદારનગર વિસ્તારમાં આવેલા રંગભુવન ખાતે કેમ્પમાં આયુષ્યમાન કાર્ડ, વયવંદના કાર્ડ તેમજ આભા કાર્ડ બનાવવાની કામગીરી હાથ ધરાઈ. ચોમાસાની ઋતુના આગમનને સંગીતમય શૈલીમાં આવકારવા માટે ધોરણ 5 થી 9ના વિદ્યાર્થીઓ દ્વારા સ્વામિનારાયણ ગુરુકુળ સરદારનગર ખાતે વર્ષા ગાયન સ્પર્ધાનું આયોજન કરાયું. મોરબી માળિયા હાઈવે પર વીર વિદરકા પાટિયા પાસે 2 ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 1 ટ્રક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત. 1 ટ્રક ડ્રાઈવરને સિવિલ હોસ્પિટલ ખસેડાયો.

0: રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 24.64% વરસાદ વરસ્યો. સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 34.70 અને સૌરાષ્ટ્રમાં 27.61% વરસાદ. સૌથી ઓછો કચ્છમાં 1.92% વરસાદ. ટેનિસમાં આજે પુરૂષોની સિંગલ્સ અને મહિલા ડબલ્સની રમાનારી ફાઇનલ મેચ દ્વારા વિમ્બલ્ડનના બે ટાઇટલનો નિર્ણય થશે. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ તથા ભુજ રજૂ કરીએ છીએ ગેરફિલ્મી ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. શરૂઆત કરીએ જગજીત સિંહના સ્વરમાં ગવાયેલ આ ગીતથી.

આશા દેસાઈ અને હેમા દેસાઈના કંઠે હમણાં જ આપે ગીત સાંભળ્યું. ગેરફિલ્મી ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં ફરી સાંભળીએ જગજીતસિંહને.

આ ગીત હતું આશિષ દેસાઈ અને હેમા દેસાઈના સ્વરમાં. શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો ગેરફિલ્મી ગુજરાતી ગીતોનો કાર્યક્રમમાં હવે સાંભળીએ પુરુષોત્તમ ઉપાધ્યાય અને હંસા દવેને.

0: માલિની નાયકના કંઠે ગવાયેલા ગીત સાથે જ આજનો ગેરફિલ્મી ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થયો. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ તથા ભુજ. અત્યારે બપોરના 12:30 થઈ છે. રજૂ કરીએ છીએ બહેનો માટેનો કાર્યક્રમ સહિયર.
1: સાંભળો સાંભળો સાંભળો ગામવાસીઓ, કેવાયસી અપડેટ ના મેસેજ ને અવગણશો નહીં. તરત કેવાયસી અપડેટ કરાવી લો. જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજીસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો. અને જો કોઈ બદલાવ હોય તો ઓળખાણ અને સરનામાનું સૌથી નવું પ્રમાણ બતાવો. ખાતું સક્રિય રાખીને બેંકિંગ સેવાઓનો લાભ ઉઠાવો. તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
2: RBI કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.

0: આકાશવાણી રાજકોટ પ્રસ્તુત છે મહિલા સંતોના જીવન કવન પર આધારિત વિશેષ શ્રેણી નારી સંતોની શબદ સાધના. લેખન અને રજૂઆત ડોક્ટર નિરંજન રાજ્યગુરુ. સંગીત નિયોજન ડોક્ટર ભરત પટેલ. નિર્માણ સહાય કાનન છાયા. નિર્માણ અટલ શર્મા. આજે સાંભળીએ નારી સંત લોયણની વાણી, ભજનના કલાકાર ગીતા ચૌહાણ અને ભારતી વ્યાસ.
1: મહાપંથના સંત કવયત્રી એવા સતી લોયણ કે જેમનો જન્મ લુહાર જ્ઞાતિમાં થયેલો, આટકોટનો રાજા લાખો સ્વભાવે લંપટ અને વિલાસી હતો. લોયણના સ્વરૂપ પાછળ અંધ બહેનો અને લોયણને સ્પર્શ કરવા જતાં કોઢિયો થયો. લોયણના ગુરુ શેલરશીની કૃપાથી પશ્ચાતાપના અગ્નિમાં બળતા લાખાને સારું થયું અને એ વખતે લોયણે 84 જેટલા ભજનો લાખાને સંભળાવ્યા છે. લાખો અને એની રાણીને ઉદ્દેશીને ઊંચી કોટીનું તત્વજ્ઞાન અને મહાપંથના સાધના સિદ્ધાંતો જેની અંદર છે એવા ભજનો અને એમાં ઉત્તરોત્તર ક્રમશઃ સાધનાનું આલેખન થયું છે. કેવી રીતે નિજિયા પંથ, નિજાર પંથ, મહાપંથ, બીજ માર્ગ એની ઓળખ આપે, ગુરુ કોણ છે, ગુરુગમ શું છે, શિષ્યની લાયકાત, મનની શુદ્ધિ, યોગની 12 ક્રિયાઓ, આવું બધું જ આપણને લાખા લોયણના ભજનોમાં મળે છે. અને જાગરણ, ઉપદેશ, તત્વ, સાધના, પરિચય, એવી રીતે ગૂઢ એવી રહસ્યવાણી આપણને મળે છે. લોયણ ગાય છે, એ જી

અનેક જાતની સાધનાની કેડીઓ જ્યારે લોયણ બતાવતા હોય, પણ લોયણ સૌથી પહેલાં તો કરે છે ગુરુ મહિમાનું ગાન. જ્યાં સુધી ગુરુ ન મળે ને, અને ગુરુજી આવે તો તાળા ઉઘડે. પૂંચી મારા મેરમ ગુરુજીને હાથ, લાખા ગુરુજી આવે તો તાળા ઉઘડે. જ્યારે લાખો લોયણના શરણમાં જાય છે અને કહે છે કે મને મારો રોગ મટાડો, મને ભક્તિના પંથે ચડાવો, ત્યારે લોયણ

લાખા લોયણની વાણી આપણે જ્યારે સાંભળીએ ત્યારે આપણા ઉપનિષદોનું જે તત્વજ્ઞાન છે, બ્રહ્મ જ્ઞાન છે, કેવી રીતે બ્રહ્મની સાધના કરવી, કેવી રીતે નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરવી અને કેવી રીતે આપણા આત્માની ઓળખ કરવી, એ ઓળખ બતાવતા એવા આ 84 ભજનો લોયણના નામે આપણને ગુજરાતી સાહિત્યમાં મળે છે. અને એમાં લોયણ ગાય છે, હે જીરે લાખા, બ્રહ્મમાં ભળવું હોય તો તમે હેત વધારો અને મનના પ્રપંચને મેલો. મનના પ્રપંચને જ્યારે છોડો, ફળની ઈચ્છાને ત્યાગો અને આ તરણા બરોબર એવી જગતની માયા છે ને

ને મનથી જો તમે જૂઠી જાણી લેશો, કાળને ઝપાટે તો સૌ ઝડપાઈ જવાના છે, અને જીવડો જ્યારે ઉડી જશે ને ત્યારે આ બધું પડ્યું રહેવાનું છે. અને એટલે હે લાખા, બ્રહ્મમાં ભળવું હોય તો તમે હેત વધારો જીવ માત્ર પ્રત્યે, પછી માત્ર પ્રકૃતિના તમામ તત્વો એ જીવ જંતુ પશુઓ પક્ષીઓ પ્રાણી અને વૃક્ષો બધાના ઉપર તમે હેત વધારો એવું જ્ઞાન.

0: ता महिला संतों ना जीवन कवन पर आधारित विशेष श्रेणी नारी संतोनी शब्द साधना, लेखन अने रजूआत डॉक्टर निरंजन राज्यगुरु, संगीत नियोजन डॉक्टर भरत पटेल, निर्माण सहाय कानन छाया, निर्माण अटल शर्मा। आहती आकाशवाणी राजकोट नी प्रस्तुति।
1: વાહ મિત્રો, આપણા આ અમૂલ્ય જ્ઞાનરૂપી વારસાને આપણે જો જીવનમાં ઉતારીએ તો ખરેખર જીવન ધન્ય બની જાય। આજના વિચાર વિમર્શમાં પણ આપણે એવી જ વાત કરવાના છીએ। વિષય છે ધૈર્યરૂપી ધન। સંત કબીર કહે છે, ધીરે ધીરે હે મના, ધીરે સબ કુછ હોય, માલી સિંચે સો ઘડા, ઋત આવે ફલ હોય। અર્થાત, હે જીવ, જરા ધીરજ રાખ, ધીરજથી જ બધા કામ સિદ્ધ થાય છે। ફળાવ વૃક્ષને કોઈ માળી એક સાથે સો ઘડા પાણી પાય તો પણ ફળો તો ઋતુ આવે ત્યારે જ પાકે છે। ધીરજ કાર્યસિદ્ધિનો પાયાનો ગુણ છે અને જેમ કાર્ય મોટું તેમ ધીરજ વધુ જોઈએ। અધીરા થવાથી કંઈ ન વળે। મોટા ભાગે તો અધીરાઈથી કામ બગડતું હોય છે। કોઈએ સાચું જ કહ્યું છે, ધૈર્ય એટલે રાહ જોવાની ક્ષમતા નહીં, પણ રાહ જોતી વખતે સ્વભાવને કાબૂમાં રાખવાની ક્ષમતા। અને એટલે જ આપણા અનુભવી વડીલો પાસેથી આપણે વારંવાર સાંભળીએ છીએ કે ધીરજના ફળ મીઠા। એક પ્રસંગ યાદ આવે છે। એકવાર એક ગુરુ તેમના શિષ્યોને એક ખેતર બતાવવા લઈ ગયા। શિષ્યોને આશ્ચર્ય થયું કે ગુરુ ખેતરમાં શું શીખવાડવા માંગતા હશે। ખેતર વિશાળ હતું, પણ ઠેક ઠેકાણે ઊંડા અને મોટા ખાડા કરેલા હતા। ફળદ્રુપ જણાતા ખેતરની દશા બગડી ગઈ હતી। ગુરુએ વિસ્મિત શિષ્યોને પૂછ્યું, તમને કંઈ સમજાય છે? શિષ્યોએ કહ્યું, ના ગુરુદેવ। ગુરુએ જણાવ્યું, આ ખેતરનો માલિક અધીરો છે। તેને જમીન હરિયાળી બનાવવા ખેતરમાં કૂવો કરવો હતો। એક ખાડો ખોદે, 10-15 ફૂટ માટી હટાવે, પથ્થર આવે, કામ પડતું મૂકે, પછી બીજો ખાડો ખોદે, પાણી ન આવે, ધીરજ ગુમાવી ત્રીજો ખાડો ખોદે। આમ તેણે આખા ખેતરમાં 10-10 ફૂટ ઊંડા 10 ખાડા ખોદી ખેતર ધમરોળી નાખ્યું, પણ પાણી ન આવ્યું। તેના બદલે ધીરજથી તેણે એક જ સ્થળે જો 100 ફૂટ ઊંડો કૂવો ગાળ્યો હોત, સહનશક્તિ અને શ્રમથી શિલાઓ તોડી હોત, તો પાતાળમાંથી પાણીનો અખૂટ ભંડાર મળત। ધરતીના પેટાળમાં જલધારા તો વહે જ છે, ધીરજથી ત્યાં સુધી પહોંચવું જોઈએ। એટલે જ એક સંસ્કૃત સુભાષિતમાં કહ્યું છે, ધૈર્ય ધનાહા મહાત્માનઃ, એટલે કે મહામાનવો હંમેશા ધૈર્યરૂપી ધનના માલિક હોય છે। ધૈર્ય ધારણ કરવાની ક્ષમતા સૌ કોઈને પ્રાપ્ત નથી હોતી, પરંતુ ધીરે ધીરે કેળવી અવશ્ય શકાય છે। એટલે જ સંકટ સમયે ધૈર્યનો ત્યાગ ન કરવો જોઈએ। સંભવ છે કે ધૈર્યથી સ્થિતિમાં સુધારો થઈ જાય। તો આપણે પણ આવા ધૈર્યરૂપી સદગુણને આપણા વિકટ સંજોગોમાંથી માર્ગ બતાવવાની ચાવી બનાવીએ।

વાહ, આ સરસ મજાના ગીત બાદ હવે કાર્યક્રમ પૂરો કરવાનો સમય થઈ રહ્યો છે, પણ તે પહેલા આપને જણાવીએ કે આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો તે અંગેના પ્રતિભાવો આપ પત્રો અને ઈમેલ દ્વારા ચોક્કસ પાઠવશો. અમારું ઈમેલ આઈડી છે rajkotsahyar@gmail.com, એટલે કે rajkotsahyar@gmail.com. પત્ર લખવાનું સરનામું પણ નોંધી લેશો. કેન્દ્ર નિયામક શ્રી સહિયર કાર્યક્રમ વિભાગ, પંડિત સીતારામ માર્ગ, આકાશવાણી, રાજકોટ, 360001. તો આ સાથે કાર્યક્રમ પૂરો કરવાની કૃપા જીવરાજાનીને આપશો અનુમતિ. નમસ્તે.

શ્રોતા મિત્રો, અમી પરીખના સ્વરમાં ગવાયેલ પ્રેમાનંદ સ્વામીની આ ગીત રચના સાથે જ આજનો સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થયો. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ તથા ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 1:20 સાંભળીશું રાષ્ટ્રીય સમાચાર.

0: આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની 6 દિવસની સફળ મુલાકાત પૂર્ણ કરીને નવી દિલ્હી પરત ફર્યા. અમદાવાદ ખાતે સામૂહિક વૃક્ષારોપણના કાર્યક્રમનો આરંભ કરાવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં હરિયાળી વધારીને 20% કરવાનું લક્ષ્યાંક. પુણેના મોસી ડમ્પિંગ સાઇટ દુર્ઘટનામાં આજે 7 મૃતદેહ મળતા મૃત્યુઆંક વધીને 9 થયો. 22 વાવાઝોડું પૂર્વી ચીનના દરિયાકાંઠાના શહેર તાઇઝોમાં ત્રાટક્યું. ફિફા વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડે નોર્વેને અને આર્જેન્ટિનાએ સ્વિટ્ઝર્લેન્ડને હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. અને ટેનિસમાં આજે પુરૂષોની સિંગલ્સ અને મહિલા ડબલ્સની રમાનારી ફાઇનલ મેચ દ્વારા વિમ્બલ્ડનના 2 ટાઇટલનો નિર્ણય થશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની 6 દિવસની સફળ મુલાકાત પૂર્ણ કરીને નવી દિલ્હી પરત ફર્યા છે. ત્રણેય દેશોના તેમના પ્રવાસના પ્રથમ તબક્કામાં શ્રી મોદીએ રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તોના આમંત્રણ પર આ મહિનાની 6-8 તારીખ સુધી ઇન્ડોનેશિયાની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીએ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય ચર્ચા કરી હતી અને ભાગીદારીમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી. તેમના પ્રવાસના બીજા તબક્કામાં પ્રધાનમંત્રી મોદીએ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નની યાત્રા કરી હતી. શ્રી મોદીએ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝ સાથે 3જા ભારત ઓસ્ટ્રેલિયા વાર્ષિક સમિટમાં ભાગ લીધો હતો. તેમની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ ભારત ઓસ્ટ્રેલિયા સીઈઓ ફોરમમાં પણ ભાગ લીધો હતો, જ્યાં તેમણે બંને દેશોના ટોચના ઉદ્યોગપતિઓને સંબોધિત કર્યા હતા. તેમની ત્રણ દેશોની મુલાકાતના 3જા અને છેલ્લા તબક્કામાં પ્રધાનમંત્રીએ ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સનના આમંત્રણ પર 10-11 જુલાઈ દરમિયાન ઓકલેન્ડની મુલાકાત લીધી હતી. ન્યૂઝીલેન્ડની આ મુલાકાત 40 વર્ષમાં ભારતીય પ્રધાનમંત્રીની પ્રથમ મુલાકાત હતી. ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદને હરિયાળું અને પ્રદૂષણ મુક્ત બનાવવાના ઉદ્દેશ સાથે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મિશન 5 મિલિયન ટ્રી અંતર્ગત ભવ્ય સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો. સાયન્સ સિટી ખાતે આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે 405 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં હરિયાળી વધારીને 20% પહોંચાડવાનો સંકલ્પ કર્યો હતો.
1: ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં સાણંદ, ગાંધીનગર, કલોલ અને અમદાવાદ શહેર એ બધું વિસ્તરી મલિન. આપણે 11.23% ગ્રીનરી વધારી છે. હું 2029 ની ચૂંટણી સુધીમાં 20% ગ્રીનરી વધારવાનો મારો વ્યક્તિગત સંકલ્પ છે.
0: મિશન 5 મિલિયન ટ્રી અંતર્ગત શહેરમાં હરિયાળી અને પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપતા હેરિટેજ પાર્ક તેમજ 101 ઓક્સિજન પાર્ક અને અર્બન ફોરેસ્ટનું લોકાર્પણ કરતા કહ્યું કે આજે અમદાવાદ મહાનગરપાલિકાએ વાતાવરણને સ્વચ્છ બનાવવા માટેનું ભગીરથ કાર્ય કર્યું છે.
1: ગાંધીનગર ક્ષેત્રમાં 12 ઓક્સિજન પાર્ક હતા, આજે નવા 61 ઓક્સિજન પાર્ક ખુલ્લા મૂક્યા. ટોટલ 73 ઓક્સિજન પાર્ક ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં છે. અને આજે એક જ દિવસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 101 ઓક્સિજન પાર્કનું ઉદઘાટન કર્યું.
0: ગ્રીન મોબિલિટી અંતર્ગત બીઆરટીએસના કાફલામાં 80 નવી વાતાનુકૂલિત ઇલેક્ટ્રિક બસોનો ઉમેરો કરવામાં આવ્યો, જ્યારે એમટીએસમાં પણ 75 નવી એસી બસોનો સમાવેશ કરવામાં આવ્યો. આ ઉપરાંત 60.68 કરોડના ખર્ચે નિર્મિત 188 આધુનિક સરકારી આવાસોનું ઈ લોકાર્પણ કરતા શ્રી શાહે જણાવ્યું કે પર્યાવરણ સંરક્ષણની સાથે ગાંધીનગર લોકસભા ક્ષેત્ર ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં પણ અગ્રેસર રહ્યું છે. દેશમાં સૌથી વધુ સોલાર રૂફટોપ ધરાવતા વિસ્તારોમાં ગાંધીનગર લોકસભા ક્ષેત્રનો સમાવેશ થાય છે. પર્યાવરણની જાળવણીની લોકોને અપીલ કરતા દરેક ઘરમાં સોલાર રૂફટોપ લગાવવાની અપીલ કરી. મહારાષ્ટ્રમાં પુણે જિલ્લામાં મોસી ડમ્પિંગ સાઇટ દુર્ઘટનામાં આજે બચાવ કામગીરીના 4થા દિવસે વધુ 7 પીડિતોના મૃતદેહ મળ્યા બાદ મૃત્યુઆંક વધીને 9 થયો છે. એક વ્યક્તિ કચરાના ઢગલા નીચે ફસાયેલી છે અને શોધખોળ ચાલી રહી છે. આ અકસ્માત 8 જુલાઈના રોજ પુણે જિલ્લાના મોસી ખાતે વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટના વહીવટી મકાન પર કચરાનો મોટો ઢગલો તૂટી પડ્યો હતો, જેમાં 23 લોકો ફસાઈ ગયા હતા અને 5 લોકો બચી ગયા હતા, જ્યારે 9 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. ભારતીય સેના, એનડીઆરએફ, પીપરી ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશન, પીએમઆરડીએ ફાયર બ્રિગેડ અને પોલીસ બચાવ કામગીરી હાથ ધરી રહ્યા છે. અદ્યતન ડિમોલિશન સાધનોનો ઉપયોગ કરીને બચાવ ટીમોએ આજે 7 મૃતદેહો બહાર કાઢ્યા છે. બાકીના ગુમ થયેલા વ્યક્તિની શોધ હજુ પણ ચાલી રહી છે. કર્મચારી ભવિષ્યનિધિ સંગઠન ઈપીએફઓએ એમ્નેસ્ટી સ્કીમ 2026 રજૂ કરી છે, જે મુક્તિપ્રાપ્ત ભવિષ્યનિધિ ચલાવતી સંસ્થાઓને તેમની સ્થિતિ નિયમિત કરવાની એક વખતની તક પૂરી પાડશે. શ્રમ અને રોજગાર મંત્રાલયે જણાવ્યું કે આ યોજના 6 મહિનાના સમયગાળા માટે ખુલ્લી રહેશે. આ યોજના એવી સંસ્થાઓને લાગુ પડે છે જે આવકવેરા કાયદા 1961 હેઠળ માન્યતા પ્રાપ્ત પ્રોવિડેન્ટ ફંડ ટ્રસ્ટ ચલાવી રહ્યા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ aiarnews_abld ને ફોલો કરશો. વિદેશ મંત્રાલયે 2017ની સૂચના પાછી ખેંચી લીધી છે, જેમાં યમનની મુસાફરી કરતા ભારતીય નાગરિકો પર કેટલીક શરતો લાદવામાં આવી હતી. યમનમાં ગૃહયુદ્ધ અને સશસ્ત્ર સંઘર્ષને કારણે તંગદિલી બાદ આ સૂચના અપાઈ હતી, જેને કારણે ભારતે તેના નાગરિકો દ્વારા દેશમાં મુસાફરીને નિયંત્રિત કરવી પડી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત પ્લેબેક ગાયિકા એસ જાનકી અમ્માના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે એસ જાનકી અમ્માના નિધનથી સંગીત અને સંસ્કૃતિની દુનિયાને મોટી ખોટ પડી છે. શ્રી મોદીએ આ દુઃખની ઘડીમાં તેમના પરિવાર, અસંખ્ય પ્રશંસકો અને સમગ્ર સંગીત સમુદાય પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. કતારના ભૂતપૂર્વ અમીર શેખ હમાદ બિન ખલીફા અલ થાનીનું 74 વર્ષની વયે અવસાન થયું છે, જેમણે ગલ્ફ રાષ્ટ્રને રાજદ્વારી, મીડિયા અને રોકાણમાં એક મુખ્ય વૈશ્વિક ખેલાડી બનાવ્યું હતું. તેમના નેતૃત્વ હેઠળ કતાર વૈશ્વિક ઉર્જા પાવરહાઉસ તરીકે ઉભરી આવ્યું, તેના આંતરરાષ્ટ્રીય રોકાણોનો વિસ્તાર કર્યો અને 2022 ફિફા વર્લ્ડ કપનું પણ સફળતાપૂર્વક આયોજન કર્યું. બાવી વાવાઝોડું ગઈકાલે મોડી રાત્રે પૂર્વી ચીનના દરિયાકાંઠાના શહેર તાઇઝોમાં ત્રાટક્યું હતું, જ્યાં લગભગ 2 મિલિયન લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. ચીનના રાષ્ટ્રીય હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર બાવીમાં લગભગ 144 કિલોમીટર પ્રતિ કલાકની મહત્તમ સતત પવનની ગતિ હતી, તે સ્થાનિક સમય મુજબ રાત્રે 11:20 લેન્ડફોલ થયું હતું. સાંભળીએ એક અહેવાલ.
2: सरकारी मीडिया के अनुसार झेजियांग प्रांत से 17 लाख से अधिक लोगों को सुरक्षित स्थानों पर पहुंचाया गया है. इसके अलावा फुजियान प्रांत और बीजिंग से 1-1 लाख से अधिक तथा शंघाई से करीब 34,000 लोगों को भी निकाला गया है. जापान और ताइवान में अब तक इस तूफान से किसी की मृत्यु की खबर नहीं है. हालांकि बावी के असर से दक्षिण पश्चिम मानसून के और सक्रिय होने के कारण फिलीपींस में भारी बारिश से 17 लोगों की मौत हो गई. समाचार कक्ष से कृष्णकांत.
0: ફિફા વર્લ્ડ કપમાં આર્જેન્ટિના અને ઇંગ્લેન્ડ સેમીફાઇનલમાં પ્રવેશ કરી ચૂક્યા છે. ફ્લોરિડાના મિયામી સ્ટેડિયમ ખાતે આજે ક્વાર્ટર ફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડે નોર્વેને 2-1 હરાવ્યું. આજે સવારે મિઝોરીના કેન્સાસ સિટીમાં છેલ્લી ક્વાર્ટર ફાઇનલ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાએ સ્વિટ્ઝર્લેન્ડને 3-1 હરાવ્યું. સ્પેન અને ફાન્સ પહેલાથી જ છેલ્લા 4માં પોતાનું સ્થાન બુક કરી ચૂક્યા છે. સ્પેને બેલ્જિયમ પર 2-1 રોમાંચક વિજય મેળવ્યો છે, જ્યારે ફાન્સે મોરોક્કો પર 2-0 આરામદાયક જીત મેળવી. ટેનિસમાં આજે પુરૂષોની સિંગલ્સ અને મહિલા ડબલ્સની રમાનારી ફાઇનલ મેચમાં વિમ્બલ્ડનના 2 ટાઇટલનો નિર્ણય થશે. વિશ્વના નંબર 1 જેનિક સિનરનો મુકાબલો પુરૂષોની સિંગલ્સ ફાઇનલ્સમાં જર્મનીના એલેક્ઝાન્ડર ઝેવરેવ સાથે થશે. સિનરે નોવાક જોકોવિચ પર સીધા સેટમાં વિજય મેળવીને ટાઇટલ મુકાબલામાં પોતાનું સ્થાન બુક કર્યું, જ્યારે ઝેવરેવે બ્રિટિશ વાઇલ્ડકાર્ડ આર્થર ફેરીને હરાવીને પોતાની પહેલી વિમ્બલ્ડન ફાઇનલમાં પ્રવેશ કર્યો. ભારતીય સમય મુજબ આ મુકાબલો રાત્રે 8:30 શરૂ થશે. વુમેન્સ ડબલની ફાઇનલ ભારતીય સમય મુજબ સાંજે 5:30 શરૂ થશે. ચીનની ગુઓ હાન્યુ અને ફ્રાન્સની ક્રિસ્ટીના માલ્ડેનોવિકની 10મી ક્રમાંકિત જોડીનો મુકાબલો કેનેડાની ગેબ્રિએલા ડાબ્રોવસ્કી અને બ્રાઝિલની લુઇસા સ્ટેફનીની બીજી ક્રમાંકિત જોડી સામે થશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની 6 દિવસની સફળ મુલાકાત પૂર્ણ કરીને નવી દિલ્હી પરત ફર્યા. અમદાવાદ ખાતે સામૂહિક વૃક્ષારોપણના કાર્યક્રમનો આરંભ કરાવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં હરિયાળી વધારીને 20% કરવાનો લક્ષ્યાંક. પુણેના મોસી ડમ્પિંગ સાઇટ દુર્ઘટનામાં આજે 7 મૃતદેહ મળતા મૃત્યુઆંક વધીને 9 થયો. બાવી વાવાઝોડું પૂર્વ ચીનના દરિયાકાંઠાના શહેર તાઇઝોમાં ત્રાટક્યું. ફિફા વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડે નોર્વેને અને આર્જેન્ટિનાએ સ્વિટ્ઝર્લેન્ડને હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. અને ટેનિસમાં આજે પુરૂષોની સિંગલ્સ અને મહિલા ડબલ્સની રમાનારી ફાઇનલ મેચ દ્વારા વિમ્બલ્ડનના 2 ટાઇટલનો નિર્ણય થશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
3: आकाशवाणी अहमदाबाद, वडोदरा, राजकोट तथा भुज। पेश है फौजी दोस्तों के लिए फिल्म संगीत का कार्यक्रम जय भारती।

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે અમદાવાદમાં મહાનગરપાલિકાના 405 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ઉદઘાટન અને ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે શ્રી શાહે એક પેડ મા કે નામ અભિયાન હેઠળ એક વિશાળ વૃક્ષારોપણ અભિયાન શરૂ કર્યું, જેમાં આજે તેમના લોકસભા મતવિસ્તાર ગાંધીનગરમાં 1,25,00,000થી વધુ છોડનું વાવેતર કરવામાં આવ્યું. સભાને સંબોધતા શ્રી શાહે 2029ની ચૂંટણી સુધીમાં મતવિસ્તારના હરિતાવરણને 20% સુધી વધારવા માટે લાંબા ગાળાના પર્યાવરણીય રોડમેપ પર પ્રકાશ પાડ્યો અને નાગરિકોને સોલાર રૂફટોપ અપનાવવા અનુરોધ કર્યો.
1: ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં સાણંદ, ગાંધીનગર, કલોલ અને અમદાવાદ શહેર એ બધું વિસ્તૃત મળીને આપણે 11.23% ગ્રીનરી વધારી છે. હું 2029ની ચૂંટણી સુધીમાં 20% ગ્રીનરી વધારવાનો મારો વ્યક્તિગત સંકલ્પ છે.
0: મંત્રીએ ભાર મૂક્યો કે વડ, પીપળો, જાંબુ અને અર્જુન જેવી સ્વદેશી પ્રજાતિઓનું વાવેતર, શહેરના તાપમાનમાં 5% ઘટાડો કરવામાં, ઓઝોન સ્તરને મજબૂત બનાવવામાં અને ભાવિ પેઢીઓ માટે રહેવા યોગ્ય વાતાવરણ સુનિશ્ચિત કરવામાં મદદ કરશે. મિશન 5 મિલિયન ટ્રી અંતર્ગત શહેરમાં હરિયાળી અને પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપતા હેરિટેજ પાર્ક તેમજ 101 ઓક્સિજન પાર્ક અને અર્બન ફોરેસ્ટનું લોકાર્પણ કરતાં તેમણે કહ્યું કે આજે અમદાવાદ મહાનગરપાલિકાએ વાતાવરણને સ્વચ્છ બનાવવા માટેનું ભગીરથ કાર્ય કર્યું છે.
1: ગાંધીનગર ક્ષેત્રમાં 12 ઓક્સિજન પાર્ક હતા, આજે નવા 61 ઓક્સિજન પાર્ક ખુલ્લા મૂક્યા. ટોટલ 73 ઓક્સિજન પાર્ક ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં છે. અને આજે એક જ દિવસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 101 ઓક્સિજન પાર્કનું ઉદઘાટન કર્યું.
0: પર્યાવરણીય પ્રોત્સાહનના ભાગરૂપે શ્રી શાહે 101 નવા ઓક્સિજન પાર્કનું ઉદઘાટન કર્યું અને તેમની વિગતોનું મેપિંગ કરતી સમર્પિત ઇ બુક બહાર પાડવામાં આવી. જાહેર પરિવહનને મોટો પ્રોત્સાહન આપતા એમટીએસ અને બીઆરટીએસ કાફલામાં 333 નવી ઇલેક્ટ્રિક બસોનો સમાવેશ કરવામાં આવ્યો, જેનાથી અમદાવાદ બીઆરટીએસ 100% ઇલેક્ટ્રિક શૂન્ય પ્રદૂષણ કાફલાનું સંચાલન કરનાર દેશનો પ્રથમ શહેર બન્યું. આવતીકાલે ગૃહમંત્રી ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે 11મી ઇન્ટરપોલ ડિજિટલ ફોરેન્સિક એક્સપર્ટ ગ્રુપ મીટિંગ અને પ્રથમ આંતરરાષ્ટ્રીય તપાસકર્તા ગુના સ્પર્ધાનું ઉદઘાટન કરવાના છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં જામનગરના ચેમ્બર ઓફ કોમર્સ ખાતે ગર્ભ સંસ્કાર, ગર્ભવિજ્ઞાન

0: દરમિયાન પ્રશિક્ષણ દીક્ષાંત સમારોહ અને રાષ્ટ્રીય સંગોષ્ઠી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યપાલે જણાવ્યું કે ભારતની વૈદિક જ્ઞાન પરંપરા, ઋષિમુનિઓનું સંશોધન અને પ્રાચીન શાસ્ત્રો માનવજાતના સર્વાંગી વિકાસ માટેનો અમૂલ્ય વારસો છે. આધુનિક વિજ્ઞાન અને પ્રાચીન ભારતીય જ્ઞાન પરંપરાનો સમન્વય કરીને સંશોધન કરવામાં આવે તો સમગ્ર વિશ્વને નવી દિશા મળી શકે તેમ છે. મહેસાણાના પ્રખ્યાત ઊંઝાના જીરુને ભૌગોલિક સંકેત જીઆઈ ટેગ મળ્યો છે. અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે ઊંઝા માટે આ ઐતિહાસિક ગૌરવ છે કે ભારત સરકારની જીઆઈ નોંધણી સંસ્થા દ્વારા ઊંઝાના જીરુને સત્તાવાર જીઆઈ ટેગ એનાયત કરાયો છે. ઊંઝાના ખેડૂતો, વેપારીઓ અને કૃષિ ક્ષેત્ર માટે આ ઐતિહાસિક સિદ્ધિ છે, જેનાથી હવે વિશ્વભરમાં ઊંઝાનું જીરું ઊંઝા જીરા નામથી આગવી ઓળખ મેળવશે. મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે ઉર્જામંત્રી ઋષિકેશ પટેલ અને લોકસભા સાંસદ હરિ પટેલની ઉપસ્થિતિમાં નિઃશુલ્ક સાધન સહાય વિતરણ કેમ્પ યોજાઈ ગયો. કેમ્પમાં 323 લાભાર્થીઓને આશરે 48 લાખથી વધુ કિંમતના વિવિધ સાધનો વિતરણ કરવામાં આવ્યા. આ પ્રસંગે ઉર્જામંત્રીએ જણાવ્યું કે સાધન સહાય વિતરણ કેમ્પ જેવા કાર્યક્રમ થકી પ્રજાના ટેક્સનો પૈસો ખરા અર્થમાં ગરીબ, વંચિત અને છેવાડાના માનવી સુધી પહોંચી રહ્યો છે. મોરબી માળિયા હાઈવે પર વીર વિદરકા પાટિયા પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું, જ્યારે અન્ય એક ડ્રાઈવરને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત બાદ એક ટ્રકમાં ભીષણ આગ લાગી ગઈ હતી. મોરબી ફાયર ટીમે સ્થળ પર પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ડાંગ જિલ્લામાં 13 પર્વ ઉજવાઈ રહ્યો છે. અખાત્રીજના 2 મહિના પછી આવતો 13 પર્વ ડાંગ જિલ્લાના આદિવાસીઓ માટેનો પ્રિય તહેવાર ગણવામાં આવે છે. આની વિશેષતા એ છે કે ચોમાસાની શરૂઆતના પ્રથમ વરસાદ પડી ગયા પછી જંગલમાં આળુ નામના કંદને લીલા રંગના સુંદર પાન આવે છે અને પાંદડા ઉપર આવતા તેને તોડી લેવામાં આવે છે. આ પાનને નૈવેદ્ય માનવામાં આવે છે. આળુના પાનનું શાક બનાવી પોતાના ઇષ્ટદેવને ધરાવે છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABDને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: હવે આપ સાંભળશો વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી અંગે સમાચાર સમીક્ષા, લેખન અને રજૂઆત મયુર સોલંકી.
2: ગુજરાત સરકારે રાજ્યને દેશનું અગ્રણી ડિજિટલ અને એઆઈ હબ બનાવવા માટે તાજેતરમાં જ વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-29 જાહેર કરી છે. આ નીતિ હેઠળ આગામી સમયમાં 6 લાખ કરોડ રૂપિયાનું રોકાણ આકર્ષવા અને 7.5 ગીગાવોટ ડેટા સેન્ટર ક્ષમતા ઉભી કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. પણ શ્રોતા મિત્રો, સૌપ્રથમ તો એ સમજીએ કે ડેટા સેન્ટર એટલે શું. સરળ શબ્દોમાં કહીએ તો ડેટા સેન્ટર એટલે મોટું અને સુરક્ષિત કમ્પ્યુટર ઘર, જ્યાં હજારો કમ્પ્યુટર સર્વર 24 કલાક ચાલુ રહે છે અને લોકોનો ડેટા સાચવે છે. થોડું વિગતે સમજીએ. તમે વોટ્સએપ પર ફોટો મોકલો છો તો તે તમારા મિત્રના ફોનમાં જ નથી રહેતો, તે ડેટા સેન્ટરમાં પણ સંગ્રહિત થાય છે. યુટ્યુબ પર વિડીયો જુઓ છો તો તે વિડીયો પણ ડેટા સેન્ટરમાંથી તમારા ફોન સુધી આવે છે. જીમેલ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ગૂગલ ડ્રાઈવ જેવી સેવાઓ પણ ડેટા સેન્ટરનો ઉપયોગ કરે છે. બસ ત્યારે આ ડેટા સેન્ટરની સ્થાપનાને પ્રોત્સાહન આપવા જ આ વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી લાવવામાં આવી છે. તેના અનાવરણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે આ પોલિસી દ્વારા ગુજરાત દેશમાં ડેટા સેન્ટર સ્થાપના માટે બેસ્ટ ડેસ્ટિનેશન બનશે.
3: ગુજરાત દેશમાં બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ડેટા સેન્ટર બનશે તેવું મારું સ્પષ્ટ માનવું છે. જાહેર થયેલી ડેટા સેન્ટર પોલિસી દ્વારા ટેકનોલોજીમાં શ્રેષ્ઠતા અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીને સમાન મહત્વતા આપતા ઇન્વેસ્ટમેન્ટને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર લોંગ ટર્મ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે કટિબદ્ધ છે તે આ બાબત પોલિસીમાં સ્પષ્ટ દેખાય છે. ગુજરાત ડેટા સેન્ટર પોલિસી માત્ર ગુજરાત જ નહીં, દેશના ભવિષ્યના વિકાસને ગતિ આપશે અને ન્યૂ જનરેશન ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ.
2: હવે આપણે વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસીની મુખ્ય જોગવાઈઓ પર નજર કરીએ. આ પોલિસીમાં હરિત ઉર્જા પર ખાસ ભાર મુકાયો છે. ડેટા સેન્ટરોએ પોતાની કુલ જરૂરિયાતના ઓછામાં ઓછા 51% વીજળી રિન્યુએબલ એટલે કે સૌર કે પવન ઉર્જામાંથી મેળવવી પડશે. ડેટા સેન્ટર ઓપરેટરોને 20 વર્ષ સુધી 1 રૂપિયા પ્રતિ યુનિટ પાવર ટેરિફ સબસિડી.

મળશે. ઉપરાંત 20 વર્ષ માટે 100% ઇલેક્ટ્રિસિટી ડ્યુટી રિએમ્બર્સમેન્ટ કરી આપવામાં આવશે. ડેટા સેન્ટરો માટે મોટા પ્રમાણમાં પાણીની પણ જરૂર પડે છે, ત્યારે ખેડૂતો કે સ્થાનિક ઉદ્યોગોના પાણીનો વપરાશ અટકાવવા માટે દરિયાના પાણીને મીઠું કરવાના ડિસેલિનેશન પ્લાન્ટ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે, જેમાં કેપ્ટિવ

0: સ્ટેટ જીએસટી પરત મળશે. વ્યાજ સહાયની વાત કરવામાં આવે તો વાર્ષિક 25 કરોડની મર્યાદામાં 10 વર્ષ સુધી 4% સુધીની વ્યાજ સબસિડી મળશે. રાજ્યની આધુનિક ઓળખ એવા ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજનને વિશ્વનું સૌથી મોટું ડેટા સેન્ટર સિટી બનાવવા માટે અહીં રોકાણ કરનાર પ્રોજેક્ટ્સને વધારાની 2.5% કેપિટલ સબસિડી આપવામાં આવશે. આઈટી લોડની મર્યાદા ઓછામાં ઓછી 150 મેગાવોટ નક્કી કરાઈ છે. બિલ્ડિંગ રેગ્યુલેશનમાં છૂટછાટ અને વધારાનો ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ આપવામાં આવશે. જ્યારે સિંગલ વિન્ડો ક્લિયરન્સ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગને નોડલ એજન્સી બનાવવામાં આવી છે. આ પોલિસીની જોગવાઈઓ અંગે શું કહ્યું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ, આવો સાંભળીએ.
1: હમને હમારી પોલિસી મેં યે એનર્જી યા પાણી યે દોનો મેં સસ્ટેનેબિલિટી કા બહોત હી બડા ખ્યાલ રખા હૈ. કેવલ પાણી દે લેંગે, કોઈ ઓર ઇન્ડસ્ટ્રીઝ કા કિસાનો કા પાણી હમ નહીં દેને વાલે હૈ ભાઈ. એનર્જી તો કમ્પલસરી 51% એનર્જી ડેટા સેન્ટર મેં જો યુઝ હો રહી હૈ ઉસકો ગ્રીન એનર્જી કા ઉપયોગ હી કરના પડેગા.
0: આ પ્રસંગે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ પણ ડેટા સેન્ટર ક્ષેત્રે મોટા પ્રમાણમાં રોકાણ માટે રોકાણકારોને અનુરોધ કર્યો હતો. આ નીતિના વ્યૂહાત્મક મહત્વને વિશે જાણીએ તો આ નીતિ ગુજરાતને એઆઈ સક્ષમ હાઇપર સ્કેલ ડેટા સેન્ટરનું રાષ્ટ્રીય કેન્દ્ર બનાવશે. તેનાથી વૈશ્વિક ક્લાઉડ અને ટેકનોલોજી કંપનીઓના મોટા પાયે રોકાણને પ્રોત્સાહન મળશે. ક્લાઉડ કમ્પ્યુટિંગ, કૃત્રિમ બુદ્ધિમત્તા, એઆઈ, ફિનટેક અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને વેગ મળશે. ક્લાઉડ એન્જિનિયરિંગ, સાયબર સુરક્ષા, ડેટા સેન્ટર ઓપરેશન્સ અને ડિજિટલ ટેકનોલોજી ક્ષેત્રમાં ઉચ્ચ કૌશલ્ય આધારિત રોજગારીનું સર્જન થશે. આ પોલિસી અંતર્ગત ડેટા સેન્ટર સેવાઓને આવશ્યક સેવાનો દરવાજો આપવામાં આવે છે, જેથી કામગીરીમાં અવિરતતા જળવાઈ રહેશે.
2: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી અંગે સમાચાર સમીક્ષા, જેના લેખક હતા મયુર સોલંકી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
3: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, રજૂ કરીએ છીએ કાર્યક્રમ સંઘ ગાન શિક્ષણ. આજે શીખીશું ઓડિયા ભાષાનું ગીત. ગીતકાર છે કેસી પાણીગ્રહી.
4: આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ સંઘ ગાન શિક્ષણ. આજે આપ સાંભળશો ઓડિયા ભાષાનું શિક્ષણ ગીત, જેના કવિ છે કેસી પાણીગ્રહી. બાળ દોસ્તો, આપની પાસે કાગળ અને પેન તૈયાર છે ને? તો ચાલો સૌપ્રથમ ઓડિયા ભાષાનું શિક્ષણ ગીત લખી લઈશું.
5: બચ્ચો, આજ મેં તુમે એક ઓડિયા ગાના શીખાઉંગા, શીખોગે ના?
6: હાં.
5: યે ગાના એક ભજન હૈ જિસે શ્રી કાલિંદી ચરણ પાણીગ્રહી ને લિખા હૈ. કિસને લિખા હૈ?
6: શ્રી કાલિંદી ચરણ પાણીગ્રહી.
5: શ્રી કાલિંદી ચરણ પાણીગ્રહી ને. અબ ઇસે લિખ લો.
7: કેયું નામ ધરી,
6: કેયું નામ ધરી,
7: ડાકીબી તુમકુ,
6: ડાકીબી તુમકુ,
7: તુમે જે સર્વનામ,
6: તુમે જે
7: સર્વનામ, કેઉ નામ ધરી,
6: કેઉ નામ ધરી,
7: ડાકીબી તુમકુ,
6: ડાકીબી તુમકુ,
7: તુમે જે સર્વનામ,
6: તુમે જે સર્વનામ.
5: યહ હુઆ ધ્રુપદ. અબ પહેલા અંતરા લિખ લો.
7: આલોક તુમકુ,
6: આલોક તુમકુ,
7: નપારે દેખાઈ, તુમે જે દેખાઓ તાહારે,
6: તુમે જે દેખાઓ
7: આલોક તુમકુ,
6: આલોક તુમકુ,
7: નપારે દેખાઈ,
6: નપારે દેખાઈ,
7: તુમે જે દેખાઓ તાહારે,
6: તુમે જે દેખાઓ તાહારે,
7: તુમે જે બેઢી છો,
6: તુમે જે બેઢી છો,
7: કોટી વિશ્વર,
6: કોટી વિશ્વર,
7: સબુરી ભીતરે બહારે,
6: સબુરી ભીતરે બહારે,
7: તુમે જે બેઢી છો,
6: તુમે જે બેઢી છો,
7: કોટી વિશ્વર,
6: કોટી વિશ્વર,
7: સબુરી ભીતરે બહારે,
6: સબુરી ભીતરે બહારે.
5: યે હુઆ પહેલા અંતરા. અબ દૂસરા.

0: अब हम गाना सीखेंगे।
1: पूनम धरी डाकिबी तुमको, 1 2 3 4।

0: तुमने गाना सीख लिया, इसे अब तुम सब मिलकर गाओ देखें।
1: 1 2 3 4

0: એ કરવામાં આવ્યું.
1: પાપા મેરે આંગે ચોકલેટ ખૂબ લાયેંગે, ઘર અભી વો આંગે મેં ઉનસે ખેલુંગી.
2: જરા વિચારો, ઘેર તમારી કોઈ રાહ જોઈ રહ્યું છે.
3: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
4: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત.
5: અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. શ્રોતા મિત્રો, અત્યારે બપોરના બરાબર 3 થયા છે. આજની પ્રથમ પ્રસારણ સભાને અહીં વિરામ આપીએ છીએ. સાંજે 5 વાગે બીજી સભાના આરંભે આજ મીટર્સ પર આપને ફરીથી મળીશું. આપ DTH પર અમારા કાર્યક્રમો અવિરતપણે સાંભળી શકો છો. નમસ્કાર.

મિત્રો, સભાના પ્રારંભે બરાબર 5 વાગ્યે આપ સાંભળશો આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

0: भारत ने पहली पारी के आधार पर 115 रन की बढ़त हासिल की है। विंबलडन टेनिस टूर्नामेंट में आज महिला डबल्स और पुरुष सिंगल्स के फाइनल खेले जाएंगे। महिला डबल्स में शाम 5:30 बजे चीन की गुआओ हान्यू और फ्रांस की क्रिस्टलिना माल्डोनोविका की जोड़ी का मुकाबला कनाडा की ग्रेबियेला ड्राबोस्की और ब्राजील की लुइसा स्टेफनी की जोड़ी से होगा। वहीं पुरुष सिंगल्स का फाइनल इटली के यानिक सिनर और जर्मनी के अलेक्जेंडर ज़ेरेव के बीच खेला जाएगा। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: This is Akashwani, the news read by Nishit Kumar. India has condemned the attack on the commercial vessel GFS Galaxy off the coast of Oman today. The External Affairs Ministry informed in a statement that out of 11 Indian nationals on board, 10 have been rescued so far, while one Indian national is reportedly missing. It said the Indian Embassy in Oman is closely monitoring the situation and is proactively coordinating with the Omani authorities in the ongoing search and rescue operation. India has thanked the Omani authorities for their support. Meanwhile, New Delhi has expressed concern over the continuing incidents of attacks on commercial shipping in the region. It reiterated the call for immediate de-escalation of tensions and the conclusion of ongoing negotiations for a diplomatic solution so that peace and stability can return to the region. The United States launched fresh airstrikes on Iranian military sites this morning. Iran retaliated with missiles and drone attacks targeting Bahrain, Kuwait, Qatar, Jordan, and the United Arab Emirates. The airstrikes came after Tehran attacked a commercial vessel in the Strait of Hormuz, setting it ablaze and forcing its crew to abandon the ship. Iran's Revolutionary Guard said it has closed the Strait of Hormuz until further notice and warned of further action if US strikes continue. The mortal remains of 15 Indian nationals who lost their lives in yesterday's boat capsize near Phu Quoc Island in Vietnam are being transported to the Ho Chi Minh City. The Indian Embassy in Vietnam today informed in a social media post that after the completion of necessary formalities there, the mortal remains will be transported to India at the earliest. The embassy said that 15 survivors of the tragic boat accident have been discharged from hospital after receiving medical treatment and are returning to India. Prime Minister Narendra Modi has returned to New Delhi after concluding his six-day visit to Indonesia, Australia and New Zealand. During Mr. Modi's visit to Indonesia on the first leg of his three-nation tour, the two nations exchanged MOUs and agreements in the field of defence, critical and rare earth minerals, agriculture, maritime security and space. Prime Minister Modi was also conferred the highest civilian medal of honour, Bintang Adipurna, of the Republic of Indonesia. Prime Minister Modi travelled to Melbourne on the second leg of his tour. The visit enabled the supply of uranium from Australia to India. Australia announced investment of $500 million to India's National Investment and Infrastructure Fund. On the final leg, the Prime Minister visited Auckland, during which the two countries announced the creation of the India-New Zealand Strategic Partnership and set a target to double bilateral trade by 2030. Home Minister Amit Shah today inaugurated and laid the foundation stone of a series of development projects of the Ahmedabad Municipal Corporation worth 405 crore rupees in Gujarat. On the occasion, Mr. Shah also launched a massive tree plantation drive under the Ek Ped Maa Ke Naam campaign, which saw the planting of over 1 crore 25 lakh saplings across his Lok Sabha constituency, Gandhinagar. The Employees Provident Fund Organization has introduced the Amnesty Scheme 2026, providing a one-time opportunity for establishments operating exempted provident fund to regularize their status. Labor and Employment Ministry said that the scheme will remain open for a period of 6 months. The India Meteorological Department has issued an orange alert for heavy to very heavy rainfall over Assam, Meghalaya, Bihar, Sub-Himalayan West Bengal and Sikkim today. It has predicted heavy rainfall conditions at isolated places over Arunachal Pradesh, Chhattisgarh, East Uttar Pradesh, Gangetic West Bengal and Himachal Pradesh today. In the historic one-off women's test between hosts England and India, the Lords in London, visitors were 233 for 4 in their second innings on day 3 when reports last came in. England were bowled out for 170 runs in their first innings yesterday, while India were all out for 285 runs. In Wimbledon tennis, world number one Jannik Sinner will face Germany's Alexander Zverev in the men's singles final at 8:30 p.m. IST. The women's doubles final will begin at 5:30 p.m. IST. The semi-final lineup for the FIFA World Cup has emerged with Argentina, England, France and Spain sealing spots in the last four. England defeated Norway 2-1 while Argentina outclassed Switzerland 3-1 in the quarterfinal this morning. In the first semi-final, France will meet Spain at Dallas in US at 12:30 a.m. on Wednesday, while England will take on defending champions Argentina at 12:30 a.m. on Thursday. And with that, we end this news bulletin.
2: આકાશવાણી ભુજ પ્રસ્તુત છે મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની 6 દિવસની સફળ મુલાકાત પૂર્ણ કરીને નવી દિલ્હી પરત ફર્યા. હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજ પર હુમલા બાદ અમેરિકાનો ઈરાન પર ત્રીજો મોટો સૈન્ય હુમલો. પુણેના મોશી ડમ્પિંગ સાઇટ દુર્ઘટનામાં આજે 7 મૃતદેહ મળતા મૃત્યુઆંક વધીને 9 થયો. વાવી વાવાઝોડું પૂર્વી ચીનના દરિયાકાંઠાના શહેર તાઇઝોઉમાં ત્રાટક્યું. અમદાવાદ ખાતે સામૂહિક વૃક્ષારોપણના કાર્યક્રમનો આરંભ કરાવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં હરિયાળી વધારીને 20% કરવાનું લક્ષ્યાંક. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં જામનગરના ચેમ્બર ઓફ કોમર્સ ખાતે ગર્ભસંસ્કાર, ગર્ભવિજ્ઞાન, પ્રદીક્ષણ, દીક્ષાંત સમારોહ અને રાષ્ટ્રીય સંગોષ્ઠી કાર્યક્રમનું આયોજન. મહેસાણાના પ્રખ્યાત ઉંઝાના જીરુને ભૌગોલિક સંકેત GI ટેગ મળ્યો. કચ્છમાં છેલ્લા 2 દિવસથી 40-50 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ રહેલા ભારે અને ડંખીલા પવનોએ લોકોની મુશ્કેલી વધારી. દેશભરની ચૂંટાયેલી મહિલા જનપ્રતિનિધિઓ માટે દિલ્હી ખાતે આયોજિત પ્રતિષ્ઠિત સી રિપ્રેઝન્ટ 2026 રાષ્ટ્રીય સ્તરના નેતૃત્વ કાર્યક્રમમાં કચ્છ જિલ્લાના 2 મહિલા સરપંચો જોડાયા. અંજાર તાલુકાના બુઢાર મોરામાં જિલ્લા પંચાયત અને સરહદ ડેરીના સંયુક્ત ઉપક્રમે 700થી વધુ પશુને રસીકરણ કરાયું. કચ્છ યુનિવર્સિટીના સંશોધકોએ ખાદ્ય ઉદ્યોગમાં નવું સીમાચિહ્ન સ્થાપિત કર્યું. યુનિવર્સિટીએ શુદ્ધ સ્ટીવોઇલ ગ્લાયકોસાઇડ આધારિત કુદરતી સ્વીટનરનું ફોર્મ્યુલેશન માટે ભારતીય પેટન્ટ મેળવી. પ્લાસ્ટિક લાવો થેલા લઈ જાઓ અભિયાન અંતર્ગત મોટા અંગિયાનું પ્લાસ્ટિક મુક્ત દિશામાં કદમ. દરિયાના વેગીલા પવનથી માંડવી તાલુકામાં ખેડૂતો અને માલધારીઓમાં ચિંતા. નોર્વેને 2-1થી હરાવી ફિફા વર્લ્ડ કપ 2026ના ફાઇનલમાં પહોંચ્યું ઇંગ્લેન્ડ. ટેનિસમાં આજે પુરુષોની સિંગલ્સ અને મહિલા ડબલ્સની રમાનારી ફાઇનલ મેચ દ્વારા વિમ્બલ્ડનના 2 ટાઇટલનો નિર્ણય થશે. હવે પછીના મુખ્ય સમાચાર સાંજે 7 વાગીને 5 મિનિટે અપાશે.

કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ ઉદિત નારાયણ અને સાધના સરગમના યુગલ સ્વરોમાં જાન ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત છે આનંદ મિલિંદનું અને શબ્દો છે આનંદ બક્ષીના.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સાધના સરગમ અને કુમાર સાનુના યુગલ સ્વરોમાં આદમી ખિલોના હૈ ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત આપ્યું હતું નદીમ શ્રવણે અને શબ્દો હતા સમીરના. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર આપ માણી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રની સંગ. કાર્યક્રમમાં આગળ વધીએ અને આપને સંભળાવીએ ઉદિત નારાયણ અને સાધના સરગમના યુગલ સ્વરોમાં તાકત ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત છે આનંદ મિલિંદનું અને શબ્દો છે સમીરના.

ગુલમોહર કાર્યક્રમનું અંતિમ ગીત આપને સંભળાવીએ કુમાર સાનુ અને સાધના સરગમના યુગલ સ્વરૂમાં ફિલ્મ દામિનીનું, જેમાં સંગીત છે નદીમ શ્રવણનું અને શબ્દો છે સમીરના.

હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. સમય થઈ રહ્યો છે 5:45. રજૂ કરીએ છીએ લોકસંગીતનો કાર્યક્રમ. લોકસંગીતના કાર્યક્રમમાં સૌ પ્રથમ આપને સંભળાવીએ

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા માવજીભાઈ પરમારના સ્વરમાં કબીર સાહેબનું આ પ્રાચીન ભજન. લોકસંગીતનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ દુર્ગાબેન ગજ્જરના કંઠે કેટલાક લોકગીતો.

આ સાથે જ લોકસંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. સમય થવા જઈ રહ્યો છે 6:15. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો સિંધીમાં સમાચાર.

આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર તૌફિક સમા વાંચે છે. નમસ્કાર. રાજ્યના હિંમતનગર સહિતના આસપાસના વિસ્તારોમાં ચાંદીપુરા વાયરસને કારણે 5 બાળકોના મોત નિપજતા કચ્છ જિલ્લામાં પણ સઘન તપાસ શરૂ કરી દેવામાં આવી છે. વર્ષ 2024માં જિલ્લાના જે વિસ્તારોમાં કેસ અને શંકાસ્પદ કેસ નોંધાયા હતા તે તમામ લોકેશન પર આરોગ્ય વિભાગ દ્વારા હાલ સઘન સર્વેલન્સની કામગીરી ચાલી રહી છે. જિલ્લામાં એક પણ કેસ હજુ સુધી નોંધાયો નથી. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં કાર્યરત આરોગ્ય વિભાગના કર્મચારીઓને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા છે કે સર્વેલન્સ દરમિયાન જો કોઈ પણ બાળકમાં ચાંદીપુરા વાયરસના પ્રાથમિક લક્ષણો પણ દેખાય તો વિલંબ કર્યા વિના તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદ મેળવીને તેને નજીકના હોસ્પિટલમાં સારવાર માટે મોકલવા તાકીદ કરાયા છે. સમગ્ર ભારતમાં સંભવતઃ સૌથી વધુ અંતરે તાલુકા મથક ધરાવતા ખડીર વિસ્તારને જોડતો એકલ બાંબળકા રણમાર્ગ હવે પૂર્ણતાના આરે છે. આ માર્ગ નિર્માણથી ખડીરથી તાલુકા મથક ભચાઉનું અંતર 150 કિલોમીટરથી ઘટીને માત્ર 70 કિલોમીટર થઈ જશે. આ રોડને સમાંતર પાણીની લાઇન મંજૂર થતાં ખડીરની ખેતીને પણ વિશેષ લાભ મળશે. પાકા ડામર માર્ગથી ખડીર હવે જિલ્લા મથક ભુજથી માત્ર 125 કિલોમીટરના અંતરે આવી ગયું છે. રાપર વિસ્તારના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના પ્રયત્નના પરિણામે આ માર્ગને મંજૂરી મળી શકી હતી. જિલ્લાની તમામ અદાલતો તેમજ ફેમિલી કોર્ટમાં ગઈકાલે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ અને રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના મુખ્ય સંરક્ષક તેમજ મુખ્ય જિલ્લા ન્યાયાધીશ મહિડા દિલીપીના માર્ગદર્શન હેઠળ યોજાયેલી લોક અદાલતમાં કુલ 16,215 કેસનો નિકાલ કરી કુલ રૂપિયા 31 કરોડના ચુકાદા આપવામાં આવ્યા હતા. લોક અદાલતમાં કુલ કેસો પૈકી 11,452 પ્રિલિટિગેશન કેસો, 1,138 સમાધાનલાયક કેસો તથા સ્પેશિયલ મેજિસ્ટ્રેટ સિટિંગમાં 3,625 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. ચેક બાઉન્સ સંબંધિત કુલ 357 કેસોનો નિકાલ કરાયો હતો, જેમાં અંદાજિત રૂપિયા 13 કરોડ જેટલી રકમના સમાધાનથી પક્ષકારોને રાહત મળી હતી. સાથે જ વાહન અકસ્માત વળતર સંબંધિત 117 કેસોમાં સહમતિથી અંદાજિત રૂપિયા 9 કરોડ જેટલી રકમનું વળતર આપતા પરિવારોને રાહત મળી હતી. કચ્છ યુનિવર્સિટીના સંશોધકોએ સ્ટીવિયાના છોડમાંથી મળતા કુદરતી ગળપણનો ઉપયોગ કરીને ખાંડનો વિકલ્પ તૈયાર કરવાની નવી પદ્ધતિ વિકસાવી છે, જેના માટે ભારતીય પેટન્ટ 10 જુલાઈના પ્રકાશિત થયું છે. આ સંશોધનનો મુખ્ય હેતુ એવો કુદરતી મીઠાસ તૈયાર કરવાનો છે, જે ખાંડ કરતાં 200-300 ગણું વધુ મીઠું હોય, પરંતુ તેમાં કેલરી લગભગ ન હોય અને બ્લડ સુગર પણ ન વધે. ભવિષ્યમાં આ ટેકનોલોજી ડાયાબિટીસના દર્દીઓ અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત લોકો માટે ઉપયોગી બની શકે છે. આ સંશોધનમાં સ્ટીવિયાના પાનમાંથી મળતા મીઠાસવાળા તત્વોને વધુ શુદ્ધ સ્વરૂપમાં તૈયાર કરાયા છે. ત્યારબાદ તેને અન્ય જરૂરી ઘટકો સાથે ભેળવીને કુદરતી મીઠાસનું ફોર્મ્યુલેશન તૈયાર કરાયું છે. લોકોને ખાંડનો સુરક્ષિત અને આરોગ્યપ્રદ કુદરતી વિકલ્પ મળી રહે તે હેતુથી આ સંશોધન કરવામાં આવ્યું છે. કચ્છમાં આ છોડની ખેતી પણ કરી શકાય તેવી વિપુલ પ્રમાણમાં તક જોવા મળી રહી છે. માંડવી ચેમ્બર ઓફ કોમર્સ પ્રેરિત માંડવી સર્વાંગી વિકાસ પરિષદની બેઠકમાં ભુજ માંડવી રેલવે લાઇનના પ્રોજેક્ટને મંજૂરી મળે તે માટે અત્યાર સુધી કરાયેલા પ્રયાસોની સમીક્ષા કરાઈ હતી. રેલવે મંત્રાલય દ્વારા ભુજ સુખપર માંડવી રેલવે લાઇનના સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ આગામી પ્રક્રિયા હાથ ધરાશે. આ અગાઉ અમદાવાદ ખાતે રેલવેના અધિકારીઓ સમક્ષ રજૂઆત કરાઈ હતી, તેમજ માંગવામાં આવેલી માહિતી અને જરૂરી ડેટા ઉપલબ્ધ કરાવાયો હતો. પરિષદના જણાવ્યા મુજબ અંદાજે રૂપિયા 1500 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ સાકાર થશે તો રેલવેને દર વર્ષે આશરે રૂપિયા 2400 કરોડની આવક થઈ શકે છે. ઉપરાંત માંડવી અને આસપાસના મસ્કા, ગુંદિયાળી, મોઢવા, ત્રગડી સહિતના વિસ્તારોમાં ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે. બેન્ટોનાઇટ સહિતના ખનિજોના પરિવહનમાં સરળતા આવશે. બાડા ખાતેના ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડના પ્લાન્ટને પણ લાભ થશે. સરહદી જિલ્લા કચ્છમાં આ વર્ષે વરસાદ ખેંચાતા ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. ગત વર્ષ 2025માં 10 જુલાઈ સુધીમાં જ જિલ્લામાં સિઝનનો 57% જેટલો વરસાદ વરસી ચૂક્યો હતો, જેની સામે આ વર્ષે હજુ સુધી માત્ર છૂટો છવાયો વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર, સુરત, વડોદરા અને નવસારી જેવા જિલ્લાઓમાં ભારે વરસાદથી અતિવૃષ્ટિ જેવો માહોલ છે, ત્યારે કચ્છમાં હવામાન વિભાગ દ્વારા આગામી 1 સપ્તાહ સુધી કોઈ મોટી આગાહી ન કરાતા ખેડૂતો અને પશુપાલકો ચિંતામાં મુકાયા છે. રાપરમાં આ વર્ષે અત્યાર સુધીમાં સૌથી વધુ 55 mm, ગાંધીધામમાં 22, ભચાઉમાં 11, અંજારમાં 7 અને ભુજમાં માત્ર 1 mm વરસાદ નોંધાયો છે. અબડાસા, લખપત, માંડવી, મુંદ્રા, નખત્રાણા જેવા પશ્ચિમ કચ્છના તાલુકાઓમાં હજુ સુધી વરસાદની રાહ જોવાઈ રહી છે. અને આ સાથે સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.

જૈવિક વિવિધતાનું જતન કાર્યક્રમ નંબર 66 પ્રસારણ તારીખ 12 જુલાઈ 2026

0: ભોજનમાં અન્નની સાથે માત્ર ફળો ખાઈને જ બીમારીઓને દૂર રાખવાના ઉપાયો સાંભળવા બેઠેલા અમારા તમામ વિવિધતા પ્રેમી મિત્રોને નમસ્કાર.
1: મિત્રો, શ્રી સુક્તમાં લક્ષ્મીજીના પૂજન વખતે એક શ્લોક ગવાય છે. આદિત્ય વર્ણે તપસોધી જાતો વનસ્પતિ સ્તવ વૃક્ષોશ બિલ્વ તસ્ય ફલાની તપસાનુ દંતુ યા અંતરે યાશ્ચ બાહ્યા અલક્ષ્મી. એટલે કે બિલીનું ફળ, બિલું પણ લક્ષ્મીજીને પ્રસન્ન કરનારું ફળ છે.
0: અને કોઈ પણ પૂજા વખતે વિવિધ ફળો ભગવાનને ધરાવવાની પરંપરા છે.
1: બિલકુલ, એટલે સુધી કે સુપારીને તો ખુદ રિદ્ધિ સિદ્ધિનું સ્વરૂપ માનવામાં આવે છે.
0: આમ ફળોને ઈશ્વરનું જ પ્રતીક માનવામાં આવે છે. એ જ બતાવે છે કે ફળોનું માનવ જીવનમાં કેટલું મહત્વ છે.
1: જો કે કયું ફળ ક્યારે ખાવું, કઈ રીતે ખાવું અને કઈ વસ્તુ સાથે કે કઈ ઋતુમાં ખાવું એ પણ જાણવું એટલું જ જરૂરી છે.
0: આયુર્વેદ કોલેજના પ્રાધ્યાપક વૈદ્ય ઋષિકેશ ઉપાધ્યાયે તેમની સાથેની ચર્ચાના સમાપનમાં આ બધી ખૂબ કામની વાતો કરી છે.
1: બિલકુલ, તો લઈ લો નોટપેન અને શરૂ કરી દો રેકોર્ડર. એટલે મહત્વની વાતો જ્યારે ઈચ્છો ત્યારે ફરી તાજી કરી શકાય.
0: હા,

0: આપણી સમૃદ્ધ જૈવ વિવિધતાનો પરિચય અને જાળવણીની વાત લઈને આવે છે જૈવિક વિવિધતાનું જતન.
1: દર રવિવારે સાંજે 6:30 વાગે આકાશવાણી પર સાંભળો જૈવિક વિવિધતાનું જતન.
0: નમસ્કાર ઋષિકેશભાઈ.
2: નમસ્કાર.
3: નમસ્કાર ઋષિકેશભાઈ.
2: નમસ્કાર ભરતભાઈ, કેમ છો?
0: બસ, અમે બધા એકદમ મજામાં છે અને મારા શ્રોતાઓ પણ ખૂબ મજામાં છે. કારણ કે આપણે ગયા એપિસોડમાં તમારા કયા રોગમાં તમે કયા ફળો નો ઉપયોગ કરો છો એની ચર્ચા આપણે અધૂરી હતી, આપણે ફરી આજે કાર્યક્રમમાં શરૂ કરીએ છીએ. તો આજે આપણે હવે કયા ફળની વાત લઈશું?
3: ઉનાળામાં જે બીજા કેટલાક ફળો છે સિઝનમાં જ આવે, દાખલા તરીકે ખારેક છે કે ખજૂર છે કે તો એવા એવા ઓછા સમય માટે આવી જતા ફળો છે એને કઈ રીતે આપણે?
2: એટલે ખજૂર છે, ફાલસા છે, આ બધા ફળો છે. એ ખજૂરને તો કાયમ બારે માસ લોકો બજારમાંથી લઈને ખાતા હોય છે અને ફાલસા અમુક સિઝનમાં જ આવે, તો એને પણ સુકવણી કરી અને બારે માસ સાચવીને એને ખાવાના વપરાશમાં લઈ શકાય. ખજૂરની ઉપયોગીતા એ રીતની છે કે કોઈને ઘા વાગેલો હોય એને જલ્દીથી રૂઝવવો હોય તો ખજૂર ઘી સાથે એને ખવડાવવાનું શરૂ કરી દેવું,
0: બરાબર,
2: તો ઘા જલ્દી રૂઝાશે. કોઈને પોષણના અભાવને કારણે પાતળા રહ્યા હોય તો એમાં પણ ખજૂર ફાયદો કરશે.
0: બરાબર.
2: ખજૂર ઠંડુ છે અને તર્પણ છે,
0: બરાબર,
2: લોહીને પણ ઠંડુ રાખે છે, પૌષ્ટિક અને શરીરમાં બળને વધારી આપે,
0: બરાબર.
2: રોજાના ઉપવાસ જયારે તોડવાના હોય તો એની શરૂઆત એ લોકો ખજૂર ખાઈને કરે.
3: એટલે ખાસ મુસ્લિમ સમુદાય,
2: મુસ્લિમ સમુદાયમાં રોજો તોડ્યો ત્યારે પહેલું ખજૂર ખાય છે.
0: અચ્છા.
2: એનું કારણ જ આ છે કે ખજૂર જે શરીરની અંદર આખો દિવસ ઉપવાસ કર્યાથી અશક્તિ રહી છે એને સ્ટેમિના આવી જાય, કોપ અપ કરી આપશે.
3: એટલે એમાં તો ડોક્ટર ઋષિકેશભાઈ, ઘણા તો વૈદ્યો એવું પણ કે છે કે રોજ રાત્રે 2 કે 3 કે 5 ખજૂર તમે પલાળી નાખો અને સવારે કઈ નહીં તો દૂધમાં ચોળીને ખાઈ જાઓ, અથવા તો 1 ખજૂર ખાઈ જાવ અને ઉપર થોડું દૂધ પીવો તો પણ એમ કે તમારા સાંધા મજબૂત રહે, તો એ સાચી વાત?
2: હા, એ સાચી વાત છે. શરીરને મજબૂત બનાવશે,
3: બરાબર,
2: અને એ પોષણની જે ચેનલ છે એને સારી રાખે છે.
0: બરાબર.
2: એક ખરજૂરાદી મંથ નામની ફોર્મ્યુલેશન જે બધા ફળોમાંથી બને છે,
3: એનું નામ જ ખરજૂરાદી છે.
2: ખરજૂરાદી મંથ, મંથ એટલે મથીને બનાવવાનું.
3: અચ્છા અચ્છા.
2: તો ખજૂર અને એની સાથે એના જેવા બીજા ફળો, તો એની અંદરના ફળો હું તમને ગણાવી દઉં. ખજૂર, દ્રાક્ષ, આમળા, દાડમ, આમલી, ફાલસા, કોકમ, આ બધું ભેગું કરી અને 1 લિટર પાણીમાં એના પ્રમાણ અનુસાર પલળવા દેવાનું અને પછી જ્યારે પલળીને પોચું થઈ જશે ત્યારે એને મથી દેવાનું.
3: અચ્છા અચ્છા. એટલે જે છાશ ફેરતા એમ ફેરી નાખવાનું.
2: હા,
0: વલોણાથી
2: મથી દેવાનું. હવે આ કર્યા બાદ એને શરબત તરીકે પીવા કામ લાગે. એનો ફાયદો શું શું છે કે તાવ મટી ગયા પછી માણસોને જે અશક્તિ લાગે છે એને આ ખરજૂરાદી મંથ પીવડાવશો તો એ અશક્તિ જતી રહેશે.
3: અચ્છા.
2: કીમો અને રેડિયોથેરાપીથી જે નુકસાન થયું છે શરીરને એમાં જલ્દી રિકવરી લેવા માટે પણ
3: ખરજૂરાદી, કેન્સરના દર્દીઓને,
2: કેન્સરના દર્દીઓ જ્યારે કીમો અને રેડિયોથેરાપી ને કારણે એમના વાળ ખરી જાય છે,
3: અશક્તિ ખૂબ આવી જાય,
2: અશક્તિ આવી જાય છે, શરીરમાં ગરમી ગરમી લાગ્યા કરે છે અને પાતળા થઈ ગયા હોય, આવી પરિસ્થિતિમાં ખરજૂરાદી મંથ પીવાથી જલ્દીથી રિકવરી આવશે. ઉપરાંત મદાત્યય, જેમ કે ગુજરાતમાં તો ચલણ નથી પણ ગુજરાતની બહાર જે લોકો વધારે આલ્કોહોલનો ઉપયોગ કરે છે, દારૂનો ઉપયોગ કરે છે, તો એ દારૂના નશા ને કારણે સવારમાં તકલીફ થતી હોય એમાં આવું ખરજૂર આદિ મંથ પીવે, દ્રાક્ષ ખાય તો એ નશા ની અસર ઓછી થઈ જાય,
3: એટલે પેટ આરામથી સાફ થાય, ટૂંકમાં
2: પેટ આરામથી સાફ થાય અને હેંગઓવર.
3: અચ્છા, એટલે નશાની જે સ્થિતિ છે હજી એમને રહી હોય આખી રાત,
2: નશાની પરિસ્થિતિ રહી હોય ને એ નશાની પરિસ્થિતિ હેંગઓવર ને મટાડે છે.
3: અચ્છા, તો હવે આ બધી આપણે ફળોની વાત તો કરી, એમાં છેક તરબૂચના સકટેટીથી લઈને બધા જ ફળોમાં ચર્ચા કરી.
2: હવે ખજૂર જેવું બીજું એક ફળ જે અંજીર, એ પણ સૂકા બજારમાંથી મળે છે અને સૂકા મેવા તરીકે વપરાય છે. આમ જનરલી કહેવા જઈએ તો ખજૂર પુરુષો માટે અને અંજીર સ્ત્રીઓ માટે કામનું છે.
0: અચ્છા,
2: ભારે અને લાંબા સમય પચનારું અંજીર પોષક તત્વો યુક્ત ફળ છે. અંજીર ની અંદર ફાઇટો ઇસ્ટ્રોજન,
0: બરાબર,
2: એટલે કે જે ફાઇટો કેમિકલ પ્લાન્ટ્સ ની અંદર જળ પાનની અંદર જે ઇસ્ટ્રોજન રહેલું છે એનું સૌથી વધારે કોન્સન્ટ્રેશન અંજીરમાં જોવા મળે છે.
0: બરાબર,
2: એની અંદર કેલ્શિયમ અને મેગ્નેશિયમ ભરપૂર હોય છે. દરેક ઉંમરની સ્ત્રીઓને એ લાભકારી છે.
3: અચ્છા, એટલે મહિલાઓને ટૂંકમાં વધારે ચેતનવંતુ શરીર રાખવા માટે આ જોઈએ.
2: બિલકુલ, હા, કે ઇસ્ટ્રોજન એની અંદર છે
3: એટલે એનું શરીર છે કાયમ માટે, એટલે એને જે થાક કે એવું ના લાગે.
2: નાની ઉંમરની સ્ત્રીઓમાં જનનાંગોના વિકાસ માટે, મધ્યમ ઉંમરની સ્ત્રીઓમાં હોર્મોનના બેલેન્સ માટે અને મોટી ઉંમરના મેનોપોઝ થઈ ગયો છે, માસિક નો સ્રાવ હવે નથી આવતો,
0: બરાબર,
2: એવી સ્ત્રીઓમાં કેવી તકલીફ થાય કે હાડકા નબળા પડવા માંડે,
3: ઓસ્ટિયોપોરોસિસ જેને કહીએ છીએ,
2: જી, અને એના સિવાય બીજી

0: વિદેશોથી
1: આપણને કરતા હતા.
0: હા, આપણને ખબર છે કે ભારત છે એ મોટું બજાર હતું, અલગ અલગ દેશોના વેપારીઓ આપણે ત્યાં આવે અને પછી ભારતની અંદર અલગ અલગ વેપાર થાય અને પોતપોતાના દેશમાં પાછા જાય. તો વ્યાપારી ગતિવિધિઓ પછી 7મી શતાબ્દીમાં તળબુચ ભારતમાં આવ્યું.
2: એટલે ખરેખર આવ્યું ક્યાંથી? મૂળ એનું મૂળ વતન,
0: એનું મૂળ વતન જોવા જઈએ તો આફ્રિકા.
2: અચ્છા,
0: આફ્રિકામાંથી જે ગરમીઓ વાળો ઇજિપ્ત ને બધો જે એરિયા છે ત્યાંથી થઈ અને ભારતમાં આવ્યું છે.
2: એટલે ધીરે ધીરે પછી તો આખા એશિયામાં ફેલાઈ ગયું એવું કહેવાય ને. આમ તો હવે આખી દુનિયામાં કહેવાય, અત્યારે તો અમેરિકામાં એ તરબૂચ મળે છે.
0: તો જે રણ પ્રદેશ જેવો વિસ્તાર હતો એ બધા એના મૂળ છે,
1: મુખ્ય સ્ત્રોત છે.
2: એટલે એ વાત સાચી છે કે અત્યારે ગુજરાતમાં પણ તું જો ને એને તો તરબૂચ મોટે ભાગે નદીના પટમાં વાવવામાં આવે, તરબૂચ ને ટેટી. કારણ કે એ ખેડૂતો છે એ પોતાના ખેતરમાં વાવવાને બદલે નદીના પટમાં રેતી,
0: રેતીમાં જ ઉગે છે.
2: બરાબર છે.
0: અને તરબૂચ ની અંદર 90-92%
2: પાણીનો જ ભાગ છે.
0: હવે 7મી શતાબ્દીમાં ભારતમાં આવ્યું છે એટલા માટે ચરક સંહિતા, સુશ્રુત સંહિતા, અષ્ટાંગ હૃદય આ ત્રણેય જે મુખ્ય ગ્રંથ કહેવાય છે એની અંદર એનો ઉલ્લેખ નથી. અને ભાવ પ્રકાશ નિઘંટુ જે પછીથી 16મી શતાબ્દીમાં લખાયું એની અંદર એના વિશે કહેલું છે. તો કાચું તળબૂચ એ ઠંડુ છે, ભારે છે પચવામાં, આંખ શુક્ર ધાતુ અને પિત્ત ને નુકસાન કરશે.
1: અચ્છા.
0: અને પાકું તળબૂચ એ તાસીરે ગરમ છે, ખારા સ્વાદ
2: ગરમ છે તાસીરે.
0: હા, અને પિત્ત ને શરીરમાં વધારશે.
2: અચ્છા.
0: હવે તળબૂચ નો ફાયદો આપણે કેવી રીતે લઈ શકીએ અને કોને ખાવું જોઈએ? ભારે કસરત કર્યા પછી શરીરમાં પાણીનું પ્રમાણ પરસેવા થકી ઘટી જાય છે.
2: ઘટી જાય
0: તો 90% પાણીના ભાગ વાળું તળબૂચ શરીરની અંદર પાણીના પ્રમાણને જાળવી રાખશે, લાંબા સમય સુધી પેટને ભરેલું રાખશે. એના ઉપરાંત તળબૂચની અંદર લાઇકોપેન નામનું તત્વ છે.
1: બરાબર.
0: એ કસરત કર્યા બાદ જે માઉસના સોજા છે એને ઘટાડશે. તો જીમ જતા જાડા લોકો ની માટે તળબૂચ કામનું.
1: બરાબર.
2: અચ્છા.
0: એ જ રીતે શક્કરટીટી, શક્કરટીટી ને ખરબૂજ કહેવાય,
1: ખરબૂજા
2: બોલે, ખરબૂજા.
0: અને એનો બહુ જૂનો ગુજરાતી શબ્દ તળિયું ચીભડું.
2: અચ્છા.
0: એ આફ્રિકાથી ફારસ થઈ અફઘાનિસ્તાન અને ભારતમાં આવ્યું.
1: બરાબર છે.
0: તળબૂચ કરતા ખરબૂજ સારું.
1: બરાબર.
2: અચ્છા.
0: હા,
2: એટલે ટેટી સારી, ખરેખર
0: ટેટી વધારે સારી.
2: અચ્છા.
0: તો યુરિનની ક્વોન્ટિટીને વધારી અને મૂત્રલ કામ આપશે, શરીરને બળ આપે છે.
1: બરાબર.
0: પેટને સાફ રાખવામાં પણ એ કામ કરે છે, કોષ્ઠ શુદ્ધિ. અને એ ભરે છે, ખૂબ જ મીઠાશ વાળું.
1: બરાબર.
0: અને ઠંડક આપનારું છે, શરીરને તાકાત અને તર્પણ તૃપ્તિ આપશે, પાચન શક્તિને સુધારે છે. અને એનો કેસરી રંગનો ગર બીટા કેરોટીન વાળો હોય છે.
2: અચ્છા.
0: બીટા કેરોટીન એ આંખનું તેજને જાળવી રાખવાનું કામ કરે.
2: એ પણ ઘણી ટીટીઓ તો એટલે જેને હવે નીલમ કે છે, લીલી અંદરથી નીકળે છે, તો એ એમાં ને આમાં કઈ ગુણોમાં ફરક ખરો? પીળા ને લીલામાં
0: ગુણોમાં ફરક ખરો? જે પાછળથી ડેવલપ થયેલી છે, જે બાયોલોજીકલી બદલેલી ટીટીઓ છે.
2: બરાબર છે. એમાં કઈક ફેરફાર કરવામાં આવ્યો છે.
0: હા, તો એ બધી શરીર માટે એટલી બધી લાભદાયી નહીં કે જે ઓરિજિનલ વસ્તુ હોય.
1: બસ લગભગ બધા જ ફ્રૂટની વાત થઈ ગઈ છે. હવે ખાસ અંતમાં પ્રોગ્રામના આપણને સમાપનમાં એ કહો કે કેવા ફળો કોઈએ ન ખાવા જોઈએ.

0: એટલે ખાસ કરીને રોગીઓ બધાએ કયા કયા ફળ ના ખાવા
1: જોઈએ,
0: એટલે કેવા ફળ ન ખાવા જોઈએ એમ ટૂંક.
2: એક શ્લોક આપેલો છે, વ્યાધિત કૃમિજુષ્ટ તાકાતીત અકાલજમ વર્જનિયમ ફલમ સર્વમ અપરિયાગતમ એવચ. વ્યાધિત એટલે રોગવાળું ફળ,
0: ફળ રોગવાળું, વ્યક્તિ રોગી નહીં, ફળ રોગવાળું.
2: રોગવાળા ફળની અંદર હું હાઇબ્રિડ ફ્રૂટને પણ ગણું છું, જેની અંદર બિયા નથી, જે ટેટીની વાત થઈ પીળાને બદલે લીલી છે. એના ઉપરાંત રોગ લાગ્યો જંતુનાશક દવાઓ છાંટી અને પછીથી એ બજારમાં આવ્યું તો આવા ફળોનો વપરાશ કરવો નહીં
1: જોઈએ.
2: કૃમિજુષ્ટ એટલે જેની અંદર કીડા લાગેલા છે તો એવા ફળને ફેંકી
1: દેવાના.
2: પાકવાનો સમય થઈ ગયો છે પણ હજી પાક્યું નથી તો આવા ફળને પણ નહીં ખાવું. એનો ઉત્પન્ન થવાનો સમય, જેમ કે અષાઢ મહિનામાં જાંબુ થાય છે પણ અષાઢ સિવાય બીજા કોઈ સિઝનમાં જો જાંબુ આવ્યા છે, ઝાડ ઉપર લાગ્યા છે, તો એને ખાવું ખાવાનું ટાળવું.
0: અચ્છા.
2: અકાલજમ અને અપરિયાગત એટલે હજુ એ પરિપક્વ એટલે પાકા થયા નથી આવા બધા ફળો,
0: એટલે કાચા ફળ ટૂંકમાં પ્રમાણમાં ન જ ખાવા જોઈએ.
2: હા, કાચા ફળો ન જ ખાવા,
1: અને મોસમી ફળો જ ખાવાના. જે સિઝનમાં જે ફળ મળે,
2: જે સિઝનમાં જે ફળ આવે એ ખાવાનું
1: બસ.
2: અને આપણા શ્રોતા મિત્રોને બીજી થોડી માહિતી આપવા માટે થઈને, જે હાલમાં પ્રચલિત નથી પરંતુ લાભદાયી છે અને ભારતીય મૂળના ફળો છે એના નામ કહી દઉં. અંબાળા, પછી કરમદા, ચારોળી. ચારોળીનું પણ ફળ હોય છે, જે બજારમાં મળે છે એ ચારોળીની બીજની મજ્જા છે,
1: મોટું હોય છે ફળ,
2: એનું ફળ મોટું હોય છે, દ્રાક્ષ જેવું દેખાય,
1: દ્રાક્ષ જેવું, એમાંથી ચારોળી નીકળે.
2: હા, તો એ ફળ પણ બહુ જ પૌષ્ટિક અને ખાવા લાયક
1: બરાબર છે.
2: પછી ઓટનું ફળ, એને ભવ્ય કહેવાય.
1: અચ્છા.
2: ડિલેનિયા ઇન્ડિકા, કદમના ફળો
1: બરાબર,
2: કદમનું ઝાડ છે એના પર ગોળ ગોળ
1: સરસ આવે, મીઠા.
2: પછી કોકમ અને આમલી, આ પણ પાચન સુધારે છે અને વાયુની ગતિને સુધારશે.
1: બરાબર.
2: કોકમ અને આમલી, આમલીની તો ચટણી બધા ખાતા હશે પણ કોકમ નું પાણી બનાવી,
1: કોકમના જ્યુસ મળતા હોય, સરબત મળતો હોય છે,
2: એ પણ કોકણ પ્રદેશ છે અને વેસ્ટર્ન ઘાટનો એરિયા છે ત્યાં વધારે વપરાતું એક ફોર્મ્યુલેશન છે. તો એ કેવી રીતે બનાવવું, તો ગરમ પાણીમાં કોકમ પલાળી દેવા, એની અંદર ગોળ મીઠું જીરું અને સંચળ
1: નાખી રાખવાનું
2: અને હિંગથી થોડો વઘાર કરી દેવો અને જમવાની સાથે એક વાડકી
1: પીવાનું,
2: પીવાથી શરીરમાં પોષણ
1: સારું મળે,
2: સારું મળે. ટીમરું, બકુલનું ફળ એટલે બોલસરી,
0: બોરસલી.
2: હા. ધાવડા ના ફળો, ગંગેટી નું ફળ, આસુંદરો.
0: આ ગંગેટી આપે કહ્યું એ મને થર્ક થયું કે ગંગેટી છે એ બહુ ઓછી પ્રચલિત છે.
1: કોઈ ગંજેટી બોલતા હતા પણ ખરેખર ગંગેટી,
0: ગંગેટી છે. એ ખુબ નાના ફળ હોય ને, ચિકાશ વાળા,
2: ચિકાશ વાળા અને ગળ્યા બી હોય, એ ગળ્યા તુરા અને ઠંડક આપશે. પછી ધોલી, એને સંસ્કૃતમાં બિંબી કહેવાય. સાગના ફળ બી ખવાય, સીવણનું ફળ પણ ખવાય.
0: એમ તો મવડા નહીં એટલે ડોડીઓ છે, એ મવડાનું ફળ નથી.
2: મવડાનું ફળ બહુ જ પૌષ્ટિક હોય છે અને એ શરીરની અંદર વાયુ અને પિત્તને શાંત કરે છે. જેમ મવડો, મવડાનું નામ જે રીતે બગડી ગયું છે પણ ખરેખર જો એનો દારૂ બનાવવામાં ઉપયોગ ના થાય અને એના ફળ ખાવામાં આવે તો એ શરીરને ખૂબ પોષણ આપે છે.
0: જેમ આપણે દરિયાકાંઠે તાડના ફળોમાંથી તાડી એટલે નીરો કાઢે છે, એ નીરો તાજો પીએ તો ગુણકારી છે,
2: ગુણકારી છે,
0: પણ એને હાથો આવવા દઈએ અને જો એ દારૂ બનવા દઈએ તો એ
2: મદકારક છે.
1: એટલે આપણા ત્યાં તો લગભગ મવડાના બિસ્કીટો પણ મળતા થઈ ગયા છે હવે, મવડાનો આઈસ્ક્રીમ પણ મળે છે હવે, એટલે લોકો એ બાજુ જાગૃતિ તરફ વળ્યા છે.

0: પછી હરફા રેવડી, એટલે ખાટી આંબળી કહીએ.
1: અચ્છા,
0: એ પણ ખાવા લાયક હોય છે. ઇંગોળિયું,
1: ઇંગોરિયું
0: એ બી સરસ ખાવા લાયક ફળ છે. કેરડા, પીલુળી, કેવડાના ફળ બી ખવાય.
1: એટલે કેરડા તો અમે સાંધાના દુખાવા માટે, કમરનો દુખાવા માટે તો સારામાં સારું કેરડાનો થાય છે.
2: બરાબર.
0: અને પેટમાંથી કરમિયા મારવા હોય તો લીંબોળી.
2: બરાબર.
0: લીંબોળીની અંદર લીંબોળીનું બીજ, એટલે બીજ ફેંકી,
2: પણ એ કડવી ના હોય.
1: એટલે લીંબોળીનું મીંજ તો કડવું જ હોવાનું.
0: લીંબોળી, લીંબોળીની મીંજ કડવી હોય છે, અને એની ઉપર જે પીળું લેયર છે,
1: કડ કવર છે,
0: અને એનો ગર એ થોડોક મીઠાસ વાળો હશે.
2: એટલે
0: લીંબોળી જયારે ખાઈએ તો, એટલે આમ તો જનરલી કોઈ ખાતું નથી, પણ એની ઉપરનું જે એનો ગર છે એ ગળપણ સાથે કડવો છે.
2: અચ્છા.
0: અને એ 10-12 કોઈ ખાઈ લે તો પેટના કરમિયાને મારી નાખે.
2: અચ્છા, એટલે ઉપયોગી છે.
1: એટલે અમે બધા મજબૂત હતા એનું કારણ એ હતું.
2: અચ્છા.
1: અમે લીંબોળી બહુ ખાતા હતા.
2: બરાબર, બરાબર છે.
0: અને ખીજડાના ફળ ખાઈએ તો એ વાળને નુકસાન કરશે. એટલે ખીજડાનું ફળ ખાવું નહીં.
1: અચ્છા, સાંગરી જે કહીએ છે.
0: હા,
1: પણ એટલે એનું શાક તો બનાવે છે રાજસ્થાનમાં, તો ખૂબ બને છે.
0: એનું શાક બને છે, પરંતુ ગ્રંથોની અંદર એને કેશનો નાશ કરનારું કહ્યું છે.
1: અચ્છા.
0: વાળને નુકસાન કરે છે.
2: બરાબર.
0: અને લકુચ એટલે નાના ફણસ, આ પણ નહીં ખાવા.
1: એટલે આટલા ફળો ટૂંકમાં તાજ્ય છે એમ કહીએ કે તજવાના, ખાવામાંથી નહીં, ઉપયોગમાં નહીં કરવા.
0: લકુચ એટલે કે નાના ફણસ અને ખીજડાના ફળ એને નહીં ખાવાના.
1: એટલે ખીજડાના ફળમાં તો જોકે બંને વસ્તુ અત્યારે યાદ કરી કે સૂકા ને લીલા બંને હોય છે. સૂકા હોય ત્યારે તો રીતસર બિસ્કીટ જેવો જ એનો સ્વાદ હોય છે.
2: ખરેખર 3 એપિસોડથી આપણે ફળોના ઉપરની ચર્ચા કરી રહ્યા છીએ અને ખૂબ મજા આવી. શ્રોતા મિત્રોને લગભગ બધા જ ફળ વિશેની માહિતી મળી ગઈ. ખૂબ ખૂબ આભાર ઋષિકેશ ઉપાધ્યાય સાહેબ આપનો. નમસ્કાર.
1: ખૂબ સરસ માહિતી સાહેબ, ખૂબ ખૂબ ધન્યવાદ.
0: હું શ્રોતા મિત્રો સાથે એવી આશા રાખું કે હવે જયારે પણ કોઈ બીમાર પડે તો સમજી વિચારીને ફળો એમની માટે લઈ જશે.
1: અને દવા તો બીજી દવા ખાવાને બદલે એના કરતા ફળથી જો મટાડે રોગ તો વધારે
0: તો ખૂબ સારું.
1: સાચી વાત છે. ખૂબ આભાર સાહેબ, ધન્યવાદ.
0: થેન્ક યુ.
3: શ્રોતા મિત્રો, ખુશ ખબર,
4: ફરી આવી રહ્યો છે તમારો માનીતો કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન.
3: આપણને ખૂબ ઉપયોગી વનસ્પતિઓ, જીવોની સૃષ્ટિનો પરિચય આપતો કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન.
4: હવે વળી પૂરો અડધો કલાક જૈવ વિવિધતાને જાણો અને તેનું જતન કરો, અને સાથે ભેટ તથા ઇનામો.
3: દર રવિવારે સાંજે 6:30 વાગે આકાશવાણી પર સાંભળો જૈવિક વિવિધતાનું જતન. મિત્રો, ગુજરાત રાજ્ય બાયોડાયવર્સિટી બોર્ડ એટલે તો ગામે ગામ બીએમસી ના માધ્યમથી સ્થાનિક વનસ્પતિઓ, જીવો અને પરંપરા સુદ્ધાનું જતન કરવાનો આગ્રહ કરે છે, અપીલ કરે છે.
4: હા મિત્રો, તમારા વિસ્તારની જૈવ વિવિધતા વ્યવસ્થાપન સમિતિ એટલે કે બીએમસી ની પ્રવૃત્તિઓમાં તમે પણ જોડાઓ. હવે તો વરસાદ પણ સારો થઈ ગયો છે, એટલે આપોઆપ ઉગી નીકળેલી વનસ્પતિઓને ઓળખો, એના ગુણો વિશે જાણો.
3: એથી આગળ આ વનસ્પતિઓ જીવોની એક અલગ યાદી બનાવી બીએમસી ના સભ્યો સાથે, ટીએસજી ના નિષ્ણાતો સાથે ચર્ચા કરો અને તેના જતન સંવર્ધન માટે યોજના તૈયાર કરો.
4: બિલકુલ સાચી વાત. જેમ કે લોહ તત્વ ના ભંડાર રૂપ થોર ના ફળ એટલે કે ફીંડલા માટે હવે સૌરાષ્ટ્ર કચ્છના ખેડૂત મિત્રો શેઢાપાળે આથલિયા થોર અને બીજા પાકની સાથે કુદરતી મીઠાશ ધરાવતી સ્ટીવિયા જેવી વનસ્પતિઓની ખેતી કરવા લાગ્યા છે.
3: તમારા ધ્યાનમાં પણ આવી કોઈ વનસ્પતિ કે વિશિષ્ટ જીવજંતુ આવે તો તેનો ફોટો ખેંચી જ લેજો અને અમારા સુધી પહોંચતો કરજો.
4: બિલકુલ,
3: અમે તમારા નામ સાથે બીજા બધા મિત્રોને તે જણાવીશું.
4: એ માટે વાત કરવા કે માહિતી આપવા ફોન નંબર તો જાણો છો,
3: 94-276-0-65-96. સાથે કાલે પત્ર લખવા સરનામું પણ નોંધી લો.
4: જૈવિક વિવિધતાનું જતન,
3: ગુજરાત રાજ્ય બાયોડાયવર્સિટી બોર્ડ,
4: અરણ્ય ભવન,
3: બી વિંગ,
4: 5મો માળ,
3: સેક્ટર 10, ગાંધીનગર.
4: મિત્રો, આપણા રાજ્યની જૈવ વિવિધતા જેટલી ભરપૂર છે એટલા જ એના ગુણો કે ઉપયોગો પણ અગણિત છે.
3: બસ આપણે બધાએ તેના જતન માટે સક્રિય થવાનું છે. અને દર રવિવારે સાંજે 6:30 વાગે આકાશવાણી પરથી આ જૈવ વિવિધતા વિશે સાંભળીને તેનો અમલ કરવાનો છે.
4: આવતા રવિવારે પણ આવી જ અગત્યની ચર્ચામાં ફરી જોડાઈશું.
3: ત્યાં સુધી તમારી તબિયત સાચવજો અને ગૌરવથી ગાજો.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન, જેનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી ભુજ પ્રસ્તુત છે મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની 6 દિવસની સફળ મુલાકાત પૂર્ણ કરીને સ્વદેશ પરત ફર્યા. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે 405 કરોડ રૂપિયાના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું. રાજ્યના હિંમતનગર સહિતના આસપાસના વિસ્તારોમાં ચાંદીપુરા વાયરસને કારણે 5 બાળકોના મોત નિપજતા કચ્છ જિલ્લામાં પણ સઘન તપાસ શરૂ કરી દેવામાં આવી. સમગ્ર ભારતમાં સંભવતઃ સૌથી વધુ અંતરે તાલુકા મથક ધરાવતા ખડીર વિસ્તારને જોડતો એકલ બાંબળકારણ માર્ગ હવે પૂર્ણતાના હારે. આ માર્ગ નિર્માણથી ખડીરથી તાલુકા મથક ભચાઉનું અંતર 150 કિલોમીટરથી ઘટીને માત્ર 70 કિલોમીટર થઈ જશે. જિલ્લાની તમામ અદાલતો તેમજ ફેમિલી કોર્ટમાં ગઈકાલે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કુલ 16,215 કેસનો નિકાલ કરી ₹31 કરોડના ચુકાદા આપવામાં આવ્યા. કચ્છ યુનિવર્સિટીના સંશોધકોએ સ્ટીવિયાના

છોડમાંથી મળતા કુદરતી ઘડપણનો ઉપયોગ કરીને ખાંડનો વિકલ્પ તૈયાર કરવાની નવી પદ્ધતિ વિકસાવી. માંડવી ચેમ્બર ઓફ કોમર્સ પ્રેરિત માંડવી સર્વાંગી વિકાસ પરિષદની બેઠકમાં ભુજ માંડવી રેલવે લાઇનના પ્રોજેક્ટને મંજૂરી મળે તે માટે અત્યાર સુધી કરાયેલા પ્રયાસોની સમીક્ષા કરાઈ. અંજાર તાલુકાના બુડારમોરામાં 700 વધુ પશુઓને એન્ટી રેબીસ રસી આપવામાં આવી. કરવેરા વહીવટને વધુ અસરકારક, પારદર્શક અને પરિણામલક્ષી બનાવવા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડના અધ્યક્ષ સમક્ષ રજૂઆત કરવામાં આવી. દેશભરની ચૂંટાયેલી મહિલા જનપ્રતિનિધિઓ માટે દિલ્હી ખાતે ઇન્ડિયન સ્કૂલ ઓફ ડેમોક્રેસી આયોજિત પ્રતિષ્ઠિત સી રિપ્રેઝન્ટ્સ 2026 રાષ્ટ્રીય સ્તરના નેતૃત્વમાં કચ્છની મહિલા સરપંચોએ ભાગ લઈ 7 દિવસ તાલીમ પૂર્ણ કરી. પ્લાસ્ટિક લાવો થેલા લઈ જાઓ અભિયાન અંતર્ગત મોટા અંગ્યાનું પ્લાસ્ટિક મુક્ત દિશામાં કદમ. દરિયાના વેગીલા પવનથી માંડવી તાલુકામાં ખેડૂતો અને માલધારીઓમાં ચિંતા. મુખ્ય સમાચાર પૂરા થયા.

0: આ ગીત સાથે જ સુરીલા ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. થોડી જ ક્ષણોમાં બરાબર 7:10 આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર.
1: દાદા આ કયો પ્લાન્ટ છે?
2: ટેન્જેરીન. બહુ જ મીઠા હોય છે, તોડતો નહીં. હા, ફ્રી ફોરેન ટ્રીપ, ક્લિક ઓન ધ લિંક. હમણાં કરું છું.
1: દાદા થોભો, લિંક પર ક્લિક નહીં કરતા.
2: કેમ?
1: આ SMS સ્કેમ છે. ક્લિક કરશો તો તમારી બેંક ડિટેલ્સ થશે ચોરી.
2: ઓ થેન્ક્સ કપુ, બચાવી લીધો. આલે તારી સમજદારીનું ફળ.
1: RBI કહે છે, સ્માર્ટ બનો, ભૂલ રહો.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ગાંધીનગર લોકસભા વિસ્તારમાં સામૂહિક વૃક્ષારોપણ. એક જ દિવસમાં 1.25 કરોડ છોડનું વાવેતર કરાયું.

0: કેન્દ્રીય મંત્રી અમિત શાહ આવતીકાલે ગાંધીનગર NFSU ખાતે 11મી ઇન્ટરપોલ ડિજિટલ ફોરેન્સિક એક્સપર્ટ ગ્રુપની બેઠકનું ઉદ્ઘાટન કરશે. સુરતમાં પૂરગ્રસ્તોને ઝડપથી સહાય મળે તે માટે રાજ્ય વેરા વિભાગના 13 અધિકારીઓના માર્ગદર્શનમાં 65 નવી ટીમોની રચના. 1 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરનાર 2 શખ્સની ભાવનગરમાંથી ધરપકડ. અને રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં આજે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં 1 જ દિવસમાં અંદાજે 1.25 કરોડ વૃક્ષોનું વાવેતર કરાયું. આ પ્રસંગે તેમણે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં વર્ષ 2029 સુધીમાં હરિત આવરણ 20% સુધી પહોંચાડવાની નેમ વ્યક્ત કરી.
1: અમદાવાદ શહેર અને ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સૌ નાગરિકોને હૃદયપૂર્વક પ્રણામ કરી અભિનંદન આપવા માંગુ છું. ખાલી ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં 1.25 કરોડ વૃક્ષો આજના દિવસમાં રોપિત કરવાનું કામ આપણા નગરજનોએ કર્યું છે.
0: શ્રી શાહે આજે અમદાવાદ મહાનગરપાલિકાના 405 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કર્યું. કાર્બન ઉત્સર્જન વિશે ચિંતા વ્યક્ત કરતા તેમણે દરેક નાગરિકને પોતાના ઘર ઉપર સોલાર રૂફટોપ લગાવવા અને સોસાયટીના દરેક ખૂણે વૃક્ષ વાવવા અપીલ કરી.
1: હમણાં સોલાર રૂફટોપનો અંદાજ લગાવવામાં આવતો તો ભારત સરકારમાં હું તમને એક શુભ સમાચાર આપવા માંગુ છું. કોઈ એક મત વિસ્તારમાં સૌથી વધુ સોલાર રૂફટોપ લાગ્યા હોય તો એ આપણો ગાંધીનગર લોકસભા ક્ષેત્ર છે, જ્યાં સૌથી વધુ લાગે. પણ આને પણ એક અભિયાન તરીકે, મોટા ફ્લેટ હોય તો જનરલ કામોમાં લિફ્ટ માટે, સ્ટ્રીટ લાઇટ માટે વીજળી વપરાય, અને ઘર હોય તો ઘરનું વીજળીનું બિલ ઓછું થાય. એક પણ ઘર, એક પણ ફ્લેટ, એક પણ ધાબુ સોલાર રૂફટોપ વગરનું ના રહે એનું અભિયાન અમદાવાદ શહેર અને ગાંધીનગરના નાગરિકોએ ચલાવવું પડે.
0: અમદાવાદના સાયન્સ સિટી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગાંધીનગર લોકસભા વિસ્તારમાં કુલ 101 ઓક્સિજન પાર્ક તથા 155 એસી ઇલેક્ટ્રિક BRTS AMTS બસનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું. આ ઉપરાંત શ્રી શાહની ઉપસ્થિતિમાં અમદાવાદ શહેર તેમજ સમગ્ર ગાંધીનગર લોકસભા વિસ્તારને હરિયાળી લોકસભા બનાવવાના ઉદ્દેશથી ITC ઇન્ડિયા લિમિટેડ, વિશ્વનાથ રિયલ્ટર્સ, એસોસિએશન ઓફ ઓટોમોબાઇલ્સ ડીલર્સ અને શીતલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇફકો તેમજ ગુડા સાથે શહેરમાં વૃક્ષારોપણ અને સતત 3 વર્ષ સુધી તેના જતન માટેના સમજૂતી કરાર પણ કરવામાં આવ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી NFSU ખાતે 11મી ઇન્ટરપોલ ડિજિટલ ફોરેન્સિક એક્સપર્ટ ગ્રુપ DFEG મીટિંગનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે 47 દેશના પ્રતિનિધિ અને કાયદા અમલીકરણ એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ હાજરી આપશે. કેન્દ્રીય ગૃહમંત્રી 3 સેન્ટર ઓફ એક્સલન્સ, એશિયાની પ્રથમ સાયબર ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન વાન અને વૈશ્વિક પ્રદર્શનનું પણ ઉદ્ઘાટન કરશે. આ પ્રદર્શનમાં 30થી વધુ બહુરાષ્ટ્રીય કંપનીઓ પોતાની નવી ટેકનોલોજી અને સાધનો પ્રદર્શિત કરશે. શ્રી શાહ AI સક્ષમ ડિજિટલ ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન વિષય પર પ્રથમ આંતરરાષ્ટ્રીય તપાસકર્તા સ્પર્ધા અને શિખર સંમેલનનું પણ ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત શ્રી શાહ દહેગામ APMC ખાતે શાક માર્કેટનું લોકાર્પણ તેમજ અમૃત મહોત્સવની ઉજવણીમાં સહભાગી થશે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં પોરબંદરમાં આજે યુવા સંવાદ યોજાયો, જેમાં રાષ્ટ્ર નિર્માણ અને યુવા સશક્તિકરણ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી. કાર્યક્રમમાં ડોક્ટર માંડવિયાએ યુવા મંડળના સભ્યો સાથે સીધો સંવાદ સાધ્યો અને રાષ્ટ્રના વિકાસમાં યુવા શક્તિના યોગદાન વિશે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું. કાર્યક્રમ અંતર્ગત યુવાનોએ દેશની પ્રગતિમાં પોતાની ભૂમિકા અને સ્થાનીય પ્રશ્નો અંગે તેમની સમક્ષ રજૂઆતો કરી હતી, ત્યારે મંત્રીએ પણ યુવાનોના વિચારોને આવકારી આગામી સમયમાં રમતગમત અને યુવા કલ્યાણ ક્ષેત્રે લેવાનારા પગલાંઓની માહિતી આપી હતી. આ પ્રસંગે યુવાનોમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ વધે તે માટે રમતગમત કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે છોટાઉદેપુરમાં પૂર્વ મંત્રી સ્વર્ગીય મોહનસિંહ રાઠવાને પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી. આ પ્રસંગે તેમણે સ્વર્ગીય રાઠવા દ્વારા જાહેર જીવનમાં આપેલી સેવાઓને યાદ કરી હતી. તેમણે શોક સંતપ્ત પરિવારજનોને સાંત્વના પાઠવી અને દુઃખની આ ઘડીમાં રાજ્ય સરકાર તેમની સાથે હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે જનપ્રતિનિધિઓ, વિવિધ રાજકીય આગેવાનો, અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં શુભેચ્છકો જોડાયા હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ _ABAD ને ફોલો કરશો.

0: સુરત શહેરમાં થયેલા ભારે વરસાદ બાદ પૂરગ્રસ્તોને ઝડપથી સહાય મળે તે માટે જિલ્લા કલેક્ટર તેજસ પરમાર દ્વારા સર્વેની કામગીરીને વેગ આપવામાં આવ્યો છે. રાજ્ય વેરા વિભાગના 13 અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કુલ 65 નવી ટીમોની રચના કરવામાં આવી છે, જેમાં 338 કર્મચારીઓને તાત્કાલિક અસરથી સર્વેની કામગીરી સોંપવામાં આવી છે. આ તમામ ટીમો સૌથી વધુ અસરગ્રસ્ત ઉધના અને મજૂરા વિસ્તારમાં સર્વેની કામગીરી કરશે. ભાવનગર જિલ્લામાં શેરબજારમાં રોકાણ કરાવી હજારો રૂપિયાની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. ફરિયાદકા ગામના બે પિતરાઈ ભાઈઓએ લોકોને શેરબજારમાં 20% વળતરની લાલચ આપી હતી, જેમાં 1,29,00,000 રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે બંને આરોપીની ધરપકડ કરીને તેમની પૂછપરછ શરૂ કરી છે. વલસાડ જિલ્લામાં ડુંગરી પોલીસે 1,09,000 રૂપિયાના માદક પદાર્થનો જથ્થો ઝડપી પાડ્યો છે અને આ મામલે એક મહિલાની ધરપકડ કરીને એનડીપીએસ હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે વલસાડ તાલુકાના ગોરગામના અરવાડા મંદિર ફળિયામાં આવેલી આંબાવાડીમાં દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાં એક મહિલા પાસેથી કુલ 2,190 ગ્રામના માદક પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આરોપી મહિલા સામે અગાઉ પણ પ્રોહિબિશન અને એનડીપીએસ એક્ટ હેઠળ અનેક ગુનાઓ નોંધાયેલા છે. રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં સક્રિય મોન્સૂન ટ્રફ અને પશ્ચિમી વિક્ષોભની અસરને કારણે છૂટાછવાયા સ્થળે વરસાદ પડી શકે છે. ખરાબ હવામાન અને ભારે પવનને ધ્યાનમાં રાખીને આગામી 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું.
1: तापमान है अभी अधिकतम तापमान वो नॉर्मल से थोड़े से ज्यादा बने हुए हैं, जो पिछले 24 घंटे में हमारा भावनगर में रिकॉर्ड किया गया था 37.6 डिग्री सेल्सियस. और अगर कोस्टल की बात करें तो कोस्टल में क्योंकि स्टीप प्रेशर ग्रेडियंट है उसकी वजह से स्ट्रॉन्ग विंड्स हैं, तो हमने कोस्टल में जो डायरेक्शन है साउथ वेस्टर्ली डायरेक्शन रहेंगी, और जो नॉर्थ गुजरात कोस्ट है उसमें 25 से 30 और गस्टिंग 35 नॉट, और साउथ में 20 से 25 गस्टिंग 30 नॉट, मतलब स्ट्रॉन्ग विंड्स हैं.
0: સાબરકાંઠાના પોલો ફોરેસ્ટ નજીક જળાશયમાં નહાવા પડતા બે યુવક ડૂબી ગયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે મોડાસાના ટીટોઈ ગામના બે યુવકો જળાશયમાં નહાવા ઉતર્યા હતા, જ્યાં પાણીના જોખમી પ્રવાહમાં બંને ગરકાવ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક તરવૈયાઓની ભારે જહેમત બાદ એક યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો, જ્યારે ડૂબી ગયેલા અન્ય યુવકની શોધખોળ ચાલી રહી છે. અમરેલી જિલ્લાના વિવિધ ગામોમાં ઊંડા કરાયેલા તળાવોમાં નવા નીરની આવક થતાં ઉર્જા અને કાયદા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ આજે નવા નીરના વધામણા કરીને જળસંચયનો સંદેશો પાઠવ્યો. અમરેલી અને કુંકાવાવ વડિયા તાલુકાના સાજિયાવદર, બરવાડા બાવીશી, સણોસરા, જાડિયા, ઢોલરવા, કમીગઢ, માંડવડા અને ટીંબલા ગામોમાં નવા નીરના વધામણા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. વલસાડના રોલા ખાતે નાણામંત્રી કનુ દેસાઈની ઉપસ્થિતિમાં મહારક્તદાન શિબિર યોજાઈ, જેમાં 2,700 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું. આ પ્રસંગે 100થી વધુ વખત રક્તદાન કરનાર વીરોનું સન્માન પણ કરવામાં આવ્યું. દરમિયાન રક્તદાતાઓ માટે રાખવામાં આવેલા લકી ડ્રોમાં ઇલેક્ટ્રિક સ્કૂટર, એક્ટિવા અને મોબાઈલ ફોન જેવા આકર્ષક ઇનામો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. કેન્દ્રીય મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ગાંધીનગર લોકસભા વિસ્તારમાં સામૂહિક વૃક્ષારોપણ, એક જ દિવસમાં 1,25,000,000 છોડનું વાવેતર કરાયું. કેન્દ્રીય મંત્રી અમિત શાહ આવતીકાલે ગાંધીનગર NFSU ખાતે 11મી ઇન્ટરપોલ ડિજિટલ ફોરેન્સિક એક્સપર્ટ ગ્રુપની બેઠકનું ઉદ્ઘાટન કરશે. સુરતમાં પૂરગ્રસ્તોને ઝડપથી સહાય મળે તે માટે રાજ્ય વેરા વિભાગના 13 અધિકારીઓના માર્ગદર્શનમાં 65 નવી ટીમોની રચના. 1 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરનાર બે શખ્સની ભાવનગરમાંથી ધરપકડ. અને રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: ત્રણેય કોલેજમાં
3: ચિંતા ના કર,
2: ફીસ તો જો.
4: શું હાલ છે?
5: શું થયું?
3: ફીસ નું ટેન્શન.
5: રાહુલ નો બેંક એકાઉન્ટ તો છે જ, તો રસ્તો ક્લિયર. બેંક થી જરૂરત જેટલી સ્ટુડન્ટ એજ્યુકેશન લોન ઇઝીલી મળશે, જેમાં 4 લાખ સુધી નો કોલેટરલ. તે ક્યાં છે મીઠાઈ?
6: RBI કહે છે,
7: કરો યોગ્ય શરૂઆત, બનો ફાઇનાન્શિયલી સ્માર્ટ.
8: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ

0: ગામના ચોરે ભેગા થયેલા સૌ મિત્રોને ઝાઝા કરીને રામ રામ. આજે સાંભળીએ લોકવાર્તા ઘોડી અને અસવાર પૂંજાવાળા પાસેથી.
1: બાબરાને ઉગમણી દેશ ઉપર નાની નાની નાની નાની કુંવારિકાઓ હોય એવી એક સાલેમાલ નામના ડુંગરની ધારમાળા છે, અને એમાં બરોબર જેઠ મહિનાનો વરસાદ, તેલવાટનો વરસાદ તો દુનિયામાં ક્યાંય નથી, જેને ગળાહંધ કહેવામાં આવે છે. ઉનાળો ઉતરતો હોય અને ચોમાસું બેસતું હોય એને ગળાહંધ કહી છે. પણ ગળાહંધના દિવસોમાં હામળા રંગની વાદળીઓ જેમ આઠ આઠ મહિનાના વિયોગે કુંવારિકાઓ હામ હામી મળી ગઈ હોય, ઓંચી તાની પછી બધું ભરી ભરી મળતી હોય ને, એવી વાદળીઓ એ હાલેમાલની ડુંગર માળાની માથે માંડ્યું મળવા, અને મેઘે ધારાળા મૂક્યા. એક એ હાલેમાલના ડુંગરની તળેટીમાં નાનું એવું ગામડું, પણ કોઈ નવઠાના ચોટલા માલિપા ઊનના દોરાથી ગૂંથેલું ફૂમકું પાડ્યું હોય એવું રૂડું ગામ હો. અને એ ગામની માલિપા એક યુવાન કાઠી, કાઠીએ આ વરસાદ જોયો અને એનું દિલ હલબેલું. કારણ હતું, આઠક મહિનાનો પોતાની પત્નીનો વિયોગ હતો. શ્રીમદનું મુહૂર્ત ખોળો ભરીને બાઈને માવતરે તેડી ગયેલા, અને અહીંયા આપો હૂંથો ધાધલ, આઠ આઠ મહિનાથી પોતાના સ્ત્રીનું મોઢું નથી જોયું. એમાં વર્ષા આવી અને પહેલવાડની વર્ષા, સાંજનો સમય બરોબર જેઠની બીજ, અને જ્યાં બીજ હામું જોયું ને ત્યાં કાઠીને એમ લાગ્યું કે આ તો ચંદ્ર જાણે કે એની પ્રિયતમાના વિયોગમાં દુબળો પડી ગયો છે. અને બરોબર એવે વખતે કાઠિયાણી યાદ આવી, હામી માણકી ઘોડી બાંધેલી, ચારે પગ ધોયેલા, મોઢે અંજવાળી, અને માણકી હામી બાંધી બાંધી ખડતા લે કે રાતની રાત વિતાવી નાખને હવારે મારા વાહા ઉપર આવી જા, સવાર થઈ જા, તો બીજા દિવસની સાંજની થાય એ વખતે તો હું તારા સાસરાને ગામ તને પહોંચાડી દઉં, બે બદલ પહોંચાડી દઉં. કાઠી નહીં લાગ્યું હવારમાં માણકીને પલાણું. રાતે માંડ માંડ તડફડી તડફડી અને વિતાવી, સામા ઉભય પાત્રોમાં એટલે કે સામા પણ એમના પત્નીને આ જ વાત હશે મનમાં, એને રાત માંડ માંડ ગઈ છે, આઠ આઠ મહિનાની વાત હતી. સવારના પહોરમાં કોઈ ઘોડો, કોઈ પ્રખડો, કોઈ સચંગી નાર, સર્જન હારે સર્જિયા તેનો રતન સંસાર, કોઈ ઘોડો, કોઈ પ્રખડો, કોઈ સચંગી નાર. સંસારની માલિપા કોઈ ઘોડો, કોઈક પ્રખડું એટલે માણસને ઓળખવા વાળો પ્રખડો, માણસની પરખ કરવા વાળી વ્યક્તિ, અને કોઈ સચંગી નાર, કોઈ સારી એવી સ્ત્રી. આ તો સંસારમાં સર્જન હારે ત્રણ રતન સર્જ્યા છે. વાર્તાએ બાપા ત્રણેય રતન ભેગા સુંદર મજારા થાય એવી છે હો, સાંભળો. અને આની કોઈ ઘોડી પલાણી, પણ જે ઘાસિયો કાઢ્યો ને મખમલનો, માલિપા ઢેલ ને મોર ને કટારી ભરત કરેલું કાઠિયાણીના હાથથી ગોરા બાવડાથી, નાનો એક ભૈલો હુંથા દાદલનો નાનો ભાઈ, સમજી ગયો કે આજ મોટો ભાઈ નક્કી મારા ભાભીને મળવા જતા હોય અને તેડવા જતા હોય એવું બને ખરું, આ ઘાસિયો નકર નીકળે નહીં. એ ઘાસિયો નીકળ્યો, સામાન નખાણો માણકી ઉપર તંગ તાણ્યો, કાઠી સવાર થયા અને ઉપડ્યા, પણ ભો ભીની ઘોડા ભલા ડાબા ઉપડ્યા, કા મરઘા નેણીને માણવા અને કા ખગ વાવા ખડિયા, ભો ભીની અને ઘોડા ભલા તો ડાબા ઉપડ્યા. ધરતી ભીની થઈ ગયેલી છે, ઘોડા ભલા છે, એમાં ડાબા ઉપડ્યા છે. જોજો મજા દોહાની આપ, અમસ્તો અમસ્તો કોઈ યુવાન નીકળ્યો હોય તો આપણે એમ ન કહી શકીએ કે આજ કામ માટે જઈ રહ્યો.

છે, પણ આવા સુંદર ઘોડા હોય, એની માથે એની સવારી હોય, એની આંખડી દેખાય તો ખબર પડે. દોહો કહે છે કે ભો ભીની ઘોડા ભલા અને પછી એના ડાબા ઉપડ્યા. તો સવાર શું શું કામ માટે જતો હોય કે કા મરઘા નેણીને માણવા અને કા ખગ વાવા ખડિયા. કા મરઘા નેણીને માણવા જઈ રહ્યો હોય અને કા નકી તરવાર કાઢી અને પોતાનો ખડિયો ભરી લેવા જઈ રહ્યો હોય. આ બે જ કાર્ય હોઈ શકે. આમ એ ઘોડી ઉપડી પણ ચટપટ ચટપટ ચટપટ ડાબા માંડ્યા થવા ઘોડીના હવારનો ઉપડેલો સવાર કોકો કોકો ઠમ ઠમ ઠમ ઠમ વરસાદ આવે, કોકો કોળી ઉઘાડ થઈ જાય અને સાંજનો સમય જ્યાં થયો ન થયો, દિવે વાટું ચડી આરતીના ઝણકારા બોલ્યા ન બોલ્યા, તા તો આપા હુંથા ધાદલના હાહરાનું ગામ મેકડું દેખાવા માંડ્યું ઘોડીને સવારને. અને અહીંયા બરોબર ઓસરીની કોરે થાંભલીને ટેકો દઈ અને કામદેવની સ્ત્રી રતી ને જરા ખીજવા હારું કામે એક હારામાં હારું પૂતળું બનાવી દીધું હોય અને એવી સુંદર સ્ત્રીનું પૂતળું બન્યું હોય કે રતિથી એ સુંદર હોય ને પછી કામને એવી ઈચ્છા થઈ આવે કે આ જીવંત બની હોય તો, અને બ્રહ્માને વિનંતી કરી હોય કે આને જરાક અંજલિ છાંટી જીવતી કરો ને તમારી રતિએ આની પાસે લાજે, એવી કાઠિયાણી આમ ટેકો દઈ અને કોરે ઉભેલી બરોબર ઈતરિયા ગામની કોઈ નજર નાખે એના માર્ગ હામું જોવે કે કદાચ નહીં આ વરસાદ પેલવાડની ઋતુ નવજળ ભર્યા મગડા સજન ધડુક્યો મેહ એની રતે આવશે જદ માનુગી નેહ. અરે નવજળ ભર્યા મગડા અને સજન ધડુક્યો મેહ આ ભીંજી પાગ અને પછી આવશે જદ માનુગી નેહ. તમારી પાકડી ભીની થઈ ગઈ હોય અને નવા જળે માર્ગ ભરાઈ ગયા હોય અને આવી ઋતુમાં તમે આવો તો માનું તમારો નેહ તમારી પ્રીતિ એ મારી ઉપર સાચી છે. અને એમાં બરોબર રસ્તો ઊંડો વાડ ઊંચી વાહેલા ફળિયાની બાય રાહ જોઈ રહી છે પણ ઘોડી ન કળાણી અસવાર ન હાલ જોવે ને અને પાકડીના છોકરાનું જ્યાં હલવું જોયું ને ત્યાં બાઈ અનુમાન કરી લીધું. ઊંડો કેળો એટલે ઘોડી નહીં સવાર નહીં ખાલી લાલ પાકડી અને એનું છોકું જ્યાં હલતું તું રેવા હાલની માલિપા ઘોડીની. તા બાએ માની લીધું ઓહો આ તો માળું આપણી માણકીની રેવાળ હોય અને પોતે જ આવ્યા હોય, નક્કી એમની જ બાંધણીનું છોકલું હલી રહ્યું છે. ત્યાંથી એકદમ વાહો વાળી લીધો અને પોતાના બાપ હવી ગયા. માં આજ રોટલી લાય હું તને કરાવવા લાગુ. પોતે રોટલી કરાવવા બેસી ગયા કાઠિયાણી અને આની કોરથી ઘોડી પાદર આંટો વાળીને ડેલીએ આવી. પહાઠક વરહનો હાહરો પણ કાઠીમાં તો મામો કહેવાય. મામા માળા ફેરવે એમાં ઘોડા માથે ચડેલો પોતાનો ભાણેજ એને જમાઈ ન કે કાઠીમાં ભાણેજ કે એટલે ભાણેજ જ્યાં જોયો ઓ હો હો હો મારો બાપલો આવ્યો, મારો ભૈલો આવ્યો, મારો હૈયાનો કટકો આવ્યો, વાય વાય વાય વાય કરીને ઊભા થઈ ગયા. બધું ભરીને મળ્યા. આ મળવાની જે રીતુ હતી, પ્રેમ દેવાની જે વાત હતી, છાતિયું બિહીન મળવાની વાત, ભૈલાની આંખમાં ભાણિયાની આંખમાં દોરા ફૂટી ગયા. મામાનું હેત જોઈને હામો બેહાર્યો. પણ વરસાદ કીએ મારું કામ ધોરવા ધરા ધસાને એ તો બેલી બન લપટાને સુરરાજ તાપતાને. એક ધારો વરસાદ શરૂ થઈ ગયેલો રાતનો, તે દિવસ તો કાંઈ બોલાણું નહીં. મેઘાણીભાઈ લખે છે સૌરાષ્ટ્રની રસધારમાં કે એ જમાનામાં અને કંઈક આજે પણ જમાએ પોતાના હાહરાને અહીંયા પોતાની પત્નીના પગની પાની તો ઠીક પણ એના હાડલાનો છેડો જોવા પામતો નહોતો. ત્યાં કાંઈ એ આવીને હામી ઊભી ન રહી જાય કે એમને કડક મીઠી ચા ફાવે છે ને આ હાથમાં આલ્યું આવી બનાવી દઉં છું, એ ન બનતું. એક દિવસ વરસાદે ધાર ન ખેંચી, બીજો દિવસ કાંઈક વરસાદ ધીમો પડ્યો. ભાણિયાએ વાત માંડી, મામા અમારે વાવણી છે અને વાવણીને ઘી તાવણી અમે હવે જાઈ હું તેડવા આવ્યો છું બધાને. અરે બાપ ખુશીથી તેડી જા, પણ આ વરસાદ હામે ગાવે જ છેટી શેત્રુંજી, મેકડાથી ગાવ છેટી શેત્રુંજી નદી છે એમાં પૂર કેટલું હોય ભાઈ, બે દિવસ રોકાઈ જા. ના મામાઓ બહુમાં બહુ તો આજ નદી રોકાઈશ, નહીતર તમારા ગોળાનું પાણી હરામ કરીશ, અમારે તેડી જ જવા છે. હઠ લીધી. ગામના ખેડૂએ આવીને મનાવ્યા, હું થા દાદલ એમ હઠ કરોમાં એમાં રીંગાઈ કરોમાં અને એક વધારે દિવસ તો કે ના હો, કાલ તો અમારે જવું જ છે. થોડોક વરસાદ મોળો પડ્યો, ગરુડના ઈંડા હોય એવા ચાર ધોળા બળદ જોડી હવારના પોરમાં પટેલ હાજર થઈ ગયો ગાડું
તૈયાર

થયું, બાઈક માથા બોલ નાય ધોઈ અને ધૂપ દીધેલા કપડાં પહેરી અને તૈયાર થઈ કેવડાનું ફૂલ હોય એવો બાળકો એને તેડી અને ઉમરા સુધી આવ્યા. માએ વલામણા દીધા, માથે હાથ મૂક્યો, બેટા સાચવજો એમ કીધું અને ગાડામાં બેહવાની તૈયારી બાઈની. આની પરથી દરબારને ખબર આપ્યા, બાપુ મળવા આવ્યા, 65 વર્ષની ઉંમર, હાથમાં માળા ફરે પણ 5-5 પારા એક હારે માંડ્યા ફરવા. પોતાનું ફળિયું પણ આંખમાં આંસુ બાજી ગયેલા એટલે એ ફળિયામાં પોતાના પગ હરખા થીર પડતા નથી. અને વાત સાચી છે ને, જ્યાં 20-20 વર્ષ 25-25 વર્ષની થઈ હોય એ બેંડળીને બીજા જ સંસારમાં બીજી જ જગ્યાએ મોકલી દેવાની વાત. અને એમાંય પાછું આ આણું તો એવા પ્રકારનું, હવે તો દીકરો થઈ ગયા પછીની વાત. એક બાપ દીકરીને ત્યાં મળવા ગયો ને તો પોતાના દીકરાને દીકરી તેડી તેડીને રમાડે અને બાપ બરોબર વાહેલા ભાગે પછી તે આવ્યો તો મારો ભૈલો, મારો બાપ, મારો બેટો, દીકરી બોલે તો બાપને પાછું વળી જવાની ઈચ્છા થઈ કે એને બાપ મળી ગયો છે, એનો ભાઈ મળી ગયો છે, એને દીકરો મળવામાં બધું મળી ગયું છે. અને આ એ રીતનું આણું, ગોરી ગા તાજી વીણેલી અને એનું વાસડું પેલા માને હેત કરે ને પછી દોનારીને હેત કરે, પણ નાની હતી ને ત્યારની કાઠિયાણી ગોરી ગાને દોવે હાથના ને પગના એ આંગળા માંડેલું વાસડું ચાટવા, બાપ હામી નજર કાઠિયાણીની અને કાઠિયાણીએ એટલું જાણે નજરથી કીધું કા ગા, અને બાપે માથે હાથ મૂકીને કીધું બેટા એ ગાને મોકલી દેશું, જરાક વાસડું મોટું થાય ને એટલે એ ગા તને આપી જોજો મજા. એ પ્રેમ મુકાતો નથી, કારણ કે શકુંતલા તો વનની કન્યા હતી, કર્ણ જેવો ત્યાગી માણસ હતો, છતાં એ વખતનું જ્યારે જવાનું થયું દીકરીને પાળેલી પાલક પુત્રીને ત્યારે એવો ત્યાગી મહાન માણસ એની આંખમાં આંસુ હતા. ઓલા હરણકાના બચ્ચા આડા ફરી ફરીને કહેવા માંડ્યું હતું કે હવે આ તને નહીં જવા દો, અને ઋષિ સમજાવ્યું હતું કે બેટા તે એને પાડ્યું છે, પોછ્યું છે. એ જ વાત અહીંયા લાગુ પડે. ઓલું વાસણું જેણે કે કહેવા માંડ્યું હતું કે હું નહીં જવા દઉં મારી માને દોનારીને, રજા મળી. ફક્ત એક શબ્દ, એક વાક્ય, બેટા સાચવજો એની એ વાત. સાચવવામાં તો ઘણું કહેવાય જાય ભાઈ, સાચવજો કેવું એટલે જિંદગી આખીને ચાલવજો. આ આવો અકોણો માણસ છે જમાય, આને સાચવી લેજે એ વાત આવે ને. ગાડા ખેડો એક ડસકારો કર્યો, ઢાઢા ઉપડ્યા, હાલતું થયું ગાડું, કોક વાર વરસાદ આવે ઠમ ઠમ ઠમ, કોક વાર રહી જાય, થતા થતા થતા થતા ગાડું બરોબર એ શેત્રુંજીના કાંઠાને નજીક આવવાની તૈયારી થઈ, પણ કાળી ઘટાધર જાત ઢરી ઢરી ફેર મુરાર ભરી ભરી આવે, બીજ પરી પરી સીવી ચઢે જો ડરી ડરી દોર કહા લપટાવે, નાચત કુંજ ગરી ગરી મોર ઘરી ઘરી ચાતક બોલ સુનાવે, હાય હરી બિન ભૂમિ હરી હરી અને હેરી કે આંખ ઝરી ઝરી જાવે. આમ વરસાદ કોક વાર ધારેથી વરહી જાય અને કોક વાર ધીમો પડી જાય, પણ બંધ નહીં રહેલો. ઘોડી ઉપર હુંથો દાદલ ભીંજાઈ ગયા થોડા થોડા, અને બાય એને બાળકને તેડી અને માથે માફો કરેલો હોય પણ માફો ચૂવવા માંડી ગયેલો, લાલ રંગનો માફો એ જરા જરા પાણીથી ટપક ટપક ચૂવે. મને તો લાગે છે કે ઘોડી માથે બેઠેલો અહવાર તો એમ માને કે માલિપા બેઠેલીનું હૃદય પ્રેમથી ચૂવે છે, માફો નથી ચૂવતો. અને એમ રેમ શેત્રુંજીને કાંઠાય 150 માણસ શેત્રુંજીના કાંઠે આ બાજુ, 150 માણસ શેત્રુંજીને કાંઠે ઓલી બાજુ, બે કાંઠામાં કોગળા છટ નદી હાલી જાય, ભરપૂર પાણી. કણબીએ કીધું લ્યો આપા હવે આ શેતલ ઉતરાય, હવે પાછા વળો અને બે એક દિવસ રોકાઈ જાઓ, બીજો કોઈ ઉપાય નથી. આપા હુંથા થતા વિચારે ચડી ગયા. ત્રાપા વાળા બેઠેલા, એક દળવાની ખાટલી ચાર પાયાની અને ચાર એને તુંબડા લગાવે, બે નાડા બાંધે, એક એક જણો, એક બે જણા થાય એમાં એક નાડું એકને કાંધે ને બીજાને બીજે કાંધે, એમ બે કાંધે નાડા એ તરતા જાય આગળ ને વાહે ખાટલી તરતી જાય. એ રીતે ત્રાપો કહેવામાં આવે, એ ત્રાપાથી માણસોની આવન જાવન થાય, પણ કાંઈક પાણી સ્થિર થયા હોય તોય આટલા જોરથી પૂરમાં નહીં. એટલે ત્રાપાવાળા બેઠા બેઠા ઉભડી ચલમું પીવે અને આની કોરથી ઘોડી માણકી સાચો સાફો, બે કાંડાની માલિપા હોનાની પહોંચ્યું, શટ હોનાની પહેરેલી લીલા રંગની એ બંડી મખમલની માલિપા ડોક્યા કરે લોનની બંડીની અંદરથી, અને હોનાનો ત્રોડો પગમાં સુરવાર ચમચમતી મોજડી અને એ મૂછડીઓ જુવાનની
Trapa valla valli upadi

હું પિતા પિતા જોઈ રહેલા કે માળું આ કળ પૈસા વાળું છે અને આની કરતી ત્રાપા વાળા સામે નજર આપા હું થા દાદા ને ભાઈઓ એક કામ કરશો બોલો ભાઈ શું વાત છે કે એક જ બાઈ અને એક જ બાળક આ તમારા ત્રાપામાં બેસી જાય ગોઠવાઈ જાય અને જો બને તો સામે કાંઠે પહોંચાડી દો તમને તમે કયો એટલા પૈસા આપવા તૈયાર છો ત્રાપા વાળા કે આપા થોડુંક પૂર ઉતરવા દો 150 માણા અનિકોર હતા એને કીધું આપા આમ ન હોય સાહસ થાય છે અને આમાં કારણ વિનાનું થઈ જાય છે આ બધું કે ભાઈ હું તમારે કોઈને દોઢ ડાપણ કઈ ડોળવાનું નહીં અમારી વાતમાં બોલો ત્રાપા વાળાની કે લેવા જ પૈસા માંગી લ્યો ત્રાપા વાળાને થયું બનતા સુધી એક જ બાઈ છે વધુ ભાર નથી વળી ધાર્યો આપણને ભાડું મળે છે લાવન કઈ જોઈ 16 રૂપિયા વાહળી છોડી કડ્યાથી અને ખડીંગ ખડીંગ ખડીંગ ન્યા ન્યા ગણી દીધા અપાઈએ પણ જાણે કે ઈતરિયાના ઓરડાની માલિપાના ઘડિયાળના ટકોરા વાગતા હોય એમ બે માણસને લાગ્યું 16 રૂપિયા ગણાતા જ તઈ હો અને આયા કીધું કે ગાડેથી હેઠા ઉતરો તો જરાક ત્રાપામ ગોઠવાવ બાએ એમ ન કીધું શું કામ આ પૂરની માલિપા સાહસ શા માટે અને ઘડીક ખમી જાય બે દી પછી તો વાંધો હું એક શબ્દ મોઢામાંથી બોલી નહીં કાઠિયાણી 150 માણસ આ કાંઠાનું હતું એની 300 આંખ્યું કાઠિયાણી ઉપર લાગી ગઈ પણ સુંદર સુરંગ નયન ગોપત અનંગ રંગ અંગ અંગ ફેલત તરંગ પરિમલ કે બારન કે ભાર સુકુમારી લચત લંક રાજે પર જંક પર ભીતર મહલ કે કહે પદ્માકર બિલોકી જન રીજે જાહી અંબર ગમલ કે સકલ જલ થલ કે કોમલ કમલ કે ગુલાબ કે દલ કે સુજાત ગાડી પાયલ બિછોના મખમલ કે શું એનું સુંદર રૂપ હતું હાલેતા કંકુન ઢગલિયું પડતી જાતી હતી કોઈએ કીધું કે કંકુની ઢગલિયું હાલેતા ન પડે અરે ભાઈ ઉપમાની વાત છે ગુલાબી પાણી એવા પ્રકારની હતી જ્યાં પાણી ઉપડે ત્યાં કંકુન ઢગલિયું પડતી જાતી હોય એવો દેખાવ થાય સુંદર સુરંગ નયન ગોપત અનંગ રંગ અંગ અંગ ફેલત તરંગ પરિમલ કે પુષ્પની સુગંધ અંગે અંગની માલિપાથી ફેલાતી હતી અંગ અંગ ફેલત તરંગ પરિમલ કે બારન કે ભાર સુકુમારી કી લચત લંક વાળના ભારથી એ સુકુમારીની કડ જરાક લચકાતી હતી બારન કે ભાર સુકુમારી કી લચત લંક રાજે પર જંક પર ભીતર મહલ કે આવી સ્ત્રી પદ્માકર કવિ ચિત્ર દોરે છે કે પરજંક એટલે પલંગ ઉપર એક મહેલના ભીતરની માલિપા શોભતી હતી રાજે પરજંક પર ભીતર મહલ કે કહે પદ્માકર બિલોકી જન રીજે જાહી અંબર ગમલ કે સકલ જલ થલ કે કોમલ કમલ કે આયના તો નહીં અંબર નામ આકાશના અને પાતાળના માણસોને આ સ્ત્રીને જોઈને રીઝાઈ જવું પડે એવી એ સુંદર હતી અને પછી એની કોમળતા કહે છે કે કોમલ કમલ કે ગુલાબ અનકે દલકે પાયલ સુજાતી ગાયલ અરે ગુલાબની પત્તી જેવા પગની માલિપા પહેરેલી સોનાની જાંજરી અને પાથરેલું બિછાનું જે મખમલનું હતું એની ઘડ પડી જતી હતી એવા તો એના પગ હતા કોમળ આવી એ કાઠિયાણી બાળકાને દબાવી ઘઉંનો બાંધેલો પિંડલો હોય એવો ધોળ મજાનો બાળક્યો 4-5 મહિનાનો થઈ ગયેલો કુકવાટા કરે માના દબાવેલા બે ગોરા હાથની વચ્ચે લાજ છાતી હમાણી ખેંચી અને ધીમે ધીમે પગલે ત્રાપામ ગોઠવાણી ત્રાપાવાળાએ ત્રાપો ઉપાડ્યો બે ત્રાપાવાળા આગળ નાડા લીધા ખંભે અને ત્રાપો માંડ્યો ધીમે ધીમે ધીમે ધીમે થતો પાણીમાં ઉપડવા આયા માણકી નાચ માંડી કરવા નાટારામ શરૂ કર્યો માણકી મને મૂકી દે મને મૂકી દે મને પાણીમાં નાખ મને પાણીમાં નાખ હમણાં હું મોર હમણાં આ ત્રાપાની આગળ પણ કાઠીએ લગામ ખેંચી રાખેલી બરોબર અધ વચ્ચે ત્રાપો આવ્યો ત્રાપો અધ વચ્ચે આવતા કોણ જાણે ક્યાંથી થાવા કાળે અકળાઈને એક નાગ એ બરોબર ત્રાપા ઉપર પણ ત્રાપા ઉપર નાગ આવતા ફેણ ચડાવીને બાય માથે પેલા પછી હંકેલાઈ નાડે ચડ્યો એ નાડે ચડતા આની કોઈના નોની કોઈના 150-150-300 માણસના મોઢામાંથી અવાજ છૂટી ગયો કીક ક્યારે છૂટી ગઈ ભારે કરી આ હા હા ગજબ કર્યો ભૂંડી કરી ઓલા ત્રાપા વાળાને એમ થયું ખૂબ ભૂંડું થયું આમાં વાહે જા પાછું વાળીને જોવે છે તા નાગના મોઢાને પોતાના ખંભાને 4 આંગળનું છેટું ઓય બાપળિયા કરીને નાડાનો ઘા કરી દીધો ત્રાપો છૂટો થઈ ગયો ઢબ ઢબ ઢબાંગ ઢબાંગ ઢબાંગ કરતા ઓલા તરીને હામે કાંઠે નાયા ત્રાપો કરર કરર કરર પાણીની માલિપા સકરી લીધી આપા આપા ગજબ પીરો માણસો કે ગઈ કાઠિયાણી અને એક ક્ષણને માટે માણકીની માથે બેઠો બેઠો અસવાર
ડુંગર ઉપર દવબળ

કર્યું તું હેસા અહીંયા હેરાન, એ દિવસો તું યાદ કર તારો વિયોગ કેવો હતો. આપણે એક બે ક્ષણ માટે આંખું વીંચી લીધી, પણ માણકી એક આધાર હતો. માણકી ની ડોકે હાથ ગયો હુંથા ધાતલ નો, બેટા માણકી, બાપ માણકી, તાર જે હો હવે તારા હાથમાં છે. વાત એક હતી કે ત્રાપો પૂરમાં તણાને જતો હતો અને આની કોઈ નદીના કાંઠે જો માણકી દોડી અને તરાતા જતા ત્રાપામાં તણાતા જતા ત્રાપાની મોર વહી જાય અને પછી પાણીમાં આડી ફરી જાય તો ઓલો નાગ હતો ને એ તો દોડ હારે ચોટ્યો હતો. માણકી રવાના થઈ પણ કરહી કરહી જબ તીર છૂટ્યો, હરિયન પરજો નાવિક કો સાથ પાથ કો ચલો અંક નર જો વિષ્ણુ કો ચકર વજર સુર પતિક કો કહી છે દિગ્ધ નાલી ગગન ઉડગન કહી છે કર કોપ ગતુલ ભુજબલ કશો બેગ ઝપટ જો બાજ કો સુલતાન પ્રાણ નિક્ષા સમય હોતો કાળ તીર પ્રથુરાજ કો. એક એક મણના ગારાના પીંડા માંડ્યા ઉડવા, જાણે કે ચંચલ નારીના નયનનો જડાફો થઈ જાય, જાણે કે ગલાલની મુઠ્ઠી છૂટી ગઈ હોય, જાણે કે વીજળીની વાહેનો કડાકો થઈ ગયો એમ માણકી ઉપડ્યો. પણ લાંબી નાળીમાંથી ગોળો હમમ છૂટે, આકાશમાંથી તારો છૂટ્યો હોય, માણકી ગઈ જેમ સાહબુદ્દીન ઘોરીને મારવા હારું પૃથ્વીરાજ ચૌહાણનું બાણ છણ નાના નાના કરતું છૂટ્યો એમ ગઈ માણકી. લોકો જોઈ રહ્યા કે આ હા હા આજની ઘોડીનું દોડવું કંઈક બીજી પ્રકારનું છે. આંબી ગઈ ત્રાપાને, પણ તાપો નદીમાં હતો, માણકી કાંઠે દોડતી હતી, જરાક લગામને મરડી અને માણકી પાણીની માલિપા હેલારો મારી ગઈ, આડી ફરી ગઈ. પણ એ દરમિયાન તો સાપ પાણીમાંથી મૂંઝાય અને બાઈના હામો મંડાઈ ગયેલો. ફેણ એ સાપે ચડાવેલી, બાઈના હામો મંડાયેલો, બાપા બાઈએ જો લાજ ન કાઢી હોત ને તો નાકે બટકું ભરી લેત એને એરું, પણ લાજ કાઢે એને એરું, નાકે બટકું નથી ભરતા હોતા. આપાએ પોતાની તરવાઈની પીછીથી આસ્તેક લઈ અને નાગને પાણીમાં નાખી દીધો. ધાધલ કોઈ દિવસ, ધાધલ શાકના કાઠી કોઈ દિવસ નાગને મારતા નથી, એટલે નાગની આમન્યા જાળવવા હારું એને પાણીમાં નાખી દીધો. ઓલા જે નાડા લબડતા હતા એ કાંઠે બાંધી દીધા, માણકીના સામાનને કાંઠું કહેવામાં આવે છે, કાંઠાની દોરીએ બાંધી દીધા. ત્રાપાવાળાનું કામ માણકીએ શરૂ કર્યું. તરતી તરતી તરતી તરતી બરોબર એક ભેખડે આવી ગઈ. માણકી ઉભી રહી ને એટલી જગ્યા મળી. આમ તો બીજા ઊંચા ભેખડા હતા, સામે જો એક માથોડું માણકી કૂદી જાય તો ત્રાપો પાણીમાં હતો એ હાથી જમીનમાં આવી જાય, બાય બચી જાય, બાળક બચી જાય અને આપા પણ બચી જાય. પણ જો માણકી ન કૂદી હકે તો ફેલ ખલાસ હતો. માણકીને લગામનો ઈશારો થયો, જરાક ઈશારો બસ હતો, કૂદી બાગાત જમ. પણ અફસોસ, પલ્લેલો હતો તે કાંઠો, એક ગાડામાં ધૂળ થાતે માણકી પાછી પસડાણી. બાળકો અને બાઈ પાણીમાં જરાક પાણીમાં અંદર જરાક વધુ ત્રાપો આમ ખેંચાણો. બીજી વખત એની એ ક્રિયા માણકી બચાવજે કરીને માણકી કૂદી, પણ પાછી માણકી પડી તે રૂપાની ઘંટડી હોય એવા અવાજે બાઈએ કીધું, કાઠી હવે દોરડું છોડી નાખો ને એવડું નાડું છોડી નાખો, અમને તમે પાણી તરતા મૂકી દો તો કદાચ તમે બચી જાઓ, અમારા હોતી માણકી તમને બહાર નહીં લઈ જઈ શકે. હવે બોલમાં બોલમાં ગાળ દેમાં, આજ તો એ ગાંઠું બાંધ્યા પછી છૂટતી હોય છે ભલા, આજ તો કાં ઈતરિયાના ઓરડે હશું અને કાં શેત્રુંજીના પાતાળની માલી પાશું, બીજું બોલતી નહીં હવેથી કાંઈ. અને ત્યાં બીજી વારનો પછડાટ ખાધો ને ત્યાં પાંચક મહિનાનો બાળક હતો, એનો હાવેજના બચ્ચાના પંજા જેવો હાથી ઘૂંઘટાને બહાર નીકળી ગયેલો. અને એ હાથ જાણે કે બાળકાનો કહેતો હતો, ભાઈડો મોટો નહીં નકર માણકી આમ ન રહી, ઓ બાપુ માણકી નીકળી ગઈ હોય. અને ત્રીજી વખત માણકીને કીધું, બેટા. પણ બેટા કહેતા માણકી સમજી ગઈ, બ્રહ્માની કલમ હોય એવી કાનહોરી બે ઠરડી ગઈ, ઠરડાઈ ગઈ. પોતાને રોજ રોજ ઘીરવાળી રોટલીઓ ખવડાવનારી કાઠિયાણી અને કાઠીને જો બચાવી જતો હોય તો પોતાના પ્રાણને અર્પણ કરવા સારું પશુ સૌરાષ્ટ્રનું તૈયાર થયું. અને ત્રીજી ઠેક માણકીની એવા પ્રકારની હતી કે ત્રાપાન બહાર કાઢી નાખ્યો, પોતા ચિત્ત થઈ ગઈ, પડી ગઈ, ઘોડેસવાર કૂદકો મારીને ઉતરી ગયો. માણકી સામે જ નજર કરે તા છેલ્લા માણકીના શ્વાસ ચાલતા હતા. પોતાનો 150 રૂપિયાનો એ વખત માથેનો રેંટો જે બાંધેલો ગુલખારનો લાલ રંગનો એ ઉતાર્યો, ઉતારી અને માણકીના પૂછેથી લઈ અને ઠેઠ કાનસોરી સુધી ઓઢાડી દીધો. સંતોષ ભરી છેલ્લી નજર માણકીની હતી આપા તરફ કે કાર્ય સિદ્ધ થયું છે, મારા પ્રાણની કોઈ મને જાણે કે ખેવના નથી.
આપાએ એ જ શેતરજુંજીનું પાણી હાથમાં લીધું

0: પ્રાણી આત્મા લઈને પ્રતિજ્ઞા મૂકી કે આજથી કોઈ દિવસ હું જિંદગી પર ઘોડે નહીં ચડું. બાય ની આંખના આંસુ જે 150 માણસ જોતા હતા એને એમ લાગ્યું કે જેણે એક દીકરો ખોળાની માલિપા ખેલી રહ્યો છે ઈ, અને બીજી દીકરી જે હશે દીકરીના પાડની હશે ઈ માણકી, નકર આવું આ કાઠિયાણીનું રૂંગું હોઈ શકે નહીં એમ ઈ બાય રોતી હતી. કહે છે કે પોતાના મામાને અહીંયા 70-70 ઘોડા બાંધ્યા હતા, આપો 65-70 વર્ષની ઉંમરની કોરે મોરે ગયા હતા, પણ ક્યારેય કોઈ દિવસ ત્યાર પછી ઘોડે ચડ્યા નહોતા. કોઈ ઘોડો, કોઈ પ્રખડો, કોઈ સચંગી નાર, સર્જન હારે સર્જિયા, ઓ તો તેનું રતન સંસાર.
1: મિત્રો, આપણે સૌ સાથે મળીને સાંભળી રહ્યા હતા ઘોડી અને અસવારી લોકવાર્તા પૂંજાવાળા પાસેથી. નવે ચોરાનો સમય પૂરો થયો છે, તો સૌને જાજા કરીને રામ રામ, રામ રામ.

0: આપ સાંભળી રહ્યા હતા ગ્રામજનો માટેનો કાર્યક્રમ ગામનો જોરો, કાર્યક્રમ પ્રદાન આકાશવાણી રાજકોટ, પ્રસારણ આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: સ્વચ્છ ઘર, સ્વચ્છ આંગણું, સ્વચ્છ શેરી, સ્વચ્છ રસ્તા, સ્વચ્છ નગર, સ્વચ્છ શહેર, સ્વચ્છ ભારત, સપનું આપણા સૌનું. સ્વચ્છ ભારત.
0: થોડી જ વારમાં ગુજરાતી સમાચાર અમદાવાદ વડોદરા કેન્દ્રથી અમે સહપ્રસારિત કરીશું.

ભારતે ઓમાનના દરિયાકાંઠે વાણિજ્યિક જહાજ GFS ગેલેક્સી પર થયેલા હુમલાની ટીકા કરી. અમેરિકાએ આજે સવારે ઈરાન પર નવા હવાઈ હુમલા શરૂ કર્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ગાંધીનગર લોકસભા વિસ્તારમાં સામૂહિક વૃક્ષારોપણ, એક જ દિવસમાં 125,000 છોડનું વાવેતર કરાયું. અમેરિકા, બ્રિટન અને 12 અન્ય પશ્ચિમી અને એશિયન દેશોએ દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનના વ્યાપક દાવાઓને ગેરકાયદેસર જાહેર કર્યા. અને લોર્ડ્સમાં ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે રમાઈ રહેલી એકમાત્ર મહિલા ટેસ્ટ મેચમાં ભારતે બીજા દાવમાં 349 રને 9 વિકેટ ગુમાવી. સમાચાર વિગતવાર. ભારતે આજે ઓમાનના દરિયાકાંઠે વાણિજ્યિક જહાજ GFS ગેલેક્સી પર થયેલા હુમલાની સખત ટીકા કરી છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે જહાજ પર સવાર 11 ભારતીયોમાંથી 10ને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે એક ભારતીય ગુમ છે. ઓમાનમાં ભારતીય દૂતાવાસ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. રાહત અને બચાવ કામગીરીમાં ઓમાનના અધિકારીઓ સાથે સંકલન કરી રહ્યા છે. ભારતે આ સહાય માટે

0: ઓમાન સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે આ ક્ષેત્રમાં વાણિજ્યિક જહાજો અને નાગરિક માળખાગત સુવિધાઓને નિશાન બનાવવાનું બંધ કરવું જોઈએ અને આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગો પર અવરોધ વિનાનું નેવિગેશન અને વેપાર શક્ય તેટલી વહેલી તકે પુનઃસ્થાપિત કરવો જોઈએ. અમેરિકાએ આજે સવારે ઈરાન પર નવા હવાઈ હુમલા શરૂ કર્યા. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં એક વાણિજ્યિક જહાજ પર હુમલો કર્યા પછી આ હુમલા કરવામાં આવ્યા હતા. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે અહેવાલ આપ્યો હતો કે આ હુમલામાં આશરે 140 ઈરાની લશ્કરી થાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. બદલામાં ઈરાને બહેરીન, કુવૈત, કતાર અને સંયુક્ત આરબ અમીરાતને નિશાન બનાવતા હુમલા કર્યા હતા. દરમિયાન ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડે આગામી સૂચના સુધી હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો આદેશ આપતા ચેતવણી આપી હતી કે જો અમેરિકન હુમલા ચાલુ રહેશે તો બદલો લેવા માટે ઈરાન તૈયાર છે. આજે દેશભરમાં એક વિશાળ વૃક્ષારોપણ અભિયાન ચાલી રહ્યું છે. ઉત્તરપ્રદેશમાં રાજ્ય સરકારે વિશાળ વૃક્ષારોપણ અભિયાનના ભાગરૂપે 35 કરોડ વૃક્ષો વાવવાનું લક્ષ્ય રાખ્યું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખપુરથી રાજ્યવ્યાપી વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે ટકાઉ ભવિષ્ય સુનિશ્ચિત કરવા અને પર્યાવરણના રક્ષણ માટે વૃક્ષારોપણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. નવી દિલ્હીમાં વૃક્ષમિત્ર અને પર્યાવરણ સંરક્ષણ સંકલ્પ કાર્યક્રમમાં બોલતા ચૌહાણે કહ્યું કે સમગ્ર વિશ્વ આબોહવા પરિવર્તન અને વધતા વૈશ્વિક તાપમાન અંગે ચિંતિત છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં આજે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં એક જ દિવસમાં અંદાજે 25 કરોડ વૃક્ષોનું વાવેતર કરાયું. આ પ્રસંગે તેમણે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં વર્ષ 2029 સુધીમાં હરિત આવરણ 20% સુધી પહોંચાડવાની નેમ વ્યક્ત કરી.
1: અમદાવાદ શહેર અને ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સૌ નાગરિકોને હૃદયપૂર્વક પ્રણામ કરી અભિનંદન આપવા માંગુ છું. ખાલી ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં 1,25,00,000 વૃક્ષો આજના દિવસમાં રોપિત કરવાનું કામ આપણા નગરજનોએ કર્યું છે. મિત્રો,
0: શ્રી શાહે આજે અમદાવાદ મહાનગરપાલિકાના 405 કરોડ રૂપિયાના વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કર્યું. કાર્બન ઉત્સર્જન વિશે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે તેમણે દરેક નાગરિકને પોતાના ઘર ઉપર સોલાર રૂફટોપ લગાવવા અને સોસાયટીના દરેક ખૂણે વૃક્ષો વાવવા પણ અપીલ કરી હતી.
1: હમણાં સોલાર રૂફટોપનો અંદાજ લગાવવામાં આવતો તો ભારત સરકારમાં હું તમને એક શુભ સમાચાર આપવા માંગુ છું. કોઈ એક મત વિસ્તારમાં સૌથી વધુ સોલાર રૂફટોપ લાગ્યા હોય તો એ આપણો ગાંધીનગર લોકસભા ક્ષેત્ર છે, જ્યાં સૌથી વધુ રાખે. પણ આને પણ એક અભિયાન તરીકે, મોટા ફ્લેટ હોય તો જનરલ કામોમાં લિફ્ટ માટે, સ્ટ્રીટ લાઇટ માટે વીજળી વપરાય, અને ઘર હોય તો ઘરનું વીજળીનું બિલ ઓછું થાય. એક પણ ઘર, એક પણ ફ્લેટ, એક પણ ધાબુ સોલાર રૂફટોપ વગરનું ના રહે એનું અભિયાન અમદાવાદ શહેર અને ગાંધીનગરના નાગરિકોએ ચલાવવું પડે.
0: અમદાવાદના સાયન્સ સિટી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગાંધીનગર લોકસભા વિસ્તારમાં કુલ 101 ઓક્સિજન પાર્ક તથા 155 એસી ઇલેક્ટ્રિક બીઆરટીએસ એએમટીએસ બસનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું. આ ઉપરાંત શ્રી શાહની ઉપસ્થિતિમાં અમદાવાદ શહેર તેમજ સમગ્ર ગાંધીનગર લોકસભા વિસ્તારને હરિયાળી લોકસભા બનાવવાના ઉદ્દેશ્યથી આઈટીસી ઇન્ડિયા લિમિટેડ, વિશ્વનાથ રિયલ્ટર્સ, એસોસિએશન ઓફ ઓટોમોબાઇલ્સ ડીલર્સ અને શીતલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇફકો તેમજ ગુડા સાથે શહેરમાં વૃક્ષારોપણ અને સતત 3 વર્ષ સુધી તેના જતન માટેના સમજૂતી કરાર કરવામાં આવ્યા. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABAD ફોલો કરશો. ભારતીય જનતા પાર્ટીએ જણાવ્યું છે કે ભારત હિન્દ મહાસાગર અને હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં એક મજબૂત અને વિશ્વસનીય શક્તિ તરીકે ઉભરી આવ્યું છે. નવી દિલ્હીમાં પક્ષના પ્રવક્તા સંબિત પાત્રાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની તાજેતરની મુલાકાતોએ ભારતના વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત બનાવ્યા છે.
2: इंडियन नेवी और न्यूजीलैंड के डिफेंस फोर्स एक साथ मिलकर काम करेंगे. जो समुद्र है उसमें हम सब मिलकर कैसे कोऑपरेट करें, ये मैरिटाइम कोऑपरेशन का अरेंजमेंट एक मेमोरेंडम के रूप साइन हुआ है इंडिया और न्यूजीलैंड के बीच में. ठीक उसी प्रकार मैरिटाइम सिक्योरिटी डायलॉग यह भी आरंभ हुआ है.

0: વર્ષ 2016ના મધ્યસ્થી ચુકાદાના આધારે અમેરિકા, બ્રિટન અને 12 અન્ય પશ્ચિમી અને એશિયન દેશોએ આજે દક્ષિણ ચીન સમુદ્રના ચીનના વ્યાપક દાવાઓને ગેરકાયદેસર જાહેર કર્યા. આ 14 દેશો દ્વારા જાહેર કરાયેલા સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેઓ વિવાદિત પાણીમાં પ્રાદેશિક સ્થિરતા અને જોખમમાં મુક્તિ અસ્થિર ક્રિયાઓને નકારે છે. દરમિયાન 27 દેશોના યુરોપિયન સંઘે એક અલગ નિવેદન જાહેર કરીને આ નિર્ણયને વિવાદોના શાંતિપૂર્ણ નિરાકરણમાં એક સીમાચિહ્નરૂપ નિર્ણય ગણાવ્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ એસ જાનકીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. રાષ્ટ્રપતિ સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે દેશે એક મહાન ગાયિકા ગુમાવી છે. જાનકી અમ્માની ગાયકીએ પેઢીઓને મંત્રમુગ્ધ કરી દીધી હતી. જાનકી અમ્માની 6 દાયકાથી વધુની શાનદાર કારકિર્દી રહી છે. રશિયાના દક્ષિણ પશ્ચિમ ક્ષેત્રમાં યુક્રેનિયન હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે અને અન્ય 3 ઘાયલ થયા છે. રશિયાના સમારા ક્ષેત્રના ગવર્નર ફેડોર રિશેવે જણાવ્યું હતું કે હુમલામાં ઇમારતો તેમજ એક અજાણ્યા ઔદ્યોગિક સંકુલને નુકસાન થયું છે. દરમિયાન રશિયાના સંરક્ષણ મંત્રાલયે આજે કહ્યું હતું કે તેણે ઓડેસા અને ચોર્નોમોસ્કના યુક્રેનિયન બંદરો પર હુમલો કર્યો હતો. યુક્રેનિયન અધિકારીઓએ હજુ સુધી આ દાવાઓ પર કોઈ ટિપ્પણી કરી નથી. લંડનના લોર્ડ્સ ખાતે યજમાન ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે રમાયેલી એકમાત્ર મહિલા ટેસ્ટ મેચમાં ભારતે ત્રીજા દિવસે છેલ્લા મળેલા અહેવાલ મુજબ તેમના બીજા દાવમાં 347 રને 7 વિકેટ ગુમાવી હતી. ગઈકાલે ઇંગ્લેન્ડ તેના પ્રથમ દાવમાં 170 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. પાછલા અઠવાડિયામાં બાંગ્લાદેશમાં પૂર અને ભૂસ્ખલનને કારણે 44 લોકોના મોત થયા છે. બાંગ્લાદેશના આપત્તિ વ્યવસ્થાપન મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પૂરથી આશરે 2,67,000 પરિવારો પ્રભાવિત થયા છે. રાતોરાત ભારે વરસાદથી રાજધાની ઢાકાના કેટલાક ભાગો ડૂબી ગયા છે, જેના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. સેના, નૌકાદળ અને વાયુસેના સ્થાનિક એજન્સીઓ સાથે મળીને અસરગ્રસ્ત જિલ્લાઓમાં રાહત કામગીરી હાથ ધરી રહ્યા છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને આજે કહ્યું કે દેશના સમાજ સુધારકોના મહાન વારસાનું સન્માન કરવું અને તેનું જતન કરવું એ દરેક નાગરિકની ફરજ છે. શ્રી રાધાકૃષ્ણને નવી દિલ્હીના દ્વારકામાં મન્નમ આંતરરાષ્ટ્રીય સેન્ટર ખાતે સમાજ સુધારક અને સ્વાતંત્ર્ય સેનાની મન્નાથ પદ્મનાભનની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. એ પ્રસંગે તેમણે આ વાત કરી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારતે ઓમાનના દરિયાકાંઠે વાણિજ્યિક જહાજ GFS ગેલેક્સી પર થયેલા હુમલાની ટીકા કરી. અમેરિકાએ આજે સવારે ઈરાન પર નવા હવાઈ હુમલા શરૂ કર્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ગાંધીનગર લોકસભા વિસ્તારમાં સામૂહિક વૃક્ષારોપણ, 1 જ દિવસમાં 1.25 કરોડ છોડનું વાવેતર કરાયું. અમેરિકા, બ્રિટન અને 12 અન્ય પશ્ચિમી અને એશિયન દેશોએ દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનના વ્યાપક દાવાઓને ગેરકાયદેસર જાહેર કર્યા. અને લોર્ડ્સમાં ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે રમાઈ રહેલી એકમાત્ર મહિલા ટેસ્ટ મેચમાં ભારતે બીજા દાવમાં 347 રને 7 વિકેટ ગુમાવી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા.

0: जाना। अब दीजिए इजाजत, नमस्कार।
1: आज के फनकार।